નમસ્કાર શ્રોતા મિત્રો, સુપ્રભાત. FM બેન્ડ 102.3 મેગાહર્ટ્સ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. આજે શનિવાર, તારીખ 9મી મે અને 2026, શક સંવત 1948, વિક્રમ સંવત 2082, વૈશાખ વદ 7. અત્યારે સવારના 5:57 થઈ રહી છે. શ્રોતા મિત્રો, આજનો આપનો દિવસ શુભ રહે એવી મંગલ કામનાઓ સાથે પ્રસારણ સભાનો શુભારંભ મંગળ ધ્વનિથી કરીએ.

આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર, મીડિયમ વેવ 354.6 મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ. પ્રાતકાલીન ભક્તિ સંગીત કાર્યક્રમ છે અર્ચના.

કાર્યક્રમના આરંભે ભક્ત નરસિંહ મહેતાનું આ ભજન સાંભળીએ. ગાયક કલાકાર છે કરસન સાગઠિયા.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.

સુભદ્રા દેસાઈના કંઠે હમણાં જ આપે કબીર સાહેબનું ભજન સાંભળ્યું, અને હવે ભાટી હરજીનું આ ભજન સાંભળીએ ચીમનલાલ દંતાણીના સ્વરમાં.

0: आ तो प्रातःकालीन भक्ति संगीत नो अर्थ।
1: आकाशवाणी अमदावाद वडोदरा प्रस्तुत छे लघु चिंतनात्मक श्रेणी अमृत धारा। आओ सांभळीए समर्पण आ विषय पर वक्ता सतीश डणाकने।
2: महर्षि अरविंदे एक जग्याए सरस कह्युं छे समर्पण विषय, तेनाथी आजनी अमृत धारानो आरंभ करीशुं। महर्षि अरविंदे कह्युं छे કે આપણા કર્મો યજ્ઞરૂપે પ્રભુને અર્પણ કરવાના છે અને આપણી સમગ્ર જાત, મન, સંકલ્પશક્તિ, હૃદય, ઇન્દ્રિયો, પ્રાણ અને શરીર પ્રભુને શરણે લઈ જઈ પ્રભુ પ્રેમ અને પ્રભુ સેવાનો આપણો એકમાત્ર હેતુ બનાવવાનો છે। જો કોઈ એક યજ્ઞનો પૂરેપૂરો સ્વીકાર થતો હોય તો તે છે આત્મસમર્પણનો। આત્મસમર્પણ સંપૂર્ણ અને નિશેષ છે। સામેમોએ ભક્તિભાવથી, પૂરા ભાનથી, રાજી ખુશીથી અને કંઈ પણ બાકી રહ્યા વિના કરેલી સંપૂર્ણ સંપૂર્ણ શરણાગતિ। અરવિંદના આ વિધાનને જરા વિગતે જોઈશું તો સમજાશે કે જીવન એક યજ્ઞ સમાન છે। જેમ યજ્ઞમાં આહુતિ અપાય છે તેમ જીવનરૂપી યજ્ઞમાં પણ આત્મસમર્પણરૂપી આહુતિ આપવાની છે। આવું સમર્પણ અરવિંદ કહે છે તેમ આપણા સમગ્ર અસ્તિત્વથી, આપણી ચેતનાના અણુ અણુમાંથી પ્રગટતું હોવું જોઈએ। શ્રીમદ્ ભાગવતમાં કૃષ્ણ અને ગોપીઓનો પરસ્પરનો સમર્પણ ભાવ ઉદાહરણીય છે। ગોકુળમાં સાંસારિક ભાવે જીવનની દૈનિક પ્રવૃત્તિઓ કરતી ગોપીઓને કૃષ્ણનો વેણુનાદ સાંભળતા જ તેમની ચેતના જાગૃત થઈ જાય છે અને તેઓ તેમના પતિ, બાળકો, સાસુ સસરાને છોડીને કૃષ્ણ પાસે દોડી આવે છે। શ્રી કૃષ્ણ જ્યારે એ ગોપીઓને અંધારી રાતે એક પરપુરુષ પાસે દોડી આવવા બદલ ઠપકો આપે છે ત્યારે ગોપીઓ ગોપી ગીતમાં કહે છે કે આપ કંઈ ગોપિકા તો નહીં નથી, પરંતુ પ્રત્યેક પ્રાણીઓના અંતર્યામી છો અને અમે પણ વ્રજબાલિકાઓ છીએ જેણે સર્વસ્વ સમર્પણ ભાવથી સઘળું અમારા પ્રિય વ્રજાધિરાજ તમને અર્પણ કર્યું છે। અને કૃષ્ણ ગોપીમય બની જાય છે, દ્વૈતમાંથી અદ્વૈત સર્જાય છે અને એ સમર્પણ અંતે વિશિષ્ટ એવી યોગ સમાધિમાં પરિણમે છે। સમર્પણથી પ્રભુની અપાર કરુણાનો અનુભવ થાય છે, આપણા શરીરમાંથી આત્માનું ઉર્ધ્વગમન થાય છે। પરંતુ એને માટેની શરત એ છે કે સમર્પણ સંપૂર્ણ અને સાચા હૃદયપૂર્વકનું હોવું જોઈએ, વળી સમર્પણ એકાંગી નહીં પણ સર્વાંગી હોવું જોઈએ। મહર્ષિ અરવિંદ કહે છે તેમ ચૈત્ય પુરુષ યાને અંતરાત્મા સમર્પણના ભાવનો પ્રત્યુત્તર આપે અને માનસિક ચેતનાની ઉપરનો સ્તર સમર્પણનો સ્વીકાર કરે અથવા તો અંતરની પ્રાણમય ચેતના સુધી સમર્પણની અસર પહોંચે એટલું જ પૂરતું નથી। આવા સમર્પણમાં કોઈ પૂર્વ શરત, આશા કે આશંકા હોવી ન જોઈએ। આવું કશું બનતા જ સમર્પણ દૂષિત બને છે, પરિણામે આપણે ઈશ્વરની અપાર કરુણાથી વંચિત રહી જઈએ છીએ। સમર્પણ એક એવી ચાવી છે જે આપણા મોક્ષ માર્ગના બંધ દ્વારને ખોલી આપીને આપણને ઈશ્વરની સમીપ લઈ જાય છે। મહાભારતમાં અર્જુનને શ્રી કૃષ્ણ દ્વારા આ ચાવી મળી હતી। ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, સર્વધર્મોને સાંસારિક કાર્યોને તજીને તું મારા એકના શરણે આવ, તારી જાતને તારા સમગ્ર અસ્તિત્વ સહિત મને સમર્પિત કરી લે। અર્જુને એવું સમર્પણ કર્યું અને પરિણામે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં મામકાહ અને પાંડવાહને જોનાર અર્જુને વિશ્વરૂપ સ્વરૂપના દર્શન થયા હતા। આપણે વિદ્યાર્થી અવસ્થામાં ઘણું ભણીએ છીએ, અભ્યાસક્રમના ઉચ્ચતમ શિખરો સર કરીએ છીએ, તેમાં પણ સમર્પણ ભાવ જ રહેલો છે। સમર્પણ વિનાનું ભણતર ગુરુઓની શિક્ષાને વ્યર્થ સાબિત કરે છે। સમર્પણ એક એવી વિદ્યા છે જેના વડે આપણે મેળવેલી સઘળી વિદ્યાઓ દીપી ઉઠે છે।
0: શ્રોતા મિત્રો, અમૃતધારા અંતર્ગત હમણાં જ આપે સમર્પણ આ વિષય પર વક્તા સતીશ ડણાકને સાંભળ્યા। કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. મિત્રો, શરૂ થાય છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ પાકીઝા ફિલ્મનું ગીત, ગાયક કલાકાર પરવીન સુલતાનના સ્વરમાં. ગીતને સંગીત આપ્યું છે નૌશાદે.

પરવિંદ સુલતાનાને આપ સાંભળી રહ્યા હતા. હવે સાંભળીએ ગાયક કલાકાર મોહમ્મદ રફી અને સાથીદારોને. ફિલ્મ છે ચાઇના ટાઉન, સંગીતકાર છે રવિ.

0: શિક્ષા સ્કીમ ના ટેલી લો, ન્યાય બંધુ, કાયદાકીય સાક્ષરતા અને જાગરૂકતાના કાર્યક્રમમાં જોડાઓ. કાયદાકીય મદદ ટેલી લો ના ટોલ ફ્રી નંબર 1-4-4-5-4 અને વેબસાઇટ www.tally-law.in પરથી મેળવી શકાય છે.
1: કાર્યક્રમના અંતે સાંભળ્યા આખી ફિલ્મનું ગીત, ગાયક કલાકાર લતા મંગેશકરના સ્વરમાં, સંગીત છે રવિનું.

0: આખી ફિલ્મનું આ ગીત હતું. ગાયક કલાકાર હતા લતા મંગેશકર. મિત્રો, આ સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. થોડી જ વારમાં આપ સાંભળશો અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત સંસ્કૃત સમાચાર.
1: સંપ્રતિ વાર્તા શ્રૂયંતામ્. પ્રવાચક પુનીત ત્રિપાઠી. અથ વાર્તાઃ. સુવેન્દુ અધિકારી અદ્ય પશ્ચિમ બંગાળ રાજ્યસ્ય પ્રથમસ્ય ભાજપેતિ દલસ્ય મુખ્યમંત્રી રૂપેણ શપથ ગ્રહણ કરિષ્યતિ. કોલકાતા નગરસ્ય બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ઇત્યત્ર શપથ ગ્રહણ સમારોહ આયોજ્યતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપાધ્યક્ષ નીતિન નવીન, કેન્દ્રીય મંત્રિણ, એનડીએ શાસિતાનાં રાજ્યાનાં મુખ્યમંત્રિણ ચ શપથ ગ્રહણ સમારોહે ભાગં ગ્રહીષ્યંતિ ઇત્યપેક્ષાસ્તિ. પૂર્વં હ્યઃ શ્રી અધિકારીવર્યઃ રાજ્ય ભાજપા વિધાયિકા દલસ્ય નેતા નિર્વાચિતઃ અભવત. કોલકાતા નગરે ગૃહમંત્રિણઃ અમિત શાહસ્ય ઉપસ્થિતૌ વિધાયક દલસ્ય સભા અભવત. સભાયાઃ અધ્યક્ષઃ શ્રી શાહઃ અવદત યત સર્વે પ્રસ્તાવાઃ સુવેન્દુ અધિકારીણઃ પક્ષે એવ પ્રાપ્તાનિ. ભાજપા વિધાયિકા દલસ્ય નેતૃત્વે નિર્વાચનાનંતરં શ્રી અધિકારી પશ્ચિમ બંગસ્ય રાજ્યપાલેન આર એન રવિના સહ મિલિત્વા રાજ્યે પ્રથમં ભાજપા નેતૃત્વસ્ય સર્વકારસ્ય નિર્માણાય પ્રતિજ્ઞાં પ્રદત્તવાન. વિધાનસભા નિર્વાચને ભાજપેતિ દલં ઐતિહાસિકં વિજયં પ્રાપ્નોત. ટીએમસીટી દલસ્ય પંચદશ વર્ષાણાં શાસનં ચ સમાપિતમ્. પુદુચેરી રાજ્યે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનસ્ય મુખ્યમંત્રી પદસ્ય પ્રત્યાશી એન રંગાસામી ઇત્યેષઃ ઉપરાજ્યપાલેન કે કૈલાસનાથન વર્યેણ સહ મિલિત્વા અગ્રિમ સર્વકારસ્ય નિર્માણાય પ્રસ્તાવઃ પ્રદત્તવાન. શ્રી રંગાસામી બહુસંખ્યાયાં વિધાયકાનાં સમર્થનપત્રાણિ ઉપરાજ્યપાલાય સમર્પિતવાન. રક્ષા અનુસંધાન વિકાસ સંગઠનેન ડીઆરડીઓ ઇત્યનેન ભારતીય વાયુસેનયા ચ ગુરુવાસરે ઓડિશા તટસ્ય સમીપે ટેક્ટિકલ એડવાન્સ્ડ રેન્જ ઓગમેન્ટેશન તારેતી શસ્ત્રસ્ય પ્રથમોડ્ડયન પરીક્ષણં સફલતયા સંપાદિતમ્. તારેતી ભારતસ્ય પ્રથમા સ્વદેશીયા ગ્લાઇડ શસ્ત્રવ્યવસ્થાસ્તિ યા માર્ગ નિર્દેશિત યુદ્ધોપકરણાન યથાર્થ નિર્દેશિત શસ્ત્રેષુ પરિવર્તયતિ. દુબઈ નગરે ભારતસ્ય વાણિજ્ય દૂતાવાસેન સમુદ્રે મૃતસ્ય એકસ્યાહ નૌકાયાહ ભારતીયસ્ય ચાલકદલસ્ય મૃત્યોઃ વિષયે શોકઃ પ્રકટિતઃ. એકસ્મિન સામાજિકાંતરજાલીયે પટલે સંદેશે કોન્સ્યુલેટ જનરલ ઇત્યનેન ઘટનૈષા દુર્ભાગ્યપૂર્ણ ઉક્તમ્. સહ પોતસ્ય સ્વામિના સહ નિરંતરં સંપર્કે અસ્તિ. અધિક વિવરણાની ચ અન્વેષ્ટુમ પ્રયાસરતઃ અસ્તિ. દૂતાવાસેન આશ્વાસિતમ યત અસ્મિન વિષયે સર્વવિધ સહાયમ પ્રાધાન્યેન પ્રદીયંતે. હોર્મુઝ જલસંધ્યાં ગતિરોધઃ તદા તીવ્ર અભવત યદા સંયુક્ત રાષ્ટ્રસંઘસ્ય સુરક્ષા પરિષદે અમેરિકા સમર્થિતસ્ય પ્રસ્તાવસ્ય પ્રારૂપમ ઈરાન દેશેન નિરાકૃતમ. તદ્દોષપૂર્ણ રાજનીતિના પ્રેરિતં ચાસ્તીતિ ઉક્તમ. તેહરાનેન ઉક્તમ યત અયમ પ્રસ્તાવઃ વિવાદસ્ય સમાધાને સહાયમ ન કૃત્વા અવૈધરૂપેણ કાર્યમ કર્તુમ પ્રેરયિષ્યતિ. તેહરાનેન સંયુક્ત રાષ્ટ્રસંઘસ્ય સદસ્ય રાષ્ટ્રાન પ્રસ્તાવિતસ્ય પ્રસ્તાવસ્ય સમર્થનમ ન કર્તુમ પ્રાર્થિતમ. આઈપીએલ ક્રિકેટ ક્રીડાયાં ગતરાત્રૌ દિલ્લ્યાઃ અરુણ જેટલીતિ ક્રિકેટ ક્રીડાંગણે કોલકાતા નાઇટ રાઇડર્સ દલેન દિલ્હી કેપિટલ્સ દલં અષ્ટસ્તોભૈઃ પરાજિતમ્. અદ્ય જયપુરસ્ય સવાઈ માનસિંહ ક્રીડાંગણે રાજસ્થાન રોયલ્સ દલં ગુજરાત ટાઇટન્સ દલં સમ્મુખીકરિષ્યતિ. ક્રીડાયાઃ આરંભ સાયં સાર્ધસપ્તવાદને ભવિષ્યતિ. प्रियाः श्रोतारः, संस्कृतजगता सम्बद्धैः विभिन्नैः क्रियाकलापैः संवलितस्य संस्कृतसाप्ताहिकीति विशिष्टकार्यक्रमस्य प्रसारणम् आकाशवाण्याः FM गोल्ड प्रवाहिकातः रविवासरे मध्याह्ने सार्धैकवादनतः भविष्यति। भवन्तः सर्वे श्रोतुं प्रभवन्ति। इति वार्ताः।
0: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે, પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન મણકો 300નો, ગાયક કલાકાર ભૂપેન્દ્ર અને શ્રીકાંત પડગાવકર, સંગીત સતીશ પાટિયા।

રામચરિતમાનસ ગાન મણકો 309 શ્રેણીના ગાયક કલાકાર હતા ભૂપેન્દ્ર અને શ્રીકાંત પડગાવકર. સંગીત હતું સતીશ ભાટિયાનું. મિત્રો, આ સાથે જ રામચરિતમાનસ ગાન શ્રેણી અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ, પ્રાદેશિક સમાચાર થોડી જ વારમાં.

0: મોબાઈલ નંબર બદલીને લોન મેળવતી આંતરરાજ્ય ગેંગના 3 સાગરીતો ઝડપાયા. રાજ્યમાં હીટવેવની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું, જ્યારે જયપુરમાં આજે ગુજરાત ટાઇટન્સનો રાજસ્થાન રોયલ્સ સામે મુકાબલો થશે. જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરના અનેક સ્થળોને રોશનીથી શણગારવામાં આવ્યા છે, તેમજ પ્રધાનમંત્રી જે સ્થળ પર રાત્રિ વિરામ કરવાના છે તે સર્કિટ હાઉસ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈ મોડી રાત્રે બેઠક યોજીને તમામ કાર્યક્રમ અંગે સમીક્ષા હાથ ધરી હતી. લાલ બંગલા સર્કલ પર પ્રધાનમંત્રી લોકોનું અભિવાદન સ્વીકારશે તે જગ્યાનું નિરીક્ષણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, શિક્ષણમંત્રી રીવાબા જાડેજા, સાંસદ પૂનમ માડમ વગેરેની ઉપસ્થિતિમાં એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત રહીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી મેળવી હતી. શહેરની વિવિધ વ્યાપારી અને સ્વૈચ્છિક સંસ્થા સાથે બેઠક યોજીને સાંસદે કાર્યક્રમ અંગે માહિતી પૂરી પાડી હતી. આ અગાઉ શ્રી સંઘવીએ વડોદરાની મુલાકાત લીધી હતી અને 11 મેના રોજ શ્રી મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાનારા સરદારધામના લોકાર્પણ અંગે એક બેઠક યોજી હતી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં આજથી પાઠાત્મક અતિરૂદ્ર સાથે 5 દિવસીય સોમનાથ અમૃત પર્વ 2026નો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. આજથી 3 દિવસીય હોમાત્મક મહારુદ્ર યજ્ઞનો પ્રારંભ થયો છે. તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા અમૃત પર્વના પ્રથમ દિવસથી મંદિરની યજ્ઞશાળામાં પાઠાત્મક અતિરૂદ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 51 બ્રાહ્મણો દ્વારા અમૃત પર્વના 5 દિવસ સુધી સવાર સાંજ 3-3 કલાક પાઠાત્મક અતિરૂદ્ર કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ દેશો વચ્ચે ચાલતા યુદ્ધના સમયમાં વૈશ્વિક શાંતિ, માનવ કલ્યાણ અને અમૃત પર્વની ઉજવણી અને હેતુસર આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અમૃત પર્વ દરમિયાન 11 મેના રોજ મંદિરના શિખર પર 11 તીર્થોના જળથી શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કુંભાભિષેક કરવામાં આવશે. સોમનાથ અમૃત પર્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત સંદર્ભે સોમનાથ સાગર દર્શન ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકારોને પ્રધાનમંત્રીના ગુજરાત મુલાકાતના વિવિધ કાર્યક્રમોની માહિતી આપી.
1: માનનીય મોદી સાહેબના હસ્તે કુંભાભિષેક, ધ્વજપૂજા, મહાપૂજા એ પણ કરવામાં આવશે અને સવિશેષ પ્રકારે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવૃષ્ટિ પણ કરવામાં આવશે. ઉમંગ, આનંદ અને ઉલ્લાસ સાથેનો આ કાર્યક્રમ એ થવાનો છે. આ 75મું સોમનાથ અમૃત પર્વની ભવ્ય ઉજવણી આ રીતે કરવામાં આવશે. મહા મૃત્યુંજય મંત્ર, વિશેષ મહાપૂજા, ધ્વજ પૂજા વિધિ, આ મંદિર પરિસરમાં એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો એ પણ વિશેષ રીતે યોજાવાના છે.
0: સોમનાથ અમૃત પર્વ ગરબા અને પુષ્પવર્ષા સાથે વેરાવળ રેલવે સ્ટેશન પર મધ્યપ્રદેશના 1100થી વધુ યાત્રાળુઓનું સ્વાગત કરવામાં આવ્યું. સોમનાથ અમૃત પર્વ અંતર્ગત ગઈકાલે મધ્યપ્રદેશથી 1185 યાત્રાળુઓ સાથેની ખાસ ટ્રેન વેરાવળ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચી હતી. રેલવે સ્ટેશન ખાતે ગુજરાતના ગરબા સાથે સોમનાથ મહાદેવના દર્શન કરવા પધારેલા ભાવિક ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલવે સ્ટેશનથી બહાર નીકળતા તમામ યાત્રાળુઓ પર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકાના સલાયાના એક માછીમારનું ઈરાનની સામુદ્રધુનીમાં મોત નિપજ્યું છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના સામસામા ગોળીબારમાં સલાયાના ક્રૂ મેમ્બરનું મોત નિપજ્યું હતું. દુબઈથી યમન જઈ રહેલું વહાણ MSV અલ ફેઝે નૂરે સુલેમાની એક ફાયરિંગનો ભોગ બન્યું હતું. સમુદ્ર વચ્ચે અંધાધૂંધની ફાયરિંગમાં વહાણ ક્ષતિગ્રસ્ત થતાં તે ડૂબવા લાગ્યું હતું. એન્જિન રૂમમાં ફરજ બજાવતા સલાયાના યુવાન અલ્તાફ તાલબ કેરનું ગંભીર ઇજાથી મૃત્યુ થયું હતું, જ્યારે વહાણ પર અન્ય સવાર 17 ખલાસીઓને નજીકના અન્ય વહાણે બચાવી લીધા હતા. તે તમામ સુરક્ષિત રીતે દુબઈ પોર્ટ પહોંચ્યા હતા. ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિએશનના સેક્રેટરી આદમ ભાયાએ ભારત સરકારને મૃતક યુવાનના પાર્થિવ દેહને વતન લાવવા અને બાકીના ખલાસીઓને તાત્કાલિક ભારત પરત લાવવા રજૂઆત કરી હતી.
2: દુબઈ થી જનરલ કાર્ગો લોડ કરી અને યમન માટે નીકળ્યા હતા 18 માણસો સાથે કુલ. પણ રાત્રે 12-1 ની વચ્ચે જે અમેરિકાની 3 નેવી બીજી એક અમેરિકન શિપને એસ્કોર્ટ કરીને જતી હતી એની પાછળ જ અમારું વાણ હતું અને અચાનક એ લોકોનું ઈરાન અને યુએસ નેવી વચ્ચે ફાયરિંગ થવા લાગી ડ્રોન અને રોકેટથી. એમાં એક ડ્રોન આવીને વાણ ઉપર લાગ્યું. એમાં એક અલ્તાફ તાલબ કેર નામના એન્જિન ડ્રાઈવરનું મોત થયું છે અને બાકીના 17 ખલાસીઓને સલાયાનું એક બીજું વાણ છે જેનું નામ પ્રેમસાગર છે એ બધાને રેસ્ક્યુ કરીને દુબઈ તરફ લઈ ગયા છે.
0: સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in

0: in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. સાયબર ક્રાઇમની ટીમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો દુરૂપયોગ કરીને લોકોના આધારકાર્ડ સાથે લિંક મોબાઇલ નંબર બદલીને લોન મેળવતી આંતરરાજ્ય ગેંગના 3 સાગરીતો ઝડપ્યા છે. સાયબર ક્રાઇમના DCP લવિના સિંહાએ કહ્યું કે આ ટોળકી GST અને પાનકાર્ડની વિગતો મેળવીને છેતરપિંડી આચરતી હતી. અગાઉ આ કેસમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
1: ફરિયાદી આવ્યા હતા જેમને ડેલીના ઓટીપી આવતા જ હોય છે ટ્રાન્ઝેક્શનના, એમને 2 દિવસથી કોઈ ઓટીપી એમના મોબાઈલ નંબર પર આવ્યું નહોતું, એટલે એ આપણી પાસે ફરિયાદી તરીકે આવ્યા હતા. અને પછી આમાં વધુ તપાસ કરતા અમને ખ્યાલ પડ્યું કે પહેલા તો એમને રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ચેન્જ કર્યું હતું, એના પછી એમને બાયોમેટ્રિક ચેન્જ કરી. બાયોમેટ્રિક ચેન્જ કરવા માટે જે ફોટો ઓનલાઈન અવેલેબલ હતી, ફોટોથી એમને જેમિનાઈ જેવા બ્લિંકિંગ વિડીયો બનાવ્યું હતું. આ ફરિયાદીના એમને ડિજી લોકર એક્સેસ કર્યા, 3 બેંકના અકાઉન્ટ ખોલવાનો પ્રયાસ કર્યું હતું, જેમાં એક બેંક નું અકાઉન્ટ ખુલી ગયું હતું અને 25,000 રૂપિયાની લોન લીધી હતી. તો આ સંબંધ મામલે આપણે પ્રથમ FIR દાખલ થઈ હતી અને એમાં કુલ 7 આરોપીની અત્યાર સુધીમાં અરેસ્ટ કરી.
0: જીકાસ અંતર્ગત રાજ્યની 15 સરકારી અને 18 ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે, જે અંતર્ગત 30,000 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આગામી 2 જૂનથી અલગ અલગ 4 તબક્કામાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશે. જીકાસમાં આ વખતે ખાસ ફેરફાર કરાયા છે, જેમાં લાયકાત એક સમાન કરાઈ છે, તેમજ પોર્ટલને યુઝર ફ્રેન્ડલી કરાયું છે. ઉપરાંત ફીનું ધોરણ પણ બદલવામાં આવ્યું છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ કુમાર.
2: આ વખતે ખાસ છે કે વિદ્યાર્થીઓને પોતે પોતાના પસંદગીના કોલેજ અનુક્રમ નંબર પ્રમાણે ભરવાનું થાય છે. આ વખતે અમે આ બધા મદદ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI એજન્ટની પણ સુવિધા ઉપલબ્ધ કરી છે, જેમાં ચેટબોટ વિદ્યાર્થીઓ પૂછી પણ શકે છે કે પોતાના માર્ક્સ આધારે એમને કઈ કઈ કોલેજમાં છેલ્લા 2 વર્ષના ડેટા આધારિત ક્યાં ક્યાં એડમિશન મળવાની શક્યતા છે.
0: વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણીના અનુસંધાને અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાંથી 20 જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને શોધી કઢાયા છે, જેમાં બાયડ, ભિલોડા, માલપુર, મેઘરજ તાલુકાનો સમાવેશ થાય છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ બાળકોની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. આ અંગે માહિતી આપી રહ્યા છે આરોગ્ય અધિકારી આશીષ ખાંટ.
3: સારા આરોગ્ય કાર્યક્રમ ચાલતો હોય છે, જેની અંદર મેડિકલ ઓફિસર જે આપણે સારા આરોગ્ય માટે મૂકેલા છે, તેઓ ત્યાં તપાસ કરવા માટે જતા હોય છે. એ વખતે તપાસ દરમિયાન આવા બાળક આપણે સામે આવતા હોય, જ્યારે તપાસ થઈ જાય અને આવું બાળક મળી આવે છે તો એની અંદર આપણે 3 મહિને લોહી ચડાવતા. આવે આપણે 20 બાળકો મળી આવેલા છે, જેમાં બાયડ તાલુકામાં 1 છે, ભિલોડામાં 10 છે, માલપુરમાં 4 છે અને મેઘરજમાં 5 છે. આપણે રેગ્યુલર એનું ફોલોઅપ કરવામાં આવે છે, એનું HB જોવામાં આવે છે, કેમકે HB એનું બહુ ઓછું થઈ જતું હોય છે. જો એનું HB જો વધારે ઓછું થતું હોય તો પછી એને સ્પેશિયલ આપણે ફિઝિશિયનની તપાસ માટે મેડિકલ કોલેજમાં લઈ જતા હોઈએ છીએ.
0: બીજી તરફ વિશ્વ રેડક્રોસ દિવસ તથા વિશ્વ થેલેસેમિયા દિવસના અનુસંધાને ગઈકાલે અમદાવાદના રેડક્રોસ ભવન ખાતેથી રેડક્રોસ ગુજરાતના ચેરમેન અજય પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે રેડક્રોસ રથને લીલી ઝાંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રાજ્યમાં આગામી દિવસોમાં હીટવેવની સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય પાકિસ્તાન અને તેની આસપાસના રાજસ્થાનના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા રાજ્યના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ નોંધાઈ છે. રાજ્યમાં આગામી 4 દિવસમાં મહત્તમ તાપમાનમાં પણ 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. IPL ક્રિકેટમાં ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 142 રન બનાવ્યા. જવાબમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 15મી ઓવરમાં 147 રન બનાવીને લક્ષ્ય હાંસલ કર્યું. આજે રાજસ્થાન રોયલ્સનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. આ મેચ જયપુરમાં 7:30 વાગે રમાશે. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. પ્રધાનમંત્રી આવતીકાલની જામનગરની મુલાકાત માટે સલામતીની ચુસ્ત વ્યવસ્થાની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા કરી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં આજથી પાઠાત્મક અતિરુદ્ર સાથે સોમનાથ અમૃત પર્વ 2026નો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ. ઈરાન અને અમેરિકાના સૈન્યના સામસામાં ગોળીબારમાં મૃત્યુ પામેલા સલાયાના માછીમારના મૃતદેહ અને બચેલા ખલાસીઓને હેમખેમ વતન લાવવા માટે રજૂઆત. AIનો દુરૂપયોગ કરીને લોકોના આધારકાર્ડ સાથે લિંક મોબાઇલ નંબર બદલીને લોન મેળવતી આંતરરાજ્ય ગેંગના 3 સાગરીતો ઝડપાયા. રાજ્યમાં હીટવેવની આગાહી સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી. અને IPL ક્રિકેટમાં ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું, જ્યારે જયપુરમાં આજે ગુજરાત ટાઇટન્સનો રાજસ્થાન રોયલ્સ સામે મુકાબલો થશે. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:45 હવે પછી આપ અત્યારે 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળશો. નમસ્કાર.
4: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ FM બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. મિત્રો, રજૂ કરીએ છીએ આજના પ્રસારણમાં હવે પછી રજૂ થનારા કાર્યક્રમોની એક ઝલક.

7 વાગીને 25 મિનિટે સાંભળશો ભક્તિ સંગીત, ગુજરાતી સમાચાર 7 વાગીને 45 મિનિટે અને બરાબર 8 વાગ્યે સાંભળશો સમાચાર પ્રભાત.

આઠ વાગીને 15 મિનિટે રજૂ થશે અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય, ત્યારબાદ હાસ્યરંગ કાર્યક્રમ આપ સાંભળી શકશો. 8:30 થી 10 વાગ્યા સુધી રજૂ થશે વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો. બરાબર 10 વાગ્યે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમોહર રજૂ કરવામાં આવશે. શ્રવણ માધુરી કાર્યક્રમ આપ સાંભળશો 10:30, ત્યારબાદ 12:30 સુધી આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો.

12:30 મહિલા જગત કાર્યક્રમ, 1:00 હિન્દી અને અંગ્રેજી સમાચાર, 1:30 સુગમ સંગીત, 1:20 પ્રાદેશિક સમાચાર અને 1:30 જય જવાન કાર્યક્રમ અમદાવાદ કેન્દ્ર પરથી આપ સાંભળી શકશો.

બપોરે 2:15 દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત હિન્દી સમાચાર, ત્યારબાદ સાંજના 5 વાગ્યા સુધી આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો. સંગીતનો આનંદ માણી શકશો સાંજે 5:05 કાર્યક્રમ ફિલ્મ સંગીતમાં. 5:30 રજૂ થશે લોકવાર્તા રામસાગરના રણકારે. 6 વાગ્યે સાંભળશો સુગમ સંગીત.

અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત યુવાણી કાર્યક્રમ 6:30 પ્રાદેશિક સમાચાર 7:20 અમદાવાદ કેન્દ્ર પરથી રાત્રિના 7:20 કિસાનવાણી કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળશો વેલાવાડા શાકભાજી પાક દૂધીની માવજત એ વિશે કાંતિભાઈ વાડુની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત.

0: સાત વાગીને 50 મિનિટે રજૂ થશે ગુજરાતી સમાચાર, રાત્રિના 11 વાગે હિન્દી સમાચાર, ત્યારબાદ અંગ્રેજી સમાચાર અમદાવાદ કેન્દ્ર પરથી. તો મિત્રો, આ હતી આજના પ્રસારણમાં હવે પછી રજૂ થનાર કાર્યક્રમોની રૂપરેખા.
1: दमर तैयार है ज्ञान, तकनीक और उद्योग के सबसे बड़े महोत्सव के लिए.
2: वो कैसे?
1: आ गया है बुक फेयर एंड इंडस्ट्रियल एग्जीबिशन 2026.
2: अरे हाँ, दिनांक 7 से 17 मई, सुबह 10 बजे से देर शाम तक. स्थान लाइट हाउस बीच.
1: 1 लाख से अधिक पुस्तकें, इंडस्ट्री पवेलियन, टेक्नोलॉजी शोकेस, विद्यार्थियों के लिए रोमांचक प्रतियोगिताएं
2: और
1: कई आकर्षक इंडस्ट्रियल स्टॉल.
2: वेयर नॉलेज मीट्स इनोवेशन.
1: तो आइए पूरे परिवार के साथ 7 से 17 मई लाइट हाउस बीच, मोटी दमन.
0: મિત્રો, હવે સાંભળીએ ભક્તિ સંગીત. પ્રથમ સાંભળીએ સુંદરમની રચના, ગાયક કલાકાર ચિંતલ શાહના કંઠે.

મિત્રો, આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત ગુજરાતી સમાચાર બસ થોડી જ વારમાં.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સુવેન્દુ અધિકારી આજે પશ્ચિમ બંગાળના ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. કૃષિ કાર્યકારી જૂથના 5 દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનો આજથી મધ્યપ્રદેશના ઇન્દોરમાં આરંભ. ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે સોમનાથ અમૃત પર્વ 2026નો પ્રારંભ. અમેરિકાના રાષ્ટ્રપતિએ રશિયા અને યુક્રેન વચ્ચે 3 દિવસના યુદ્ધ વિરામની જાહેરાત કરી. ઈરાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અમેરિકાના પ્રસ્તાવને નકારી કાઢ્યો. અને ફૂટબોલમાં AFC અંડર 17 મહિલા એશિયા કપમાં ભારતે લેબનોનને 4-0થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. ભાજપના સુવેન્દુ અધિકારી આજે પશ્ચિમ બંગાળના ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. કલકત્તાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
1: રાજ્ય કે રાજનૈતિક ઇતિહાસ મેં પહેલી બાર ભારતીય જનતા પાર્ટી કે નેતૃત્વ વાળી સરકાર ઔપચારિક રૂપ સે પદભાર ગ્રહણ કરેગી. શપથ ગ્રહણ સમારોહ સુબહ 10 બજે શરૂ હોને વાલા હૈ ઓર ઇસમે લાખો પાર્ટી સમર્થકો રાજનૈતિક નેતાઓ ઓર દેશભર સે આયે ગણ્યમાન્ય વ્યક્તિઓ કે શામિલ હોને કા ઉમીદ હૈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત કઈ કેન્દ્રીય મંત્રી ઓર ભાજપા શાસિત રાજ્ય કા મુખ્યમંત્રી ઇસ કાર્યક્રમ મેં ઉપસ્થિત રહેંગે. રાજ્યપાલ RN રવિ મુખ્યમંત્રી અને નય મંત્રીમંડળ કે સદસ્યો કો પદ ઓર ગોપનીયતા કા શપથ દિલાયેંગે. નવનિર્વાચિત સંસદીય દલ કે નેતા સુવેન્દુ અધિકારી ને ઘોષણા કી હૈ કે એક સેવાનિવૃત્ત ન્યાયાધીશ કે અધ્યક્ષતા મેં આયોગ રાજ્ય મેં સંસ્થાનગત ભ્રષ્ટાચાર કી જાંચ કરેગા. સંદીપન દાસગુપ્તા, આકાશવાણી ન્યૂઝ, કોલકાતા.
0: દરમિયાન ગઈકાલે શ્રી અધિકારીએ રાજ્ય ભાજપ ધારાસભ્ય પક્ષના નેતા તરીકે તેમને ચૂંટવામાં આવ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં કલકત્તામાં ધારાસભ્ય પક્ષની બેઠક યોજાઈ હતી. શ્રી અધિકારીએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ RN રવિ સાથે મુલાકાત કરી રાજ્યમાં પ્રથમ ભાજપ નેતૃત્વવાળી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. ભાજપે વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી અને TMCના 15 વર્ષના શાસનનો અંત આવ્યો હતો. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર દેશની સરહદો સુરક્ષિત કરશે અને રાષ્ટ્રીય સુરક્ષામાં સૌથી મોટી ખામીને દૂર કરશે. ગઈકાલે કલકત્તામાં નવા ચૂંટાયેલા ભાજપ ધારાસભ્યોને સંબોધતા શ્રી શાહે જણાવ્યું હતું કે ભાજપનો વિજય સંગઠનનો વિસ્તાર કરવા કે તેની વિચારધારાને સમર્થન આપવાનો નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવાનો છે. તેમણે કહ્યું કે આસામ, ત્રિપુરા અને હવે પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકારો સરહદોને મજબૂત અને સુરક્ષિત કરશે. તેમણે રાજ્યમાં ઘૂસણખોરી અને ગાયની તસ્કરી રોકવાની પણ વાત કરી હતી. ગૃહમંત્રીએ પક્ષના કાર્યકરોને સોનાર બાંગલા બનાવવા અને લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા હાકલ કરી હતી. બ્રિક્સ શિખર સંમેલન 2026 અંતર્ગત કૃષિ કાર્યકારી જૂથના 5 દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનો આજથી મધ્યપ્રદેશના ઇન્દોરમાં આરંભ થશે. બ્રાઝિલ, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા, સાઉદી અરેબિયા, ઈરાન, ઇન્ડોનેશિયા અને મલેશિયા સહિત 21 દેશોના કૃષિમંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, વૈજ્ઞાનિકો અને નીતિ નિર્માતાઓ આ સંમેલનમાં ભાગ લેશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર આ દેશોમાં વિશ્વના આશરે 68% ખેડૂતો છે. આ સંમેલન 2 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો આજથી શરૂ થશે અને 11 જૂન સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન વરિષ્ઠ અધિકારીઓ ખાદ્ય સુરક્ષા, સ્માર્ટ ખેતી, આબોહવા પરિવર્તન અને ખેડૂત કલ્યાણ જેવા મુખ્ય વિષયો પર પણ ચર્ચા કરશે. વિદેશમંત્રી S. જયશંકરે ગયાનાના આરોગ્યમંત્રી સાથે મુલાકાત કરી ભારત ગયાના આરોગ્ય સંબંધોમાં પ્રગતિ અંગે ચર્ચા કરી હતી. કેરેબિયન દેશોની તેમની 3 દિવસીય મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકરે ગયાનાના જજ ટાઉનમાં આરોગ્યમંત્રી ડોક્ટર ફ્રેન્ક એન્થોનીને મળ્યા હતા. ગુજરાતમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પુનર્નિર્માણની 75 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે સોમનાથ અમૃત પર્વ 2026નો ગઈકાલથી સત્તાવાર આરંભ થયો છે. 5 દિવસીય ઉજવણીએ મંદિર પરિસરને વૈદિક મંત્રોચ્ચાર અને દૈવી ઉર્જાના કેન્દ્રમાં પરિવર્તિત કરી દીધું છે. અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટનો અહેવાલ સાંભળીએ.
2: सोमनाथ अमृत पर्व के पावन अवसर पर कल से पाठात्मक अतिरुद्र का विधिवत प्रारंभ किया गया, जिसमें अगले 5 दिनों तक निरंतर रुद्र पाठ किया जाएगा। मंदिर में आज से 3 दिवसीय होमात्मक महारुद्र यज्ञ का भी आयोजन होगा, जिसमें लगभग 1,25,000 आहुतियां अर्पित की जाएगी। इस महायज्ञ का मूल उद्देश्य वर्तमान वैश्विक परिस्थितियों में शांति की स्थापना और मानव कल्याण सुनिश्चित करना है। अमृत पर्व का मुख्य आकर्षण 11 मई को होगा, जब मंदिर के शिखर पर 11 पवित्र तीर्थों के जल से कुंभाभिषेक किया जाएगा। इसे ऐतिहासिक क्षण का साक्षी बनने के लिए देश के कोने कोने से श्रद्धालुओं का सैलाब सोमनाथ उमड़ पड़ा है। अपर्णा खुंट, आकाशवाणी समाचार, अहमदाबाद।
0: आ समाचार आप आकाशवाणी परथी सांभळी रह्या छो। आ समाचारनुं जीवंत प्रसारण आप अमारी यूट्यूब चेनल AIR न्यूज गुजरात पर पण सांभळी शकशो।

0: સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચે 3 દિવસના યુદ્ધ વિરામની જાહેરાત કરી છે. આ કામચલાઉ યુદ્ધ વિરામ આજથી 11 મે સુધી ચાલશે, જે દરમિયાન બંને દેશો વચ્ચેની તમામ લશ્કરી કાર્યવાહી બંધ રહેશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમણે પોતે આ પ્રસ્તાવ રજૂ કર્યો અને તેમાં બંને પક્ષો તરફથી 1,000 કેદીઓની સોંપણીનો પણ સમાવેશ થાય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે યુદ્ધને કાયમી ધોરણે સમાપ્ત કરવા માટે વાટાઘાટો ચાલી રહી છે. આ યુદ્ધ વિરામ રશિયાના વિજય દિવસ સાથે સુસંગત છે, જે દર વર્ષે 9મી મેના રોજ ઉજવવામાં આવે છે. ઈરાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અમેરિકા દ્વારા સમર્થિત ઠરાવ પ્રસ્તાવને ત્રુટિપૂર્ણ અને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને નકારી કાઢ્યો છે. આ ઠરાવ હોર્મુઝ સમુદ્ર દુનિયામાં જહાજોની સલામતી સંબંધિત હતો. ઈરાને તેને તેના આંતરિક બાબતોમાં દખલગીરી અને અમેરિકાના હિતો માટે હોવાનું ગણાવ્યો. ઈરાને સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોને પ્રસ્તાવિત ઠરાવને સમર્થન ન આપવા અપીલ કરી છે. અમેરિકા, બહેરીન, સાઉદી અરેબિયા, યુએઈ, કુવૈત અને કતાર દ્વારા સમર્થિત ડ્રાફ્ટ ઠરાવનો હેતુ હોર્મુઝ સમુદ્ર દુની દ્વારા અવરજવરને સરળ બનાવવાનો છે. અમેરિકાએ ઈરાન પર વાણિજ્યિક જળમાર્ગોને અવરોધિત કરવાનો અને દરિયાઈ વાહન વ્યવહારને ખોરવવાનો આરોપ મૂક્યો છે. દરમિયાન ઈરાની સેનાએ કહ્યું કે અમેરિકન સંરક્ષણ દળોએ યુએઈના ફુજેરાહાન બંદર નજીક એક ઈરાની તેલ ટેન્કર અને અન્ય જહાજને નિશાન બનાવ્યું હતું. હવામાન વિભાગે આગામી 2 દિવસ કેરલમ, માહે, લક્ષદ્વીપ, દક્ષિણાંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી કરી છે. પૂર્વીય ઉત્તરપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, મરાઠવાડા, ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં પણ વીજળી પડવાની આગાહી કરી છે. ઓડિશા, રાયલસીલા, તેલંગાણા, કોંકણ, ગોવા, દરિયાકાંઠાના કર્ણાટક, આંડમાન અને નિકોબાર ટાપુ અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં પણ આવી જ સ્થિતિ રહેવાની શક્યતા છે. ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં ગુરુવાર સુધી ગરમીનું મોજું ફરી વકળે તેવી શક્યતા છે. ફૂટબોલમાં ભારતે ગઈકાલે ચીનના સુઝોનમાં લેબનોનને 4-0થી હરાવીને AFC અંડર 17 મહિલા એશિયન કપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો છે. ભારતની પ્રીતિકાએ 2, અલ્વા દેવીએ અને ઝોયાએ 1-1 ગોલ કર્યા. આ ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પહોંચવાથી ભારત 2026 ફિફા અંડર 17 મહિલા વિશ્વકપમાં પ્રવેશ મેળવશે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રીટા દવે.
1: તમિલનાડુમાં સરકાર રચવા માટેની કશ્મકશ, પશ્ચિમ બંગાળમાં આજે શપથ ગ્રહણ અને ઈરાન અને યુએસના સૈન્ય વચ્ચે થયેલા સામસામા ગોળીબારમાં સલાયાના માછીમારના મોતના સમાચાર તમામ અખબારોમાં વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારે લખ્યું છે કે તમિલનાડુમાં ફિલ્મી ડ્રામા, બંગાળમાં આજે સુવેન્દુના શપથ. સંદેશ લખે છે સુવેન્દુ પશ્ચિમ બંગાળના નવા અધિકારી, જ્યારે દિવ્ય ભાસ્કરે ટાંક્યું છે સુવેન્દુ બંગાળના અધિકારી. સંદેશ ટાંકે છે હોર્મુઝમાં ઈરાનના રોકેટ મારાથી ગુજરાતી જહાજ ડૂબ્યું, 1 મોત, 17ના રેસ્ક્યુ. રાજ્ય અને સ્થાનિક સમાચારોમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલની અરજીને ફગાવાઈ, અમદાવાદના વટવાત્યા કેસમાં 34 વર્ષ બાદ ભેદ ઉકેલાયો વગેરે સમાચારોને સ્થાન અપાયું છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સુવેન્દુ અધિકારી આજે પશ્ચિમ બંગાળના ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. કૃષિ કાર્યકારી જૂથના 5 દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનો આજથી મધ્યપ્રદેશના ઇન્દોરમાં આરંભ થશે. ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે સોમનાથ અમૃત પર્વ 2026નો પ્રારંભ. અમેરિકાના રાષ્ટ્રપતિએ રશિયા અને યુક્રેન વચ્ચે 3 દિવસના યુદ્ધ વિરામની જાહેરાત કરી. અને ફૂટબોલમાં AFC અંડર 17 મહિલા એશિયન કપમાં ભારતે લેબનોનને 4-0થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર.

ફિલ્મ પૂર્ણિમાનું દેશભક્તિ ગીત સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં. શબ્દો છે ભરત વ્યાસના, સંગીત આપ્યું છે કલ્યાણજી આનંદજીએ.

0: અપવાદ.
1: નમસ્કાર, આદાબ. હું છું તમારો મિત્ર અનમોલ.
2: અને હું છું રોઝી. વિકાસની સૌથી સાચી પરીક્ષા અવરનવર એ હોય છે કે આપણી દીકરીઓ સુરક્ષિત છે, શું તેમના ભણતરની રાહ સરળ છે અને શું તેમને આગળ વધવાની તક સમાન મળે છે.
1: ઘણા વિસ્તારોમાં કોલેજ દૂર હોય છે, બસ સ્ટેન્ડ પર ભીડ હોય છે, ઘર સુધીનો રસ્તો

0: અસુરક્ષિત હોય છે, હોસ્ટેલ હોતી નથી. આ પરિસ્થિતિઓમાં ઘણા માતા પિતા ભણતર રોકવા માંગતા નથી, પરંતુ ડર અને ખર્ચ મળીને તેમને મજબૂર કરી દે છે.
1: પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ એટલે કે PMJVK નું ઉદ્દેશ્ય આવા જ વિસ્તારોમાં સામુદાયિક માળખું બનાવવાનો છે, જેથી શિક્ષણ અને સુરક્ષા એક સાથે મજબૂત થાય. ફાતિમા એક એવી છોકરી છે જેને અનેક સપના છે, પરંતુ તેમને પૂરા કરવામાં તેને ઘણી પરેશાની થઈ રહી છે. ક્યારેક બસ થી દૂર જવાની, તો ક્યારેક ફી ન ભરી શકવાની.
2: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
3: અમ્મી, રોજ કોલેજ જવું મુશ્કેલ થઈ રહ્યું છે. બસ સ્ટેન્ડ થી ઘર સુધી અંધારું રહે છે.
4: બેટી, ભણતર જરૂરી છે, પણ આ ડરમાં તું કેવી રીતે ભણીશ?
3: જો હોસ્ટેલ હોત તો હું ત્યાં જ રહી લેત, રોજ મુસાફરી કરવી ન પડત. અમે ફી પણ નથી આપી, મારે મારું ભણતર છોડવું ન પડી જાય.
5: અમારી કમાણીમાં રોજનું ભાડું ભારે પડે છે. અમે ઈચ્છીએ છીએ કે તું ભણે, પણ મુશ્કેલીઓ વધી રહી છે.
3: હા અમ્મી, હવે હું કેવી રીતે મારું સપનું પૂરું કરીશ? કઈ સમજાતું નથી, કોઈ હાથ મદદ માટે આગળ નથી આવી રહ્યો. શું કરું?
5: ખુદા પર ભરોસો રાખ, કોઈ રસ્તો જરૂર નીકળશે.
4: પણ ક્યારે અબ્બુ? ફાતિમાના અબ્બુ, તમે પણ મારી એક વાત સાંભળી લો. હું ફાતિમાને ભણાવીશ, પણ મારી એક શરત છે.
5: કઈ શરત?
4: કાં તો તેના માટે સુરક્ષિત હોસ્ટેલની વ્યવસ્થા હોય, અથવા કોલેજ આવવા જવાનો રસ્તો સુરક્ષિત હોય. હું તેને ડર સાથે નથી મોકલી શકતી.
0: આ સંવાદ કોઈ એક ઘરનો નથી, આ દેશના ઘણા જિલ્લાઓની વાસ્તવિકતા છે.
1: મહિલા કેન્દ્રિત સુવિધાઓનો અર્થ ફક્ત હોસ્ટેલ કે ભવન નથી, આનો અર્થ હોય છે સુરક્ષા, સુવિધા અને સન્માનનો ભરોસો.
0: જ્યારે હોસ્ટેલ બને છે ત્યારે છોકરીનું ભણતર ટકે છે, જ્યારે કાર્યરત મહિલાઓ માટે સુવિધા બને છે ત્યારે કામ પર જવાનું તેમના માટે શક્ય બને છે, જ્યારે કોલેજ પાસે સુરક્ષિત સુવિધા બને છે ત્યારે પરિવારનો ડર ઓછો થાય છે,
1: અને જ્યારે પરિવારનો ડર ઓછો થાય છે ત્યારે શિક્ષણનો રસ્તો ખુલે છે. ઘણીવાર પરિવર્તનની શરૂઆત માની શરતથી થાય છે, કારણ કે માં પહેલા સુરક્ષા જોવે છે, પછી સપનું.
0: PMJVK માં પરિયોજનાઓ ત્યારે જ ટકે છે જ્યારે પ્રસ્તાવ મજબૂત હોય. પ્રસ્તાવમાં એ સ્પષ્ટ હોવું જોઈએ કે જમીન ઉપલબ્ધ છે, વિભાગ સહમત છે અને સંચાલન જાળવણીનો પ્રબંધ નક્કી છે.
1: આ એટલા માટે જરૂરી છે કારણ કે ઘણી જગ્યાએ ઇમારત બની જાય છે, પણ વોર્ડન નથી આવતા, વીજળી પાણીની વ્યવસ્થા નથી હોતી અને પછી ભવન ખાલી રહી જાય છે.
0: મિત્રો, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસના સંકલ્પથી વંચિત સમુદાયોના બાળકો, મહિલાઓ અને યુવાનો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ પ્રયાસોનો એક મહત્વનો ભાગ છે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ એટલે કે PMJVK, જે અલ્પસંખ્યક સમુદાયો માટે વિકાસની નવી સંભાવના બનીને ઉભરી છે.
2: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
0: PMJVK દ્વારા પ્રાદેશિક સ્તર પર શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્કિલ ડેવલપમેન્ટ અને મહિલાઓ બાળકો માટેના માહોલમાં બદલાવ લાવવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી આ કાર્યક્રમ હેઠળ લગભગ 43,000 થી વધુ યોજનાઓ મંજૂર થઈ ચૂકી છે. લગભગ 1500 થી વધુ સ્કૂલ, લગભગ 170 રેસિડેન્શિયલ સ્કૂલ, લગભગ 600 જેટલા હોસ્ટેલ અને લગભગ 2000 થી ઉપર હેલ્થ પ્રોજેક્ટ અને સેંકડો સ્કિલ સેન્ટર બનાવવામાં આવ્યા છે.
1: અને સૌથી સારી વાત એ છે કે આ ફક્ત આંકડા નથી, આ બદલાવની વાર્તાઓ છે. કારણ કે જ્યારે કોઈ માં પોતાની શરત ઉપર પોતાની દીકરીને કોલેજ જતી જુએ છે, ત્યારે ફક્ત કોલેજ નહીં, એક સપનું પૂરું થાય છે.
4: ફાતિમાના ભણતરની ચિંતા સતાવી રહી છે. આપણી ફાતિમા ભણવામાં બહુ હોશિયાર છે. જો તેને સારી સુવિધાઓ મળે તો બહુ આગળ સુધી જઈ શકે છે.
5: ક્યાંથી મળશે સારી સુવિધાઓ? અહીં તો તેની ફી, આવા જવાની વ્યવસ્થા, હોસ્ટેલ, બધી પરેશાની છે.
4: યુસુફ પણ પોતાના ભવિષ્યને લઈને વિચારતો રહે છે.
5: સુખવિંદર કહેતો હતો કે કોઈ કાર્યક્રમ છે, પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ, તે અલ્પસંખ્યક સમુદાયોના બાળકોને દરેક પ્રકારની મદદ કરે છે.
4: સાંભળ્યું તો મેં પણ છે, અને એ પણ સાંભળ્યું છે કે ઘણા લોકો તેનો લાભ ઉઠાવી રહ્યા છે. હવે આપણા બાળકોને કઈક મદદ મળે તો નિરાશ થાય.
6: અમ્મી
4: આવી ગઈ તો શું વાત છે? આજે બહુ ખુશ દેખાઈ રહી છે.
6: અમ્મી, વાત જ કઈક એવી છે, તમે પણ સાંભળશો તો ખુશ થઈ જશો.
5: શું વાત છે? જરા અમને તો ખબર પડે કે આજે અમારી પરી કઈ વાત પર આટલી ખુશ છે.
3: અબ્બુ અમ્મી, હવે તમારે મારી ફી ભરવાની ચિંતા કરવાની જરૂર નથી.
4: અમે તારી ચિંતા નહીં કરીએ તો કોણ કરશે?

0: છે?
1: અમ્મી, પીએમ જેવી કેથી હવે હું આગળનો અભ્યાસ કરી શકીશ. યુનિફોર્મ, પુસ્તકો, હોસ્ટેલ.
2: સાચે જ જમાનો બદલાઈ ગયો છે. હાલની સરકાર આપણા વિશે કેટલું વિચારી રહી છે. કોલેજમાં આપણા બાળકોને બધું ફ્રી મળી રહ્યું છે.
3: ફક્ત કોલેજ જ નહીં અબ્બુ, મને પણ પીએમજેવીકેના સ્કિલ સેન્ટરમાં ઇલેક્ટ્રિશિયનના કોર્સમાં પ્રવેશ મળી ગયો છે. પહેલા રોજગારની કોઈ રાહ નથી દેખાતી, હવે એટલા કામ આવશે કે ટાઈમ જ નહીં મળે.
1: ભાઈજાન, હું પણ મોટી થઈને સાયન્ટિસ્ટ બનીશ. અમારી ક્લાસમાં આજે પહેલી વાર ડિજિટલ બોર્ડ પણ આવ્યું છે.
2: બાળકો, ખૂબ ભણો, આ તક પહેલા બધાને નથી મળતી. પીએમજેવીકે આપણા અહીંના બાળકોની કિસ્મત બદલી નાખશે. શુક્રિયા પીએમજેવીકે, આજે તારા કારણે જ હું આ દિવસ જોઈ રહ્યો છું.
4: શુક્રિયા જ કરવો હોય તો અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય નો કરો, જેણે બધાને નવી રાહ બતાવી છે અને દરેક માને બાળકોની સુરક્ષા નો ભરોસો આપ્યો.
5: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
6: તો સાથીઓ, આજે તમે જાણ્યું કે કેવી રીતે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ જિંદગીઓ બદલી રહ્યો છે. શિક્ષણ, સેહત અને સન્માનના આ પ્રકાશને હવે કોઈ રોકી શકતું નથી.
1: જ્યારે દીકરીઓ લેબમાં જાય છે, જ્યારે ગામનો છોકરો ડોક્ટર બને છે, તો ફક્ત એક સપનું પૂરું નથી થતું, આખો દેશ આગળ વધે છે.
6: પીએમજેવીકે દ્વારા પ્રાદેશિક સ્તર પર શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્કિલ ડેવલપમેન્ટ અને મહિલાઓ બાળકો માટેના માહોલમાં બદલાવ લાવવામાં આવી રહ્યો છે. શિક્ષણની જ્યોત પ્રગટી છે. હવે દરેક ખૂણો પ્રકાશિત થશે. જ્યાં ક્યારેક કદમ અટકી ગયા હતા, હવે ત્યાંથી જ ઉડાન ભરાશે.
1: આગામી કડીમાં વાત થશે એક બીજી યોજનાની, જે તમારી જિંદગી બદલી શકે છે.
6: ત્યાં સુધી યાદ રાખજો, મદદ અમારી, મંઝિલ તમારી. નમસ્કાર, ખુદા.

0: હમણાં આપ સાંભળી રહ્યા હતા અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય.
1: દમણ તૈયાર હૈ જ્ઞાન તકનીક ઓર ઉદ્યોગ કે સબસે બડે મહોત્સવ કે લિયે.
2: વો કૈસે?
1: આ ગયા હૈ બુક ફેર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ એક્ઝિબિશન 2026.
2: અરે હા, દિનાંક 7-17 મઈ, સુબહ 10 બજે સે દેર શામ તક. સ્થાન લાઇટ હાઉસ બીચ.
1: 1 લાખ સે અધિક પુસ્તકે, ઇન્ડસ્ટ્રી પવિલિયન, ટેકનોલોજી શોકેસ, વિદ્યાર્થીઓ કે લિયે રોમાંચક પ્રતિયોગિતાએ ઓર કઈ આકર્ષક ઇન્ડસ્ટ્રિયલ સ્ટોલ.
2: વેર નોલેજ મીટ્સ ઇનોવેશન.
1: તો આઈએ પૂરે પરિવાર કે સાથ 7-17 મઈ લાઇટ હાઉસ બીચ, મોટી દમણ.
3: स्वाद का असली मजा लेना हो तो आइए वापी के फॉर्चून पार्क गैलेक्सी के जोडियाक रेस्टोरेंट में, जहां हर डिश है खास. ब्रेकफास्ट, लंच, डेली डिनर बुफे और संडे ब्रंच बुफे. हर पल बनाए यादगार
4: और अपने खास दिनों को बनाए और भी शानदार. डैफोडिल बैंक्वेट हॉल के साथ
3: शादी, रिंग सेरेमनी, बर्थडे या किटी पार्टी, 200-250 लोगों तक की शानदार व्यवस्था. फॉर्चून पार्क गैलेक्सी, जहाँ हर मौका बन जाए खास.
0: મિત્રો, હવે સાંભળીએ ભજન ગાયક કલાકાર શિવદાન બારોટના કંઠે રચના છે મૂલદાસની.

ગાયક કલાકાર શિવદાન બારોટને આપ સાંભળી રહ્યા હતા. મિત્રો, આ સાથે જ આજનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. થોડી જ વારમાં આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો.

કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ અગર તુમ ના હોતે ફિલ્મનો ગીત ગાયક કલાકાર લતા મંગેશકરના સ્વરમાં. ગીતને સંગીત આપ્યું છે આર ડી બર્મને.

લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીત સાથે સાંભળીએ અંધાધૂન કાનૂન, માફ કરશો, અંધા કાનૂન ફિલ્મનું ગીત. ગાયક કલાકાર છે કિશોર કુમાર.

અંધા કાનૂન ફિલ્મનું આ ગીત હતું. ગાયક કલાકાર હતા કિશોર કુમાર. કાર્યક્રમમાં આગળ સાંભળીએ ગાયક કલાકાર સપના ચક્રવર્તીના સ્વરમાં અંગૂર ફિલ્મનું ગીત. ગીતના સંગીતકાર છે આર ડી બર્મન.

કાર્યક્રમના અંતે સાંભળીએ આશિકી ફિલ્મનું ગીત. ગાયક કલાકાર અનુરાધા પોડવાલ અને કુમાર સાનુના સ્વરમાં. સંગીત છે નદીમ શ્રવણનું.

આશિકી ફિલ્મનું આ ગીત હતું. ગાયક કલાકાર હતા અનુરાધા પોડવાલ અને કુમાર સાનુ. મિત્રો, આ સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમોહર અહીં સમાપ્ત થાય છે.

0: દીક્ષા સ્કીમના ટેલી લો, ન્યાય બંધુ, કાયદાકીય સાક્ષરતા અને જાગૃતતાના કાર્યક્રમમાં જોડાઓ. કાયદાકીય મદદ ટેલી લો ના ટોલ ફ્રી નંબર 1-4-4-5-4 અને વેબસાઇટ www.tally-law.in પરથી મેળવી શકાય છે.
1: મિત્રો, શ્રવણ માધુરી કાર્યક્રમ અંતર્ગત સાંભળશો કાવ્ય પઠન. વક્તા છે રક્ષા શુક્લા.
2: તું જ આપે, તું જ કાપે આટલી દાદાગીરી, તું જ આપે, તું જ કાપે આટલી દાદાગીરી, નાચવું તારી જ છાપે આટલી દાદાગીરી. આદમી ખડકાળ આપ્યો, લાગણી ખર્ચાળ લ્યો. આદમી ખડકાળ આપ્યો, લાગણી ખર્ચાળ લ્યો. રાગ આપ્યાનો પ્રલાપ

પે આટલી દાદાગીરી, હાથ જો ઊંચા કર્યા બે પગ દીધા તે પાંખ ક્યાં, હાથ જો ઊંચા કર્યા બે પગ દીધા તે પાંખ ક્યાં, સાત મેં આકાશ વ્યાપે આટલી દાદાગીરી, એક કોલમ જેટલા સુખનો ગુનો કીધો અમે, એક કોલમ જેટલા સુખનો ગુનો કીધો અમે, તે ચડાવી રોજ છાપે આટલી દાદાગીરી, કેટલા વૈશાખ વેઠ્યા નિર્જળાના નામ પર, કેટલા વૈશાખ વેઠ્યા નિર્જળાના નામ પર, શ્રાવણે ટીપાય માપે આટલી દાદા.

કીધો અમે તે ચડાવી રોજ છાપે આટલી દાદાગીરી, કેટલા વૈશાખ વેઠ્યા નિર્જળાના નામ પર, કેટલા વૈશાખ વેઠ્યા નિર્જળાના નામ પર, શ્રાવણે ટીપાય માપે આટલી દાદા.

મબલખ માલ મોલ ઉપર કાં તારું નામ લખે છે, મબલખ મોલ ઉપર કાં તારું નામ લખે છે, માટી અંદરથી ઉથલાવે એ હળતો લ્યો, રણનો સોદો બારોબાર પતાવી બેઠા, રણનો સોદો બારોબાર પતાવી બેઠા, ઊભું સામે સજળપણે એ મૃગજળતો લ્યો, પછી શબ્દના સરનામે તું પહોંચી જાશે, પછી શબ્દના સરનામે તું પહોંચી જાશે, ભરાભર્યા મન સાથે કોરો કાગળ તો લ્યો, હોઉં એવું ઝાડવું મને કોઈને ફૂટે ડાળી, હોઉં એવું ઝાડવું મને કોઈને ફૂટે ડાળી, આંખની આડા પાન કરીને કેમ વસંતે ટાળી, વનમાં લીલા લોકની આંખે નામ મારું એક ઝાડ, વનમાં લીલા લોકની આંખે નામ મારું એક ઝાડ, કેમ કહું મારા ભાગમાં બેઠી પાંદડું નહીં રાડ, ડાળ નહીં ડાળ ખીએ નહીં એક પગે ઉગાડ, ડાળ નહીં ડાળ ખીએ નહીં એક પગે ઉગાડ, ટાંકણું લે જટ લીમડો નહીં ચાલ કરી દે ઝાડ, કાંકરી માની કેમ અહીં ત્યાં ઉપર છેક ઉછાળી, કાંકરી માની કેમ અહીં ત્યાં ઉપર છેક ઉછાળી, આંખની આડા પાન કરીને કેમ વસંતે ટાળી, મૂળમાં મને ધ્રાસકો પડે પંખી બેસે તાર, મૂળમાં મને ધ્રાસકો પડે પંખી બેસે તાર, ભમરો આવી અમથું અડી સાચવી લે વ્યવહાર, ટૂંકાને ફૂલપાનના અર્થ સાથ સમંદર પાર, નહીં લીલેરા ઠાઠની વચ્ચે ફોરમનો અણસાર, પડખે ઊભો પલાશ ઢળે કેમ દઉં હું તાળી, પડખે ઊભો પલાશ ઢળે કેમ દઉં હું તાળી, આંખની આડા પાન કરીને કેમ વસંતે ટાળી. અછાંદસ. વિશ્વાસ એટલે એ જોવા મેં જોડણી કોષ ખોલ્યો, પુલ્લિંગ, સંજ્ઞાવાચક, ભરોસો, શ્રદ્ધા, પ્રતીતિ. વધુ અર્થો જોવા મેં જીવનકોષ ખોલ્યો. વિશ્વાસ એટલે મારે આંખે પાટા બાંધીને અને તારે પરદા પાછળ રહીને રમવાની રમત. વિશ્વાસ એટલે તે ટીંગાડેલું સૂર્યોદયનું ગાજર અને મારી ન ખૂટતી કાળમીંઢ રાતો. વિશ્વાસ એટલે તે આપેલું ભીતો વગરનું ઘર ને એમાં ખીંટી વિના લટકતું મારું જીર્ણ વસ્ત્ર. વિશ્વાસ એટલે ઉજ્જડ ભોં પર મારે ઉગાડવાના ફૂલો અને તારું એને મૃગજળથી સિંચવું. વિશ્વાસ એટલે જેના ઈસ પાંગત ગુમ છે એ ઢોલિયો અને મને હવે ન ખપતી એ નિરાંતવી ઊંઘ. વિશ્વાસ એટલે વારંવાર મારી જીભે તું મારે છે એ તાળું ને એને રોજ ખેંચી જોતા તારા હાથ. વિશ્વાસ એટલે કંઈ ન ગુમાવવાની તારી ધરપત પર તારું જીતરાવું અને મારું કરુણાભીની આંખોથી તેને જોવું. વિશ્વાસ એટલે તારા અભિનય કૌશલ્ય પર તારું જ મુસ્તાક હોવું અને મારું દુબારા બોલવાના પાગલપંથી છૂટવું. વિશ્વાસ એટલે મારે જ સળગતો રાખવાનો છે એ દીવો કે તે જ આપેલી આંધીઓથી એને બચાવવા મથતા તારા હાથ. વિશ્વાસ એટલે જેની દિવાલો હચમચી ગઈ છે એવી મારી ખાતરી કે એ દિવાલની કાંકરી ખેરવતા તારા નખ. ટૂંકમાં વિશ્વાસ એટલે સાર્થ જોડણી કોષમાં શોભતો એક શબ્દ માત્ર. ગીત. વાસણ કપડાં કચરા પોતા એ જ નથી અધ્યાસ, વાસણ કપડાં કચરા પોતા એ જ નથી અધ્યાસ, ઓફિસ ધંધો સાહસ સત્તા બદલીશું ઇતિહાસ, કોબીજ બોબીજ લઉં ને કિચનમાં હું બધું સંભાળું, કોબીજ બોબીજ લઉં ને કિચનમાં હું બધું સંભાળું, એ જ ત્વરાથી નેટ ઉપર ફોલ્ડરનું ખોલું તાળું, દીવો ઉંબર પર મૂકું ભીતર ભળતું અજવાળું, દીવો ઉંબર પર મૂકું ભીતર ભળતું અજવાળું, નરસિંહ મીરા મુનશી મારા દરવાજે હું ભાળું, એ સૌના હોવાથી મારું હોવું ખાસમ ખાસ, એ સૌના હોવાથી મારું હોવું ખાસમ ખાસ, વાસણ કપડાં કચરા પોતા એ જ નથી અધ્યાસ, ગેંડીમાં વહેતા જળથી મારામાં વૃક્ષો ફૂટે,
ગેંડીમાં વહેતા જળથી

0: મારામાં વૃક્ષો ફૂટે, પુસ્તક સગળા ઓનલાઈન થઈ ધોધમ ધોધ વછૂટે, કક્કાને જે તિલક કરેલું રંગ હજુ ક્યાં ખૂટે, કક્કાને જે તિલક કરેલું રંગ હજુ ક્યાં ખૂટે, પહાડોને ધસમસ નદીઓ મારું સરનામું ઘૂંટે, વણખેડી જો ભોંય મળે એમાં પણ પાડું ચાસ, વણખેડી જો ભોંય મળે એમાં પણ પાડું ચાસ, વાસણ કપડાં કચરા પોતા એ જ નથી અધ્યાસ. ગીત. ટપ દઈ ટીપાએ છાનો કર્યો કાંકરી ચાળો, ટપ દઈ ટીપાએ છાનો કર્યો કાંકરી ચાળો, સાજન જીતો દરિયો ઊભા દરિયા ક્યાંથી ખાળો, પિયું પાંચમાં પૂછાતો આ ક્યાંની નાગર વેલ, પિયું પાંચમાં પૂછાતો આ ક્યાંની નાગર વેલ, આંખ ઉલાળી કહેતો એ વાંસીદા આઘા મેલ, તડાક તૂટે તળિયું ફૂટે જળની રેલમ છેલ, તડાક તૂટે તળિયું ફૂટે જળની રેલમ છેલ, મેં માગી તી છાલક વરસ્યો એ કેવો વંઠેલ, કાલે વાવી ચણોઠડી ત્યાં કંકુ વરણી ડાળો, કાલે વાવી ચલો ચણોઠડી ત્યાં કંકુ વરણી ડાળો, ટપ દઈ ટીપાએ છાનો કર્યો કાંકરી ચાળો, કોરી મોરી તરસ કુંવારી હાંફે આકળ વિકળ, કોરી મોરી તરસ કુંવારી હાંફે આકળ વિકળ, ભાન કુદી બે કાંઠે વહેતું કાન દઈ લે સાંભળ, લથબથ લીલી હું ને સાજન ચિતરે કોરો કાગળ, લથબથ લીલી હું ને સાજન ચિતરે કોરો કાગળ, કમખે ટાંક્યા મોર ભીંજવે ટોંકા દોડ્યા આગળ, કહે કાંબિયું મેડી માથે જઈ ઢોલિયો ઢાળો, કહે કાંબિયું મેડી માથે જઈ ઢોલિયો ઢાળો, ટપ દઈ ટીપાએ છાનો કર્યો કાંકરી ચાળો. ગીત. માં મને જુએ ને રાજી, માં મને જુએ ને રાજી, કદી વાળમાં ગજરો નાખું કદી ચમેલી જુઈ, જુઈને બદલે મને સૂંઘી ફૂલો કરતા એ તાજી, માં મને જુએ ને રાજી, કરે ટેરવા સળને સરખી જાણે આટા પાટા, કરે ટેરવા સળને સરખી જાણે આટા પાટા, પછી કદી ક્યાં વાગ્યા મને બાવળ વચ્ચે કાંટા, પરોઢીએ ઝાકળની ઝરમર દિવસે અમિયલ છાંટા, પરોઢીએ ઝાકળની ઝરમર દિવસે અમિયલ છાંટા, અનરાધારે હેત લાડના કેટ કેટલા ફાંટા, સુખને બદલે મને અડીને ભીતર કેવી માંજી, સુખને બદલે મને અડીને ભીતર કેવી માંજી, માં મને જુએ ને રાજી, વાદળ મારા ખિસ્સે ભરવા કપાસ વીણી લાવે, વાદળ મારા ખિસ્સે ભરવા કપાસ વીણી લાવે, સૂરજને સમજાવી કુમળા તડકા ફળીએ વાવે, સંતા કુકડી રમવા થાકેલા પગને સમજાવે, સંતા કુકડી રમવા થાકેલા પગને સમજાવે, તુલસી ક્યારે માં છે ક્યાંથી અંધારું ત્યાં ફાવે, કને બદલે કમળ સૂંઘું ત્યાં હરખે ગાજી ગાજી, કને બદલે કમળ સૂંઘું ત્યાં હરખે ગાજી ગાજી, માં મને જુએ ને રાજી, હરી કેમ આ ફેરે ફૂટ્યા ગમતા ડાળી ડાળા, હરી કેમ આ ફેરે ફૂટ્યા ગમતા ડાળી ડાળા, છાનો માનો તું આવી પાથર તો આ અજવાળા, પરોઢના પગરવને પૂછે મારી આતુર આંખો, પરોઢના પગરવને પૂછે મારી આતુર આંખો, તમે મોકલો પંખી ટહુકા કોયલ કહેતી ચાખો, તમે ખરા જળહળને મુઠ્ઠીમાં સંતાડી રાખો, તમે ખરા જળહળને મુઠ્ઠીમાં સંતાડી રાખો, હું થાકું ત્યાં ખોળામાં ટપ દઈને એને નાખો, મારા જળને વહેવા આપો કંઈક નદીને નાળા, મારા જળને વહેવા આપો કંઈક નદીને નાળા, હરી કેમ આ ફેરે ફૂટ્યા ગમતા ડાળી ડાળા, પતંગિયાની પાંખો ચિતરું તમે રંગ થઈ ઢળતા, પતંગિયાની પાંખો ચિતરું તમે રંગ થઈ ઢળતા, વાસલડીની વાત કરું ત્યાં સૂર થઈ સળવળતા, પગના પંગુ સપના પર્વત ઉપર જઈને ફળતા, પગના પંગુ સપના પર્વત ઉપર જઈને ફળતા, ભીતરના અર્જુનને ગોવિંદ સામે આવી મળતા. હરિ તમારા તેજે તૂટ્યા ઝૂરા પાના જાળા, હરિ તમારા તેજે તૂટ્યા ઝૂરા પાના જાળા, હરિ કેમ આ ફેરે ફૂટ્યા ગમતા ડાળી ડાળા. ચાલ સખા હળવેથી પગલું ઉપાડી આ વાયરાની સંગાથે ફૂલોમાં સરીએ, ચાલ સખા હળવેથી પગલું ઉપાડી આ વાયરાની સંગાથે ફૂલોમાં સરીએ, ફોરમ ચિકાર પછી પીવડાવી શ્વાસોને મગમગના સરનામાં ધરીએ. અટ્ટણની ઓલીપા પટ્ટણના પાદરમાં બાંધીને મહેલ અમે માલ્યા, અટ્ટણની ઓલીપા પટ્ટણના પાદરમાં બાંધીને મહેલ અમે માલ્યા, અચરજના કુવેથી પાણી લઈ લોક બધા અણસારા પકડીને ચાલ્યા, લીમડાની ડાળ અમે લીંબોળી ભૂલીને લૂમઝૂમ કેસર થઈ ફાલ્યા, લીમડાની ડાળ અમે લીંબોળી ભૂલીને લૂમઝૂમ કેસર થઈ ફાલ્યા, તીખા તમ તડકાઓ તેવર બદલે તો જીવ શ્રાવણમાં કેમ રહે જાલ્યા, લજ્જાને કુંપળથી ચપટીક ઉઘરાવીને ઓચિંતું લીલુડા પાને અવતરીએ, લજ્જાને કુંપળથી ચપટીક ઉઘરાવીને ઓચિંતું લીલુડા પાને અવતરીએ. ચાલ સખા હળવેથી પગલું ઉપાડી આ વાયરાની સંગાથે ફૂલોમાં સરીએ, જળની તે આંખોમાં કાંઠાને અડવાનું બાનું ને બાનામાં હું, જળની તે આંખોમાં કાંઠાને અડવાનું બાનું ને બાનામાં હું, ટેરવેથી ટપકે ત્યાં લીલી છમ ઘટના ને ઘટનામાં ઉઘડતો તું, લથબથ લાગણીઓમાં ભીંજાતો જોઈ તને માનું હું વાદળ કે રૂ, લથબથ લાગણીઓમાં ભીંજાતો જોઈ તને માનું હું વાદળ કે રૂ, હાથોમાં હાથ પછી શ્વાસોમાં શ્વાસ પછી ઓગળતા થાકોડો છું, વરસાદી ફોરમની જેમ ચાલ ધૂળભરી ધરતીમાં રંગોળી કરીએ, વરસાદી ફોરાની જેમ ચાલ ધૂળભરી ધરતીમાં રંગોળી કરીએ, ચાલ સખા હળવેથી પગલું ઉપાડી આ વાયરાની સંગાથે ફૂલોમાં સરીએ.
1: આ હતું કાવ્ય પઠન, વક્તા હતા રક્ષા શુક્લા. શ્રવણ મંદિરી કાર્યક્રમમાં હવે સાંભળીએ સુગમ ગીત. પ્રથમ સાંભળીએ ગાયક કલાકાર ગરિમા ત્રિવેદીને.

પ્રેમી જનોની મુલાકાતો પણ અજીબ હોય છે. કહેવાનું નક્કી કર્યું હોય એવું કશું જ કહેવાતું નથી, અને ઠાલી ઠાલી વાતો પર ખાલી ખાલી હસવું પડે છે. વિરહની વેદનાની ફરિયાદો અને મીઠા લડાઈ ઝઘડામાં જ મોટા ભાગનો સમય વ્યતીત થઈ જાય, અને છૂટા પડવાનું થાય ત્યારે આંખો ભરાય.

0: ની ભાર.
1: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. થોડી જ વારમાં આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો.

0: दमर तैयार है ज्ञान तकनीक और उद्योग के सबसे बड़े महोत्सव के लिए।
1: वो कैसे?
0: आ गया है बुक फेयर एंड इंडस्ट्रियल एग्जीबिशन 2026।
1: अरे हाँ, दिनांक 7 से 17 मई, सुबह 10 बजे से देर शाम तक। स्थान लाइट हाउस बीच।
0: 1 लाख से अधिक पुस्तकें, इंडस्ट्री पवेलियन, टेक्नोलॉजी शोकेस, विद्यार्थियों के लिए रोमांचक प्रतियोगिताएं
1: और
0: कई आकर्षक इंडस्ट्रियल स्टॉल
1: वेयर नॉलेज मीट्स इनोवेशन।
0: तो आइए पूरे परिवार के साथ 7 से 17 मई लाइट हाउस बीच मोटी दमन।
2: કે ત્રીજી મહિલાની અંદર આ સમસ્યા હોય જ છે, કારણ છે આપણી જીવનશૈલી। એટલા માટે આપણી જીવનશૈલીમાં જો બદલાવ લાવીએ ને તો માનસિક તાણ પર ચોક્કસ અસર થાય છે। આ માટે યોગ, ધ્યાન અને યોગ્ય પોષણ ખૂબ જરૂરી છે। નિયમિત વ્યાયામ જેમ કે ચાલવું, દોડવું, ઊંડા શ્વાસ લેવા, પૂરતી ઊંઘ અને પોતાના લોકો સાથે પોઝિટિવ વાતો કરવી આ તણાવ ઘટાડવાની અસરકારક રીતો છે। અને હા બેનો, આજકાલ આપણો સ્ક્રીન ટાઈમ ખૂબ વધી ગયો છે, તો આ સ્ક્રીન ટાઈમને ઓછો કરશો તો પણ તણાવ ઘટી જશે। બહેનો, આ બધા કારણોની તો આપણે વાર્તાલાપોમાં પણ ચર્ચા કરીએ છીએ, પણ હું તો વાત કરી રહી છું સંગીતની। સારા સંગીતની સંગતમાં રહેવું એ પણ તણાવ મુક્ત થવાની એક પદ્ધતિ જ છે। તો ચાલો કાર્યક્રમની શરૂઆત કરીએ એક સુંદર મજાના ગીતથી।

0: સંગીત એ દવા પણ છે ને દુવા પણ છે. બહેનો, હું તો આ ગીતની કડીઓ ગુનગુનાવીને સ્ટ્રેસ મુક્ત થઈ ગઈ. આપ પણ સંગીત સાથે જોડાઈને તણાવ મુક્ત થઈ શકો છો. આ વાત હું નથી કહેતી, આ વાત સાયન્ટિફિકલી પ્રૂવન છે. તો બહેનો, આજનો વાર્તાલાપ પણ કંઈક આ વાતને જ આવરી લેશે, એટલે કે ઔષધ વગરની ઉપચાર પદ્ધતિ. તો ચાલો સાંભળીએ ડોક્ટર પ્રદીપ ત્રિવેદીનો વાર્તાલાપ, ઔષધિ મુક્ત ચિકિત્સા.
1: ચિકિત્સાની નોબત આવે ક્યારે? જ્યારે શરીર બીમાર પડે ત્યારે. જ્યારે શરીરમાં કંઈ તકલીફ થાય, જેને આપણે રોગ કહીએ, ત્યારે જ ચિકિત્સાની વાત આવે. પરંતુ સૌથી પહેલાં તો ડાયો માણસ એ જ વિચારે કે ઔષધ કરવું પડે, દવા લેવી પડે, શરીરમાં એવી તકલીફ ઊભી થાય, એવી પરિસ્થિતિ જ શું કામ નિર્માણ થવી જોઈએ? શું એ સંભવ નથી કે ઔષધ વગર જ આખી જિંદગી જીવી શકાય? કદાચ તમે એ સાથે સહમત ન થાઓ, પરંતુ મારા દરેક ચિકિત્સા શાસ્ત્રના શાસ્ત્રીય અભ્યાસ પછી આયુર્વેદ, હોમિયોપથી, નેચરોપથી, યોગ થેરાપી, હિપ્નોથેરાપી, હિપ્નોસિસ અને પ્રાણિક હિલિંગ જેવી અનેક ચિકિત્સા પદ્ધતિનો અભ્યાસ કર્યા પછી, બહેનો, બહુ પ્રામાણિકપણે કહું છું, હું એ મત ઉપર પહોંચ્યો છું કે દરેક ચિકિત્સા પદ્ધતિની એક મોનોપોલી છે અને દરેકની એક મર્યાદા છે. ભારતીય ચિકિત્સા પદ્ધતિ એટલે કે આયુર્વેદ, એની જે મોનોપોલી, એની જે વિશેષતા, અદ્વિતીયતા છે, બસ એ છે આ ડ્રગલેસ થેરાપી. શરીરમાં રોગ થાય જ નહીં એ પરિસ્થિતિ લાવવા માટે પહેલાં તો આપણે એ સમજવું પડે કે શરીરમાં રોગ ઉત્પન્ન શું કામ થાય છે. બધી ચિકિત્સા પદ્ધતિઓના બધા જ કારણોને જો ક્લાસિફિકેશન કરીને ટેબલ બનાવવામાં આવે તો આ ચાર વસ્તુ આપણી સામે આવશે. રોગ થવાના કારણમાં સૌથી પહેલું છે ઇમ્પ્રોપર ફૂડ, મતલબ કે આપણા શરીરને જે અનુકૂળ ન હોય એ જાતનો ખોરાક. ખોરાક, ખોરાક, ખોરાક, આહાર, આહારે જ ઔષધ, આવી બધી ઘણી બધી આપણે વાતો કરી છે અને એને વિશે ઘણું બધું કહી શકાય એવું છે, તમે જાણો છો. ઇમ્પ્રોપર ફૂડથી એક સાદા ઉદાહરણથી સમજવું હોય તો એવું સમજી શકાય, આપણે જેને ખોરાક કહેતા હોય છે ને બહેનો, ખરેખર એને ખોરાક કહીએ છીએ ને એટલે એને એટલું લાઇટલી લઈએ છીએ. આ રોટલી, દાળ, ભાત, શાક, આ બધો ખોરાક છે, પીઝા, પાઉંભાજી, તમે ગમે તે કયો, એ ખોરાક છે. પણ એ ખોરાક ક્યાં સુધી છે? એ ત્યાં સુધી ખોરાક છે જ્યાં સુધી એ થાળીમાં, પ્લેટમાં પડ્યો છે. અને જેવી એ રોટલી, એ શાક, એ પીઝા, એ બર્ગર આપણા મોઢામાંથી નીચે ઉતરે છે એટલે એ આપણું શરીર બની જાય છે. એ ખોરાક નથી, એને ખોરાક કહીએ છીએ એટલે આપણે લાઇટલી લઈએ છીએ. એમ સમજો કે જેને આપણે ખોરાક કહીએ છીએ તે બહાર પડેલું આપણું શરીર છે. અને તેથી આપણે સમજવાનું છે કે હવે આપણે આપણું શરીર ફ્રૂટ અને દૂધમાંથી બનાવવું છે કે પીઝા અને બર્ગર ને પેપ્સીમાંથી બનાવવું છે. અને એટલે રોગ થવાનું સૌથી પહેલું કારણ એ છે ઇમ્પ્રોપર ફૂડ. હવે પ્રોપર એટલે શું, યોગ્ય એટલે શું, એ વિષય તો બહુ લાંબો સમય માગી લે છે. પ્રોપર એટલે કે યોગ્ય એ વ્યક્તિ વ્યક્તિ પ્રમાણે અલગ અલગ હોય. દાખલા તરીકે, હું ગમે એટલા મરચા ખાઉં તો મને કંઈ ન થાય, પરંતુ હું જો બે આઈસ્ક્રીમ ખાઈ જાઉં તો મને શરદી થઈ જ જાય. અને ઘણા વ્યક્તિ એવા હોય કે જે ગમે એટલા આઈસ્ક્રીમ ખાય, ફ્રીજનું પાણી પીવે, એને કાંઈ ન થાય, પણ એક કે બે મરચા ખાય તો તકલીફ થઈ જાય. બસ આ છે વ્યક્તિ પ્રકૃતિ, અને એ આપણા જન્મ પહેલાંથી નક્કી થઈ જતી હોય છે. અને એટલા માટે પ્રકૃતિ ઇઝ મેનેજેબલ, ઇટ ઇઝ નોટ ક્યોરેબલ. પ્રકૃતિ મેનેજ જ કરી શકાય, દેટ ઇઝ ઇનબિલ્ટ લિમિટેશન. આપણા જન્મ પહેલા આપણા શરીરની પ્રકૃતિ બની જતી હોય છે, અને એટલા માટે આપણા શરીરની પ્રકૃતિને માફક આવે એવો જ ખોરાક લેવાય. એવું જો ન લઈએ અને પછી સાજા થવાની આશા રાખીએ તો એ હાવાત્યા છે, એ મૂર્ખતા છે. પેટ્રોલની ગાડી હોય અને તમે ડીઝલ પુરાવો અને પછી કહો કે ગાડી ચાલતી નથી, એવરેજ આપતી નથી, તો એ આપણી જ અનસમજણ છે. મતલબ સ્વસ્થ રહેવા માટે સૌથી પહેલી જરૂરિયાત છે એ છે પ્રોપર ફૂડ. પોતાની વ્યક્તિ પ્રકૃતિ જાણી અને એ પ્રમાણે પોતાના શરીરને અનુકૂળ પડે એવી જાતનો નિર્દોષ ખોરાક હંમેશા લેવો જોઈએ. ડ્રગલેસ થેરાપીનો સૌથી પહેલો સિદ્ધાંત તે આ છે. બીજી વસ્તુ છે અને એ છે ઇમ્પ્રોપર લાઇફસ્ટાઈલ. ઇમ્પ્રોપર લાઇફસ્ટાઈલ એટલે જીવવાની આપણી પદ્ધતિ જ ગલત હોય. જેમ કોઈ પણ ગાડી હોય તો એને હંમેશા પહેલાં ફર્સ્ટ ગિયરમાં જ ચાલુ કરવી પડે, પછી એ સ્કૂટર હોય, મોપેડ હોય, ફોર વ્હીલર હોય કે પ્લેન હોય, કોઈ પણ વાહનને સૌથી પહેલાં ફર્સ્ટ ગિયરમાં જ ચલાવવું પડે, પછી સેકન્ડ, પછી થર્ડ. એક્ઝેક્ટલી એવી રીતે આ શરીરરૂપી જે ગાડી છે જેની અંદર આપણે જન્મથી મૃત્યુ સુધીની યાત્રા કરવાની છે, તો એ ગાડીને ચલાવવાના જે સામાન્ય નિયમો હોય એને દરેક માણસે ફોલો કરવા જ પડે. તો આ શરીરરૂપી ગાડી ચલાવવાના જે નિયમો છે દેટ ઇઝ લાઇફસ્ટાઈલ. મિત્રો, ખરેખર એ કરુણતા છે કે એક તમે નાનો એવો મોબાઈલ ખરીદો, મિક્સચર લો, ગ્રાઇન્ડર લો કે કોઈ પણ કોમ્પ્યુટર વગેરે કોઈ પણ વસ્તુઓ આજે ગેજેટ્સ ખરીદો, તો એની સાથે એક યુઝર્સ મેન્યુઅલ આવે. આ સાધનને કઈ રીતે વાપરવાનું, કઈ રીતે ચલાવવાનું એનું એક યુઝર્સ મેન્યુઅલ હોય, જેને આપણે હું કહીએ છીએ, જેના ઉપર આપણા જીવનનો આધાર છે એ આ શરીર. એને ચલાવવાનું યુઝર્સ મેન્યુઅલ શું કહો જોઈએ આપણને ખબર જ નથી અને આપણે જાણતા જ નથી, અને આ જાણવું જોઈએ એ પણ આપણે જાણતા નથી, ઇઝન્ટ ઇટ? બસ, તો આ શરીર રૂપી ગાડીને કઈ રીતે ચલાવાય. શરીર આદ્યમ ખલુ ધર્મ સાધનમ. વ્યક્તિને ધર્મ જોઈતો હોય, અર્થ જોઈતો હોય, કામ કે મોક્ષ, કંઈ પણ એની ડેમ ડિઝાયર માટે શરીરનું સ્વસ્થ હોવું એ સૌથી પહેલી આવશ્યકતા છે. અને એ યુઝર્સ મેન્યુઅલ જ આપણી પાસે નથી. આ શરીરને કઈ રીતે ચલાવાય એ એક કળા છે દોસ્તો. બસ, એ છે પ્રોપર લાઇફસ્ટાઈલ. આ શરીરને કઈ રીતે ચલાવાય, ક્યારે ઉઠાય, ક્યારે સુવાય, કેવું ખવાય, શું ન ખવાય, કેવી રીતે સ્નાન કરાય, આંખના સ્વાસ્થ્ય માટે શું કરાય, દાંતના સ્વાસ્થ્ય માટે શું કરાય, આપણને આ કાંઈ જ ખબર નથી. અને આપણે સ્વસ્થ રહેવાની આશા રાખીએ અને એટલે આપણને જે કહેવામાં આવે એનાથી બ્રશ કરીએ, ટીવીમાં જે સમજાવે એનાથી આપણે સ્નાન કરીએ, જે મોટી મોટી જાહેરાતો આવે એ આપણે ખાઈએ. કારણ કે વન્સ ઇગ્નોરન્સ ઇઝ અધર્સ ઓપોર્ચ્યુનિટી. આપણા શરીરને કઈ રીતે ચલાવાય એ આપણે જાણતા જ નથી. તો ડ્રગલેસ થેરાપીમાં બીજો અગત્યનો મુદ્દો છે રોગ થવાના કારણોમાં, અને એ છે પ્રોપર લાઇફસ્ટાઈલ. યોગ્ય રીતે આપણા જીવનને ચલાવવાની પદ્ધતિ અખત્યાર ન કરીએ તો આપણે આત્મઘાતી છીએ. અનનોઇંગલી વી આર સુસાઇડર. આપણે આત્મહત્યા જ કરીએ છીએ પોતાની. રોગ થવાનું ત્રીજું કારણ છે અને એ છે ઉંમર. હવે હું ઉંમર કહું એટલે તરત તમને એમ વિચાર આવે કે હા હા બરોબર છે, હવે 40-50 થયા ને એટલે હવે શરીરમાં રોગ થાય. ના, એવું નહીં. આયુર્વેદ કહે છે દરેક ઉંમરનો રોગ છે. હવે તમારા અનુભવોને મારી વાત સાથે ટેલી કરો. બાલ્યાવસ્થામાં હંમેશા કફ અને કૃમિ, આના જ રોગ થાય. નાના બાળકને કોઈ દી એસિડિટી તમે જોઈ? નાના બાળકને રુમેટિઝમ થતું જોયું? ન થાય. બાલ્યાવસ્થામાં કફ અને કૃમિ ના જ રોગો થાય. શરદી, સળેખમ, ન્યુમોનિયા, મેનેન્જાઇટિસ, તાવ, આ બધા કફના લક્ષણો છે. અને એટલે પ્રોપર લાઇફસ્ટાઈલમાં બાલ્યાવસ્થામાં મધુર રસ, ગળ્યો ખોરાક બંધ જ કરવો જોઈએ. અને આપણે બાળકોને મોટે ભાગે ગળ્યું જ ખવડાવીએ જે કફકારક હોય. નાની નાની નાની વાતો પણ આપણા જીવન અને સ્વાસ્થ્ય ઉપર બહુ જ અસર કરે છે. હું મારા દરેક જગ્યાએ વ્યાખ્યાનમાં એવું કહેતો હોઉં છું, વેર ધેર ઇઝ ગ્રેટ પ્રોબ્લેમ ઓલવેઝ થિંક ફોર અ ફંડામેન્ટલ મિસ્ટેક. વેર ધેર ઇઝ ગ્રેટ પ્રોબ્લેમ, કોઈ મોટી સમસ્યાઓ આવડા મોટા રોગો હોતા જ નથી. રોગ હંમેશા સામાન્ય હોય છે. બેદરકારી, ભૂલ, અણાવડત, અજીતેન્દ્રિયપણું અથવા તો ખોટી દવાઓ, બસ આને લીધે એક નાનો એવો પ્રશ્ન એટલું વિકરાળ રોગનું સ્વરૂપ ધારણ કરી લે. અને એટલે ડ્રગલેસ થેરાપીમાં જે પહેલો પોઈન્ટની આપણે વાત કરી, પ્રોપર ફૂડ, બીજી વસ્તુ છે પ્રોપર લાઇફસ્ટાઇલ, અને ત્રીજી વસ્તુ છે એજ. યુવાનીમાં પિત્તના રોગો થાય, યુવાની આવે એટલે પિમ્પલ્સ, એસિડિટી, અલ્સર, જ્યારે હોર્મોનલ ચેન્જીસ શરીરની અંદર થાય. આયુર્વેદની દ્રષ્ટિએ એન્ઝાઇમ્સ અને હોર્મોન્સ એ જ પિત્ત છે. અને એટલે યુવાનીમાં ગળપણ, ગળ્યો ખોરાક લેવાની છૂટ છે, પણ યુવાનીમાં મરચું, તીખો રસ માણસે બંધ કરી દેવો જોઈએ. અને આફ્ટર 45 વાયુના રોગો વત્તે ઓછે અંશે થાય જ, ખાસ કરીને ડિલિવરી, માસિક, વૈવાહિક જીવન, પુરુષોમાં શુક્રક્ષય, વીર્યક્ષય, આ બધા કારણોને લીધે 45 વર્ષ પછી વાયુના રોગો વત્તે ઓછે અંશે થાય જ. અને એટલે જો સ્વસ્થ રહેવું હોય તો પાણી પહેલા પાળ એવું કહેવાય છે ને, તો આપણી ઉંમર પ્રમાણેની લાઇફસ્ટાઇલ આપણે ડેવલપ કરવી પડે. અને ચોથી વસ્તુ છે એ છે સીઝન. ઋતુ પ્રમાણે શરીરમાં રોગ થાય, આ એક આયુર્વેદનો બહુ મૌલિક વિચાર છે. તમને કદાચ સાચું ન લાગે, કારણ કે આયુર્વેદ સિવાય કોઈ પથીમાં આનો વિચાર નથી. જો ઋતુ પ્રમાણે રોગ થાય એ સાથે તમે સહમત ન હો તો મને કહો કે ડોક્ટરોની સિઝન આવે છે કે નહીં? ડોક્ટરોની સિઝન આવે, વોટ ઇટ પ્રૂવ્સ? ઇટ પ્રૂવ્સ કે રોગોની પણ ઋતુ આવે છે. અને એટલા માટે આયુર્વેદમાં બહુ જ વિશદ વર્ણન છે. જે સમજવું હોય તો ઘણો લાંબો સમય જોઈએ. અને એ છે ઋતુચર્યા, યથા બ્રહ્માંડે તથા પિંડે. જો તમને તાવ આવે તો તમારું પ્રત્યેક રૂંવાટું ગરમ થાય, શું કામ? બીકોઝ ઇટ ઇઝ ધ પાર્ટ એન્ડ પોર્શન ઓફ યોર બોડી, એ તમારા શરીરનો એક ભાગ છે. બસ, તો આપણે જેને આપણું શરીર કહીએ છીએ એ પણ આખા વિશ્વનો, આખા બ્રહ્માંડની એક રૂંવાટી છે. આપણું શરીર એ વિરાટ પુરુષની રૂંવાટી છે. અને એટલે જો બ્રહ્માંડમાં, બાહ્ય વાતાવરણમાં જે અસર થાય એ ફેરફાર આપણા શરીર ઉપર અનિવાર્યપણે થાય જ થાય. અને એટલે એ પ્રમાણે સ્વસ્થ રહેવા ઈચ્છતા માણસે પોતાની લાઇફસ્ટાઇલ ચેન્જ કરવી જ પડે, કરવી જ જોઈએ. આપણે ગમે તે ઋતુમાં, ગમે તે ઉંમરમાં, માફક આવે કે ન આવે એવું ખાઈએ, એવી રીતે જીવીએ, બસ તો આપણે ડોક્ટરો માટે જ જીવીએ છીએ. બસ આ ચાર કારણો છે, મહદઅંશે ઇમ્પ્રોપર ફૂડ, ઇમ્પ્રોપર લાઇફસ્ટાઇલ, એજ અને સિઝન, આ ચાર કારણો છે કે જેનાથી આપણે સ્વસ્થતામાંથી બીમારીમાં આવી પડીએ છીએ. અને જેવા બીમાર થઈએ એટલે આપણે શું કરીએ? કોઈક જેને વિશ્વાસ હોય એલોપેથીમાં, આયુર્વેદમાં વિશ્વાસ હોય તો આયુર્વેદમાં, હોમિયોપેથીમાં વિશ્વાસ હોય તો હોમિયોપેથી, નેચરોપેથી, યોગ, હિપ્નોસિસ, માદળિયા, મંત્રેલા પાણી, દોરા ધાગા, આશીર્વાદ, તમને જેમાં વિશ્વાસ હોય એમાં આપણે દોડવા માંડીએ. જુઓ ખરેખર ચિત્ર આપણા જીવનનું કેવું છે. બીમારીમાં આવવાના કારણ છે જુદા, અને આપણે સ્વસ્થ થવા માટે સાવ જુદી જ દિશામાં જઈએ છીએ. એક સાદું ઉદાહરણ બહેનો આપો. તમે બહાર ગયા હો, સમજો કે તમે બગીચામાં ફરવા ગયા, અને હવે તમારે બગીચામાંથી ફરી ઘરે જવું છે તો શું કરવું પડે? 2 કિલોમીટર પૂર્વમાં જાઓ, 2 કિલોમીટર ઉત્તરમાં જાઓ, 2 કિલોમીટર દક્ષિણમાં જાઓ તો ઘરે પહોંચાય? ન પહોંચાય. શાંતિથી બેસીને વિચારવું પડે કે હજી કલાક, 2 કલાક પહેલા તો હું ઘરે હતો કે હતી, અને કયે રસ્તેથી અહીં આ બગીચામાં આવી ગઈ. બસ એ જ રસ્તે પાછા જતા રહીએ એટલે ઘરે પહોંચી જવાય. ઇન ધ સેમ ફેશન આપણે સ્વસ્થતામાંથી બીમારીમાં આવી પડીએ છીએ ત્યારે આપણે એ નથી વિચારતા કે મારી ખાવા પીવામાં શું ભૂલ થઈ, મારી રહન સહનમાં શું ભૂલ થઈ અને હું સ્વસ્થતામાંથી બીમારીમાં આવી ગયો કે આવી ગઈ. બસ એ જે રસ્તો છે સ્વસ્થતામાંથી બીમારીમાં પહોંચવાનો જે રસ્તો છે એ જ પ્રક્રિયાને એ જ રસ્તાને ઉલટી દિશામાં કરો તો અને માત્ર તો જ સ્વસ્થતા મેળવાય. આપણે સ્વસ્થતામાંથી બીમારીમાં જે રસ્તેથી આવીએ છીએ એ રસ્તે જતા નથી અને આપણે ડોક્ટરો અને દવાઓ પાછળ દોડીએ છીએ. ન અન્ય પંથા વિદ્યતે અયનાય, આના સિવાય બીજો કોઈ રસ્તો નથી નથી અને નથી જ. અને એટલા માટે ઔષધમુખ ચિકિત્સા પદ્ધતિ એ દરેક શરીરધારીએ જાણવા જેવો વિષય છે. આ સિવાય બહેનો માટે ખાસ કરીને પ્રેગ્નન્સી ડિસિપ્લિન છે, ડિલિવરી પછી સ્વાસ્થ્ય જાળવવાને જે જે બધા નિયમો છે, આટલા બધા મેનોપોઝલ પ્રોબ્લેમ હવે જ કેમ આવે છે, આ બધા એવા વિચારણીય મુદ્દાઓ છે કે જેને માટે સ્વસ્થ રહેવા ઈચ્છતા માણસે વિચાર કરવો જ જોઈએ. હમણાં જગજીતસિંહ આપણી વચ્ચેથી ગયા, એમની એક જગ પ્રસિદ્ધ ગઝલ છે, દુનિયા જિસે કહેતે હૈ જાદુ કા ખિલોના હૈ, મિલ જાય તો મિટ્ટી હૈ, મિલ જાય તો મિટ્ટી હૈ ઓર ખો જાય તો સોના હૈ. બેનો, દુનિયામાં સોનું કે મિટ્ટી જેવું કશું છે જ નહીં, જે મળી ગયું એ મિટ્ટી, જે ખોવાઈ ગયું એ સોનું. પ્રામાણિકપણે મને કહેજો, આજે સવારે ઉઠી અને એક બે મિનિટ તમે દાંત ઉપર બ્રશ ઘસ્યું ત્યારથી તે આ સાંભળો છો ત્યાં સુધી તમને યાદ આવ્યું કે તમારા મોઢામાં દાંત છે? તમને યાદ નથી આવ્યું. શું કામ યાદ નથી આવ્યું? કારણ કે એ સ્વસ્થ છે. તમને ક્યારેય યાદ આવ્યું કે તમારા પેટમાં આંતરડા છે? નથી આવ્યું. શું કામ? કારણ કે એ સ્વસ્થ છે. અને કલ્પના કરો કે જો દાઢનો દુખાવો હોય તો ગમે એવું ગમતું મૂવી ચાલતું હોય, ગમે તેવું પ્રિય વ્યક્તિ બાજુમાં બેઠું હોય, પણ તમારું આખું ચિત્ત દાંતના દુખાવામાં જતું રહે કે નહીં? જ્યારે સ્વસ્થ હોઈએ છીએ ત્યારે આપણે જાણે કે કોઈ દિવસ બીમાર પડીશું જ નહીં એવી રીતે જીવીએ છીએ. અને જ્યારે બીમાર પડીએ ત્યારે સ્વાસ્થ્ય મેળવવા આકાશ પાતાળ એક કરી નાખીએ. મિત્રો, આમ તો મારો વ્યવસાય જ ઔષધ દવાઓ કરવી એ છે, પણ એમ છતાં એના કરતાં સાવ ઊંધી અને સાવ સાચી વાત તમને કહું. આપણા ઋષિમુનિઓ કહે છે, હું બે શ્લોક દ્વારા મારી વાતને પૂરી કરવા માગીશ. બિના અપી ભૈષજે વ્યાધિ પથ્યા દેવ નિવર્તતે. બિના અપી, નહીં પણ, ભૈષજ એટલે દવા, પથ્યનું પાલન કરો તો કોઈ પણ જાતના ઔષધ વગર રોગ મટી જાય. અને નતુ પથ્ય વિહીનસ્ય ભૈષજાનામ સતૈરપિ. હજાર જાતની દવાઓ કરો અને જો પથ્યનું પાલન ન કરો તો રોગ મટે અસંભવ છે. એક બીજો શ્લોક કહું, પથ્ય સતિ ગદાર્થસ્યમ કિમ ઔષધ નિષેવણાત. જે પથ્યનું પાલન કરે છે, મતલબ કે જે યોગ્ય રીતે જીવે છે, એને ઔષધ આપવાની શું જરૂર છે? અને બીજી લીટીમાં આપણા ઋષિમુનિ કહે છે, પથ્ય અછતિ ગદાર્થસ્યમ કિમ ઔષધ નિષેવણાત. જે પથ્યનું પાલન નથી કરતો એને દવાની શું જરૂર છે? કારણ કે એને રોગ મટવાનો નથી. બસ આ રીતે સ્વસ્થ રહેવા માટે શું કરવું જોઈએ આ બધું આપણે જાણીએ. મૃત્યુ નિશ્ચિત છે, રોગ આપણા બોલાવેલા છે, બેદરકારીથી આવેલા છે.
0: બેનો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ડોક્ટર પ્રદીપ ત્રિવેદીનો વાર્તાલાપ, ઔષધિ મુક્ત ચિકિત્સા. બહેનો, આપણા એક પત્ર મિત્રે અથાણાની રેસીપી આપવાની ફરમાઈશ કરી હતી, તો ચાલો તેમની ફરમાઈશ પૂરી કરી દઈએ. બહેનો, કેરીની સિઝન છે તો આપણે થોડા અથાણા બનાવી લઈએ. તો પહેલા આપી રહી છું ગોળ કેરીના અથાણાની રેસીપી. આ માટે જોઈશે 1 કિલો રાજપુરી કેરી, 1 કિલો છીણેલો ગોળ, 100 ગ્રામ રાઈના કુરિયા, 100 ગ્રામ મેથીના કુરિયા, 50 ગ્રામ ધાણાના કુરિયા, 1 ચમચી હિંગ, 100 ગ્રામ કશ્મીરી અથવા તો પટણી લાલ મરચું, 1 ચમચી હળદર, 250 ગ્રામ તેલ, 1 ચમચી મરી, 50 ગ્રામ ખારેકના ટુકડા, 1 ચમચી વરિયાળી અને સ્વાદ અનુસાર મીઠું. હવે બનાવવાની રીત. સૌ પ્રથમ કેરીની છાલ કાઢીને કટકા કરી લેવા. ત્યારબાદ એક ચમચી મીઠું અને હળદર મિક્સ કરી લેવું. ત્યારબાદ દર 4 કલાકે તેને હલાવતા રહેવું. ત્યારબાદ બીજે દિવસે તેમાંથી પાણી નિતારીને કોટનના કપડામાં પહોળા કરીને આ કટકાને કોરા કરી લેવા, જેથી તેની અંદરથી ભેજનો ભાગ નીકળી જાય. ત્યારબાદ રાઈના કુરિયા, મેથીના કુરિયા, ધાણાના કુરિયાને શેકી લેવા. એ ઠંડા પડે ને પછી અધકચરા વાટી લેવા. મીઠું શેકી લેવું. એક બાઉલમાં રાઈ, મેથી, ધાણાના કુરિયા નાખવા અને સાથે વરિયાળી, મરી, ખારીકના ટુકડા નાખીને હળદર, મરચું, હિંગ નાખી તેની ઉપર હુંફાળું શીંગતેલ રેડવું અને ત્યારબાદ 10 મિનિટ ઢાંકીને એમને એમ જ રહેવા દેવું. હવે આપણો મસાલો તૈયાર છે. આ મસાલાને હલાવી અને તેની અંદર સુકાયેલ કેરી અને ખમણેલો ગોળ ઉમેરીને હલાવવાનું. આ રીતે જ્યાં સુધી ગોળ ઓગળે નહીં ત્યાં સુધી દિવસમાં 1-2 વાર હલાવતા રહેવું. હવે તેને બરાબર ડૂબાડૂબ તેલથી કાચની બરણીમાં ભરી લેવું. લો, તૈયાર છે ઉનાળાનું સ્વાદિષ્ટ ગોળ કેરીનું અથાણું. અને બહેનો, હવે આપી રહી છું ખૂબ જ ઓછા તેલમાં બનતું બાફેલું કેરીનું અથાણું બનાવવાની રેસીપી. આ માટે જોઈશે 250 ગ્રામ નાની કેરી, 250 ગ્રામ ગોળ, 5 ચમચી હિંગ, 1/2 ચમચી કશ્મીરી લાલ મરચું, 1/2 ટીસ્પૂન મેથીની દાળ, 1/2 ટીસ્પૂન રાઈની દાળ, મીઠું સ્વાદ અનુસાર 1 ટીસ્પૂન તેલ, 1/2 ચમચી રાઈ, 2 નંગ સૂકા મરચાં અને 5 ચમચી હળદર. હવે બનાવવાની રીત. સૌ પહેલા કેરીને છોલીને મોટા ટુકડા કરી લેવા. 1 વાસણમાં 2 કપ જેટલું પાણી રેડીને કેરીના ટુકડાને બાફવા મૂકો. ધ્યાન રાખજો કેરીના ટુકડા વધારે પડતા બફાઈ ન જાય. અધકચરા કેરીના ટુકડા બફાઈ જાય ત્યારબાદ તેને ચારણીમાં કાઢી લેવા. ત્યારબાદ ગેસ પર 1 કઢાઈમાં થોડું તેલ મૂકીને તેની અંદર હિંગ, ગોળ અને થોડું પાણી નાખવું. બરાબર પાયો થાય એટલે તેમાં કેરીના ટુકડા નાખવા. ત્યારબાદ તેમાં હળદર, રાઈની દાળ, મેથીની દાળ, મરચું અને મીઠું નાખવું. વઘારિયામાં વઘાર માટે તેલ મૂકવું. તેની અંદર રાઈ અને સૂકા મરચા નાખવા. આ વઘારને તૈયાર કરેલ મિશ્રણ પર નાખી દેવું. લો, તૈયાર છે વઘારેલું બાફેલું કેરીનું અથાણું. ચોક્કસ બનાવીને ટ્રાય કરજો. બેનો, ગીત સાંભળ્યું, વાર્તાલાપ સાંભળ્યો, અથાણાની રેસીપી પણ અપાઈ ગઈ. અને હવે ટાટા બાય બાય કહેવાનો સમય આવી ગયો છે. તો ફરી મળીશું. આવજો બહેનો.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીતનો કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભૂજ બરાબર 1:20 મિનિટ આપ સાંભળશું ગુજરાતીમાં સમાચાર.
1: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પશ્ચિમ બંગાળમાં ભાજપની સુવિંદુ અધિકારી સરકારે શપથ ગ્રહણ કર્યા. 5 મંત્રીઓએ પણ શપથ લીધા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં સોમનાથ અમૃત પર્વ 2026ની સોમવારે થનારી ઉજવણીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજનાના 11 વર્ષ પૂર્ણ થયા. લેફ્ટનન્ટ જનરલ એન એસ રાજાસુબ્રમણ્યમ આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સીડીએસ તરીકે નિયુક્ત. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શ્રી સુવેન્દુ અધિકારીએ શપથ લીધા. આજે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રી સાથે 5 કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા. રાજ્યપાલ આર એન રવિએ મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. કેબિનેટ મંત્રીઓમાં દિલીપ ઘોષ, અગ્નિમિત્ર પોલ, અશોક કીર્તાનિયા, નિશિત પ્રમાણિક અને ક્ષુદિરામ ટુડુનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ પ્રધાનમંત્રીએ બ્રિગેડ ગ્રાઉન્ડ પહોંચતા પહેલા રોડ શો કર્યો હતો. સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ નિમિત્તે સોમનાથ અમૃત પર્વ 2026 ઉજવાઈ રહ્યું છે. 5 દિવસીય ઉજવણી મંદિરના ઐતિહાસિક મહત્વને ઉજાગર કરે છે. સાંભળીએ એક અહેવાલ.
2: સોમનાથ અમૃત પર્વ કે પાવન અવસર પર કલસે પાઠાત્મક અતિરુદ્ર કા વિધિવત પ્રારંભ કિયા ગયા, જિસમેં અગલે 5 દિનો તક નિરંતર રુદ્ર પાઠ કિયા જાયેગા. મંદિર મેં આજ સે 3 દિવસીય હોમાત્મક મહારુદ્ર યજ્ઞ કા ભી આયોજન હોગા, જિસમેં લગભગ 1.25 લાખ આહુતિયા અર્પિત કી જાયેગી. ઇસ મહાયજ્ઞ કા મૂળ ઉદ્દેશ્ય વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ મેં શાંતિ કી સ્થાપના ઓર માનવ કલ્યાણ સુનિશ્ચિત કરના હૈ. અમૃત પર્વ કા મુખ્ય આકર્ષણ 11 મઈ કો હોગા, જબ મંદિર કે શિખર પર 11 પવિત્ર તીર્થો કે જલ સે કુંભાભિષેક કિયા જાયેગા. इसे ऐतिहासिक क्षण का साक्षी बनने के लिए देश के कोने कोने से श्रद्धालुओं का सैलाब सोमनाथ उमड़ पड़ा है. अपर्णा खुंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ સોમવારે સોમનાથ અમૃત મહોત્સવમાં ભાગ લેશે. ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ વડોદરામાં સરદારધામ છાત્રાલયનું ઉદઘાટન કરશે અને સભામાં સંબોધન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કર્ણાટક અને તેલંગાણાની મુલાકાત લેશે. તેઓ બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગના 45 વર્ષના સમારોહમાં ભાગ લેશે અને આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે નવનિર્મિત ધ્યાન મંદિરનું ઉદઘાટન કરશે. ત્યારબાદ શ્રી મોદી હૈદરાબાદમાં લગભગ 9,400 કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજનાના 11 વર્ષ પૂર્ણ થયા. નાણાં મંત્રાલયે જણાવ્યું કે આ યોજનાઓ બધાને, ખાસ કરીને સમાજના વંચિત અને નબળા વર્ગોને સસ્તી નાણાકીય સુરક્ષા આપવા માટે અમલમાં મુકાઈ હતી. યોજનાઓ વિશે બોલતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે જણાવ્યું કે પીએમ જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ 27 કરોડથી વધુ નોંધણીઓ, પીએમ સુરક્ષા વીમા યોજનામાં 58 કરોડ અને અટલ પેન્શન યોજના હેઠળ 9 કરોડ નોંધણી કરવામાં આવી છે. શ્રીમતી સીતારમણે બેંકો અને વીમા કંપનીઓના ક્ષેત્રીય અધિકારીઓ સહિત તમામ હિસ્સેદારોની પ્રશંસા કરી હતી, જેમના સમર્પિત પ્રયાસોથી આ યોજનાઓને મોટી સફળતા મળી છે. આ પ્રસંગે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે આ યોજનાઓનો ઉદ્દેશ ગરીબમાં ગરીબ વ્યક્તિને વીમા કવરેજ અને પેન્શન સહાય પૂરી પાડવાનો છે. શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે યોજનાઓનું મુખ્ય કેન્દ્ર નોંધણી અને દાવાઓનું ડિજિટાઇઝેશન અને સરળીકરણ છે. ચીલીના વિદેશમંત્રી ફ્રાન્સિસ્કો પેરેઝ મેક્કેના આજથી 15 મે સુધી ભારતની સત્તાવાર મુલાકાતે રહેશે. શ્રી મેક્કેના આવતીકાલે દિલ્હીમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે. સોમવારે તેઓ ભારતીય અન્ન આયાતક મંચ અને એસોચેમ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સાથે વાતચીત કરશે અને ભારતીય ઉદ્યોગ પરિષદના વાર્ષિક વેપાર સમિટમાં પણ ઉપસ્થિત રહેશે. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની 165મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં તેમને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. આજે શાંતિનિકેતન, વિશ્વભારતી યુનિવર્સિટી અને સમગ્ર પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં મુખ્ય ઉજવણીઓ સાથે વિશ્વભરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા છે, જેમાં રવિન્દ્ર સંગીત, કવિતા, નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 25 વૈશાખ નિમિત્તે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ગુરુદેવ ટાગોરનું યોગદાન સાહિત્યના ક્ષેત્રથી ઘણું આગળ વધ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી કે ગુરુદેવના કાલાતીત ઉપદેશો મનને પ્રકાશિત કરતા રહેશે અને તેમની સામૂહિક યાત્રાને પ્રેરણા આપતા રહેશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ટાગોર એક લેખક, વિચારક અને અસાધારણ તેજસ્વીતાના કવિ હતા. શ્રી મોદીએ આશા વ્યક્ત કરી કે ટાગોરના વિચારો મનને પ્રકાશિત કરતા રહેશે અને નાગરિકોને તેમના પ્રયાસોમાં માર્ગદર્શન આપતા રહેશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કવિ ગુરુનું જીવન દેશવાસીઓને સ્વતંત્ર વિચાર, માનવતાવાદી મૂલ્યો અને સાંસ્કૃતિક સંશ્લેષણ તરફ પ્રેરણા આપે છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને ખૂબ જ મજબૂત બનાવી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. કેન્દ્રએ લેફ્ટનન્ટ જનરલ NS રાજાસુબ્રમણ્યને આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS તરીકે નિયુક્ત કર્યા છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે લેફ્ટનન્ટ જનરલ સુબ્રમણ્યમ તેમના કાર્યભાર સંભાળ્યાની તારીખથી અને આગામી આદેશો સુધી લશ્કરી બાબતોના વિભાગના સચિવ તરીકે પણ સેવા આપશે. 30મી મેના રોજ જનરલ અનિલ ચૌહાણનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ તેઓ પદ સંભાળશે. લેફ્ટનન્ટ જનરલ સુબ્રમણ્યમ 4 દાયકાથી વધુની વિશિષ્ટ સેવા ધરાવતા ઉચ્ચ કક્ષાના અધિકારી છે. તેઓ હાલમાં સપ્ટેમ્બર 2025થી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયમાં લશ્કરી સલાહકાર તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે અગાઉ પશ્ચિમ અને ઉત્તરીય મોરચા પર મુખ્ય ઓપરેશનલ ફોર્મેશનનું કમાન્ડિંગ કરવા ઉપરાંત આર્મી સ્ટાફના વાઇસ ચીફ અને સેન્ટ્રલ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે સેવા આપી હતી. કેન્દ્ર સરકારે વાઇસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથનને દેશના આગામી નૌસેના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ હાલમાં પશ્ચિમી નૌસેના કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફના પદ પર કાર્યરત છે. તેમની પાસે નૌસેનામાં ઓપરેશનલ, વ્યૂહાત્મક અને પર્સનલ મેનેજમેન્ટ પદ પર લગભગ 4 દાયકા સુધી કામ કરવાનો શાનદાર અનુભવ છે. તેઓ એડમિરલ દિનેશકુમાર ત્રિપાઠીનું સ્થાન લેશે, જેઓ 31મી મેના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. હિન્દ મહાસાગર સંવાદ ગઈકાલે નવી દિલ્હીમાં પૂર્ણ થયો. 2 દિવસીય કાર્યક્રમની વિષયવસ્તુ બદલાતા વિશ્વમાં હિન્દ મહાસાગર ક્ષેત્ર હતી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પ્રાદેશિક વિકાસ અને ઉભરતા પડકારો પર ચર્ચા કરવા માટે ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશનના સભ્ય દેશોના વરિષ્ઠ અધિકારીઓ, નીતિ નિર્માતાઓ, વિદ્વાનો અને નિષ્ણાતોએ સંવાદમાં ભાગ લીધો હતો. ઉત્તર શ્રીલંકાના કાંકેસંથુરાઈ અને ભારતના નાગપટ્ટિનમ વચ્ચે ચાલતી એક પેસેન્જર ફેરી એન્જિનમાં ગઈરાત્રે ખામી સર્જાતા ઘણા કલાકો સુધી દરિયામાં તે ફસાઈ ગઈ હતી. મીડિયા અહેવાલ અનુસાર ફેરી બપોરે લગભગ 2:30 વાગે કાંકેસંથુરાઈથી રવાના થઈ હતી અને લગભગ 4 કલાકમાં નાગપટ્ટિનમ પહોંચવાનું હતું. જોકે દરિયામાં ખરાબ સ્થિતિ વચ્ચે યાંત્રિક ખામી સર્જાયા બાદ જહાજ રાત્રે લગભગ 10:45 મિનિટે પહોંચ્યું હતું. 144 મુસાફરોને લઈને જતી ફેરીમાં નાગપટ્ટિનમ કિનારાથી લગભગ 2 નોટિકલ માઇલ દૂર કલ્લાર નજીક એન્જિનમાં ખામી સર્જાઈ હતી. જો કે માછીમારો અને જહાજની મદદથી તેને દરિયા કિનારે પહોંચાડાયું હતું. બધા મુસાફરો સુરક્ષિત હોવાનું જણાયું છે. આઈપીએલ ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાશે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. અગાઉ કોલકાતા નાઇટ રાઇડર્સે ગઈકાલે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું હતું. 143 રનના વિજયના લક્ષ્યનો પીછો કરતા કોલકાતા નાઇટ રાઇડર્સે 14.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પશ્ચિમ બંગાળમાં ભાજપની સુવેન્દુ અધિકારી સરકારે શપથ ગ્રહણ કર્યા. 5 મંત્રીઓએ પણ શપથ લીધા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં સોમનાથ અમૃત પર્વ 2026ની સોમવારે થનારી ઉજવણીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજનાના 11 વર્ષ પૂર્ણ થયા. લેફ્ટનન્ટ જનરલ NS રાજાસુબ્રમણ્ય આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS તરીકે નિયુક્ત. અને IPL ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

હમણાં આપ સાંભળી રહ્યા હતા કલાકાર ગીતા દત્તને. આ ફિલ્મ હતી આરપાર. અને હવે સાંભળીએ અર્ષા ભોંસલેના સ્વરમાં હાવડા બ્રિજ ફિલ્મનું આ ગીત.

કાર્યક્રમનું આ ગીત આપે. કશ્મીર કી કલી ફિલ્મમાંથી સાંભળ્યું. ગીતને સ્વરાવ્યો હતો અશરફ મુસ્લી અને મોહમ્મદ રફીએ. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું.

હમણાં આપ સાંભળી રહ્યા હતા કલાકાર ગીતા દત્ત અને મોહમ્મદ રફીની ફિલ્મ હતી મિસ્ટર એન્ડ મિસિસ 55. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે સાંભળીએ અશરફ હુસૈન અને મોહમ્મદ રફીને, ફિલ્મ છે નયા દોર.

નયાદોર ફિલ્મનું આ ગીત હમણાં આપ સાંભળી રહ્યા હતા. આકાશવાણીનું દમણ કેન્દ્ર છે, ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. મિત્રો, હવે સાંભળીએ એક સંકલિત કાર્યક્રમ રામસાગરના રણકારે.

આકાશવાણી રાજકોટ રજૂ કરે છે આપણી સંત પરંપરા અને કવિના જીવન કવનને રજૂ કરતો કાર્યક્રમ રામસાગરના રણકારે. નિર્માણ સંગીત વિભાગ વિનોદ તવે. માર્ગદર્શન ડોક્ટર નિરંજન રાજ્યગુરુ. સંકલન ધ્વનિમુદ્રણ જયપ્રકાશ જોશી. પરિકલ્પન અને કાર્યક્રમની રજૂઆત દેવેન શાહ. રામસાગરના રણકારે. દાસ હોથીની વાણી. આલેખ શ્રી ફારૂક શાહ. ભજનને સ્વર આપી રહ્યા છે હસન ઇસ્માઇલ સોલંકી.

દાસ હોથી રવિભાણ પરંપરાના ભજનીક સંત કવિ છે. ભાણ સાહેબથી માંડીને રવિ સાહેબ, ખીમ સાહેબ, મોરાર સાહેબ, ત્રિકમ સાહેબ, ભીમ સાહેબ, દાસી જીવણ, હોથી, અર્જણ, પ્રેમ સાહેબ વગેરે ભજનીક સંતોની એક ઉજ્જવળ પરંપરા ચાલી આવી છે. રવિભાણ પરંપરાએ જ્ઞાત, જાત, જ્ઞાતિ કે વર્ણાશ્રમના ચોખલિયા વળગણોથી મુક્ત એવો કેવળ મનુષ્ય ભાવ જ સ્થાપ્યો અને એ મનુષ્ય ભાવની પરમાત્મા સાથે સંનિધિ સાધવા તરફ ગતિ ઝંખી. અગણિત મુમુક્ષુ સાધકોના જીવનમાં આત્મના અજવાળા પાથરતી એ પરંપરા પુનિત પરબ સમાન બની રહી. રવિભાણ પરંપરાની શૃંખલામાં રવિ સાહેબના શિષ્ય મોરાર સાહેબ અને મોરાર સાહેબના શિષ્ય દાસ હોથી છે. તેમની વાણીમાં ભાવબીંજુ, વિનમ્ર અને સદભાવનાશીલ સાધક સ્વરૂપ દ્રષ્ટિગોચર થાય છે. ગુરુની અનુકંપાથી કોઈ અનોખો જ રંગ જીવનમાં છવાઈ જાય છે. આંટી ઘોટીમાં અટવાતો જીવ અચાનક વિસ્મય પામે છે અને સ્થૂળ શરીરના ઊંડાણમાં રહેલી ચેતના ઝળહળી ઉઠે તેવો અલૌકિક ચૈતન્યનો સ્પર્શ થઈ જાય છે. સાક્ષાત્કારની આ ઘટના દર્શાવીને હોથીજી ભક્તિના મરમ તરફ સંકેત કરે છે. સાચા અને ખોટા વૈરાગ્યનો ભેદ બતાવે છે. જ્યાં લગી અંતર ભક્તિરસમાં ડૂબ્યું નથી, જ્યાં લગી કાયાના કોપમાં ન્યોછાવરી ઉદ્ભવી નથી, ત્યાં લગી બધું જ ઉપલક્યું શાસ્ત્ર જ્ઞાન વ્યર્થના કક્કા સમાન છે. ભક્તિનો માર્ગ તો શુરાઓનો માર્ગ છે, પ્રભુની સન્મુખ રહી શકે તેવા અસલ માનવીઓનો માર્ગ છે. ત્યાં દંભ કે દેખાવ નથી, દાખલો નથી. જેણે ભક્તિની સાચી કમાણી કરી છે, જેણે અંતરાત્માને સાધ્યો છે, તેવા નિરાળા લોકની સુવાસ છાની ન રહે.

હોથીજીના સમગ્ર જીવન ચરિત્ર પર પ્રકાશ પાડે તેવી પ્રમાણભૂત માહિતીઓનો અભાવ પ્રવર્તે છે. જે કંઈ ભજનો ઉપલબ્ધ છે અને ક્ષેત્ર કાર્ય તેમજ લોકમુખ પરંપરામાંથી જે કંઈ વિગતો સાંપડે છે તે એટલી જ છે કે તેમના પિતાનું નામ સિકંદર સુમરા હતું, જ્ઞાતિય મુસ્લિમ, જન્મસ્થળ અને મૂળ ગામ મોરબી પાસેનું નેક નામ. તેમના માતા, ભાઈ બાંડુ તથા પરિવાર અંગે કશા ઉલ્લેખ મળતા નથી. તેવી જ રીતે તેમની જન્મસાલ તેમજ જીવનકાળ વિશે પણ કશી વિગતો નોંધાઈ નથી. હોથીજીના જીવન અંગે એક લાક્ષણિક પ્રસંગ લોકમુખેથી સાંભળવા મળે છે. પ્રસંગ પરચાનો છે. વૈરાગના રંગે રંગાયેલા હોથીજીને ગુરુ મોરાર સાહેબનો ભેટો થયો. ત્યારબાદ તેનો આવરો જાવરો મોરાર ગુરુની ભજન મંડળીમાં વધતો ચાલ્યો. તેના વૈરાગનો રંગ ભક્તિરસથી પોષાઈને વધુ ગાઢ બનવા માંડ્યો. પિતા સિકંદર સુમરાને ચિંતા થવા લાગી કે જુવાન જો દીકરો તલવાર બંદૂક બાંધીને સીમ શેડાના રખોપા કરવાને બદલે કુછંદે ચડી ગયો છે. એ બાબતે પિતા પુત્ર વચ્ચે મતભેદ જન્મતા રગઝગ ચાલી. હોથીજીને નિત્ય પિતા તેમજ કુટુંબીઓના મેણા સાંભળવા પડતા, પણ તેને તો વૈરાગ લાગી ગયો હતો. એ દરમિયાન હોથીજી અવારનવાર ગામના મેઘવાળ વાસમાં ભજન કરવા જતા. ગામલોક અને જ્ઞાતિલાઓને ભારો ભાર અણગમો ઉપજો અને હવેથી હોથી મેઘવાળ વાસમાં ભજન ગાવા જશે તો તેને ગામની બહાર કાઢી મૂકવામાં આવશે, આવો નિર્ણય બધાએ જાહેર કર્યો. આ આખીએ બીનાથી વ્યથિત થયેલા સિકંદર સુમરાએ બધાને વાર્યા. હવે પછી પોતે હોથીને ભજન ગાવા નહીં જવા દે તેવી બાંહેધારી આપી ફરી પાછું મેઘવાળ વાસમાંથી ભજન માટેનું વાયક આવ્યું. વાયકને માન આપીને હોથીજી જવા તૈયાર થયા ત્યારે પિતા સિકંદર સુમરાએ એમને રોક્યા, એક ઓરડામાં પૂરી દીધા ને ઉપર તાળું મારી દીધું. મોડી રાત્રે મેઘવાળ વાસમાંથી ભજન કીર્તનનો અવાજ આવતો સાંભળીને ગામલોક જોવા ગયું. ત્યાં ભજન ગાતા હોથીને નજરે જોનાર લોકો સિકંદર સુમરાને ઠપકો આપવા આવ્યા. ત્યારે સિકંદર ઓરડાને ઉઘાડીને જુએ છે તો હોથીજી સૂતેલા છે અને હોથીજીને સૂતેલા જોઈને ગામલોક તો દંગમાં રહી ગયું. ત્યાં મેઘવાળ વાસમાં હોથી ભજન કરે છે ને અહીં સૂતા પણ છે.

चमत्कार नु तत्व धरावता लोक जबाने थी रमता आवता आ बद्धा प्रसंगो एटलू ज कहे छे एटलू ज समझावे छे के भक्ति नी वाटे चालता होथीजी ने गाम लोको तेमज नातीलाओ नो विरोध सहवो पड्यो छे अने आमे भक्ति नो मार्ग खांडा केरी धार समो वळगाय। भक्ति ना मार्गे चढ़ेला मुमुक्ष यात्री के सहनशीलता ने धैर्य नी हदों माथी गुजरवू पड़े छे। आवा भक्तोनो एक आखो इतिहास आपणी नजर सामे छे। होथीजीए पण विषमता सर्जता प्रसंगो सामे संघर्ष वेठवो पड्यो छे। वैराग्य भाव अने आत्मखोजनी लगन ने कारणे बाप दादा थी चाल्यो आवतो रखोपिया तरीकेनो उद्यम ठेल्यो छे अने गुरुगमना पंथे धपवानो संकल्प तेमनो लक्ष्य बन्यो छे। पुत्र माटे प्रेम होवा छताय पिता सिकंदर सुमरा समाजनी झोकोमीने वश थया छे ने होथीजी माटे अनेक समस्याओ एमणे खड़ी करी छे। दास होथीना नामाचरण थी खूबज ओछा भजनो सुलभ छे। साहेब परंपरा कबीर साहेबना मुख्य प्रभावनी साथोसाथ नाथ योग अने निरंजन निराकार ज्योति स्वरूप ब्रह्मनी निजार पदनी वातने सांकरती चाली आवी छे। ए लाक्षणिकताओ होथीजीना भजनोमां पण आपणने जोवा मळे छे। केवल निर्गुण परमेश्वर प्रत्ये हेत भरी अभिव्यक्तिओ अने न्योच्छावरीथी रसबस्तु दास्य प्रगट थतुं जोवा मळे छे। तेमनी सहज तालबद्ध चालती वाणीमां साचो मार्ग देखाड़नार गुरु तरफ अपार प्रेम वह्यो छे। भवसागरमांथी पार उतरवानी तालावेली अनेक भक्त हृदयनी आरत भरी पोकार छे। अंतरात्मानी झांखी करावनार अंतरमां प्रभु प्रेमनो दीवो प्रगटावनार गुरु प्रत्ये अहसान मंदी व्यक्त करता होथीजी भाव विभोर बनी जाय छे, बोली उठे छे। एक सद्गुरुना शब्दे सच्चाईनुं पालन करीने अंतरात्माने साधवो તે એમનો ઇલમ છે, સાધનાનો પ્રકાર છે, જેમાં પોતાના ચિત્તને સમગ્ર અંતઃકરણને પરમ સત્તા તરફ સમર્પિત કરી દેવાનું છે। અજપાના નિરંતર જાપથી આત્મજાગૃતિની નિરંતર ધૂનથી પરાત્પર પદની પીછાણ થાય છે। મુર્શદમાં સદગુરુમાં સમર્પણ કરીને સંશય રહિત અને નિશ્ચયાત્મક બનેલું ચિત્ત જ આવી ઈશ્વરી લોમાં ઓળઘોળ થઈ શકે। સૂફીઓમાં આ ભૂમિકાને જબરૂત કહેવામાં આવે છે। આ ઉપરાંત મંત્રયોગ અને કુંડલીની યોગની ગુપ્ત ભૂમિકાઓનું નિદર્શન કરતી પરિભાષા પણ હોથીજીના ભજનોમાં જોવા મળે છે, જે તેમની યાત્રા યોગ માર્ગની વિવિધ સાધનાઓમાં વહેતી ચાલી હશે તે બાબત તરફ અંગુલે નિર્દેશ કરે છે। કહેવાય છે કે એક દિવસ પુત્ર વિશે સમાજમાં મહેણા ટોણા સાંભળી સાંભળીને સિકંદર સુમરા મર્માઘાત પામે છે। એકદમ હતાશાની દશામાં એકવાર નિરુપાય થઈ જાય છે અને પાશેર અફીણ ઘોડું અને પછી હોથીને કહે, કાં તો તું પી ને કાં તો હું પી જાઉં, કેમ કે આવું બદનામ જીવતર જીવતા આપણી નાતમાં હવે નથી રહેવાતું, નથી જીરવાતું। હોથીજી બોલ્યા, તમે શા સારું પીવો બાપુ, લાવો મારે જ પીવું છે। ગામ લોકો દ્વારા કુટુંબીઓ દ્વારા ઊભા થતા વ્યવધાન અને સંઘર્ષથી અત્યંત સંવેદનશીલ ભક્ત હૃદય વેદના અનુભવે છે। મારે છે કાંઈ હા સાઈને સમર્યાનું રહેત, મારે છે કાંઈ હા હરિને ભજ્યાનું રહેત, જાણે સાઈને સ્મરવાની ભૂલ થઈ છે તેની સજા લોકોએ આપી રહ્યા છે એવું લાગે છે, પરંતુ સાંઈ ઉપરનું હેત કેવું છે, સાંઈ ઉપરનું હેત કેવું છે? ઝેરના પ્યાલામાં પણ અમૃતનો અનુભવ થઈ રહ્યો છે અને ઝિકરના સુમિરનના ઘેરા સૂર રેલાઈ રહ્યા છે। અલ્લાહો નબીજી એ ઉદ્ગાર સાથે પ્રેમ મસ્તીથી છલકાઈ જતા હોથી કહે છે, નિત્ય સુહાગી એવા નબીજીનું સ્મરણ કરું તો મારો મનખો સુધરી જાય। જે લોકો આવી દિવ્ય પ્રેમ મસ્તીથી વંચિત છે, જેઓ વાસનાઓના આંધળા જગતમાં આથડે છે, તેઓના જીવનમાં પવિત્ર અજવાળા પથરાય તેવી દુઆ, પરમાત્મામાં ભેદ ન રાખશો, બધાનો માલિક એક જ છે તેનું સ્મરણ કરવાથી તેને સમર્પિત થવાથી જન્મ મરણના ફેરાઓ મટી જાય છે, જન્મ મરણના ફેરાઓ મટી જાય છે।

પરંપરાની વાણીને વ્યક્ત કરતો આ હતો કાર્યક્રમ રામ સાગરના રણકારે. નિર્માણ સહાય અને સંકલન જયપ્રકાશ જોશી. કાર્યક્રમ પરિકલ્પન અને પ્રસ્તુતિ દેવેન શાહ.

0: ખુશાલીની ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: કલાકાર છે મુકેશ.

0: કલાકાર મુકેશને હમણાં આપ સાંભળ્યા. સુગમ સંગીત આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી.
1: સ્વસ્થ ભારત કા સપના અબ હોગા સાકાર. હર પરિવાર કો મિલેગા ઇલાજ કા અધિકાર.
2: આયુષ્માન ભારત યોજના સબકા સાથ સબકા વિકાસ. હર ઘર મે ખુશહાલી આયે, સ્વાસ્થ્ય બને વિશ્વાસ.
1: અબ ચિંતા છોડીએ ઇલાજ કી, સરકાર હૈ આપકે સાથ. મુફ્ત ઇલાજ કી સુવિધા પાએ, બસ કરાએ પંજીકરણ આજ.
2: હર પરિવાર કો સ્વાસ્થ્ય કા અધિકાર. આયુષ્માન ભારત સબકા આધાર.
1: જલ્દી કરે, અંતિમ તિથિ 31 મઈ 2026. અધિક જાણકારી કે લિયે ડાયલ કરે 104.
2: આયુષ્માન ભારત, સ્વસ્થ જીવન, સુરક્ષિત ભવિષ્ય.
3: દમણ તૈયાર હૈ જ્ઞાન, તકનીક ઓર ઉદ્યોગ કે સબસે બડે મહોત્સવ કે લિયે.
4: વો કૈસે?
3: આ ગયા હૈ બુક ફેર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ એક્ઝિબિશન 2026.
4: અરે હા, દિનાંક 7 થી 17 મઈ, સુબહ 10 બજે સે દેર શામ તક. સ્થાન લાઇટ હાઉસ બીચ.
3: 1 લાખ સે અધિક પુસ્તકે, ઇન્ડસ્ટ્રી પવિલિયન, ટેકનોલોજી શોકેસ, વિદ્યાર્થીઓ કે લિયે રોમાંચક પ્રતિયોગિતાએ,
4: ઓલ
3: ઓર કઈ આકર્ષક ઇન્ડસ્ટ્રિયલ સ્ટોલ,
4: વેર નોલેજ મીટ્સ ઇનોવેશન.
3: તો આઈએ પૂરે પરિવાર કે સાથ 7 થી 17 મઈ લાઇટ હાઉસ બીચ, મોટી દમણ.

0: લલકારે છે, પણ પારકી વાણીમાં મીઠપ ઓછી આવે. હું મરું અને તું મરશિયા ગા, એમાં મજા. ચાલણ તો વગડા ને વનરાયું રોવાળું. મારગમાં નદીના પહોળા પટમાં ધીમા ધીમા પાણી વયા જાય છે. કાંઠા ઉપર ચારણે ગામ દીઠું. ચારણે ચારણને ગળાના સોગંદ દીધા અને ઓકળામાં ઊભી રાખી. ખસે તો મારા ગળાના સમ છે હો, ના ખસું ચારણ ચિંતા મકર. નદીમાં પૂર આવ્યા અને ભેંસ હોતી ચારણ તણાણી. ચસ્કા સંભળાતા હોચી તો ચારણ ભાઈગો. ચારણને તણાતી જોઈ અને પૂરમાં પડવા જતા ચારણને ગામના લોકોએ બાવડે જાલીને રોક્યો. ચારણનું ચિત્ત ભમી ગયું. ચિત્તભ્રમ દિશામાં ચારણો પોરસાવાળાને કહે છે
1: કે મેં આવીને ઉતારો કિનો અને જબર વસીલો જોઈ, પણ કામણ ગારું કોઈ એ જી પાદર તારું પરહામ.
0: ઘોળેલા તંકુ જેવી મારી ચારણની કાયા અને સોના જેવી મારી સાચવણ, પણ હે પોરસાવાળા, તારા પાદરમાં હું આજ લૂંટાણો. પોરસાવાળાને આ બધું કેમ બન્યું એની જાણ થઈ. થોડી વારમાં વિચાર આવ્યો. દાયરાને પૂછી અને ચારણના સસરાને તપાસ કરાવી. ચારણના સસરા ઉપર નારીની દીકરી હતી. દરબારે ચારણના સસરાને બોલાવ્યો. ભાણેજના ઉપર વીતેલા વિતકની કપરી કથની કીધી. તારી દીકરી ઉપરના હેતથી આ ચારણ ગાંડો બીનો છે અને હવે એક જ માર્ગ છે. શું બાપુ, જેમ કહો એમ કરવા તૈયાર છું. ચારણ ડાયો થાજે. આવતે ચોમાસે તારી દીકરીને ભેંસ અને પાડીને આ નદીના ઓકળામાં ઊભી રાખજે. ચારણને દાયરામાં બેસાડીને રીડિયા પડાવશું. બધી ગોઠવણ થઈ ગઈ. ચારણે દીકરીને ભલામણ દીધી. ચસ્કાને રીડિયા શરૂ થયા અને પહેલી વારની માફક ચારણ ડાયરો છોડી અને ભાઈ ગયો. મારી ચારણ કરતો દોડતો આવ્યો. નદીના ઓકળે આવ્યો. સામે ઉભેલી ચારણનું કાંડું જાયલું. ચારણ અહીં જ ઊભી છો ને? ગળાના સમ રહી ગયો તો એટલે ઊભું જોઈએ ને ચારણ. ચારણ અને ચારણી બે મળ્યા. એક વર્ષની વાત સપનું બની ગઈ. ચારણનું ચિત્તભ્રમ મટી ગયું અને દરબાર પોરસાવાળાએ ઉતારો આપ્યો. ચણિયારા ચમક્યા અને આંખોની મીટ મંડાણી. ચારણે ચારણના દિલમાં પ્રેમના દીવા પ્રગટ્યા.

આપ સાંભળી રહ્યા છો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યુવવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આપની મનપસંદ શ્રેણી knowledge.com, જ્યાં આપણે હર હંમેશ સુમધુર ગીતોના ગુલદસ્તા સાથે જ્ઞાનસભર માહિતીની સફર પર જઈએ છીએ. તો ચાલો બનીએ જ્ઞાનની સફરના સહયાત્રી. યુવા મિત્રો, ફળોનો રાજા કોણ છે ખબર છે તમને? જી હા, તમારા મનમાં જે શબ્દ આવ્યો તે સાચો છે. તમામ ફળોમાં કેરીને ફળોના રાજા તરીકે ઓળખવામાં આવે છે. તેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ ફળ નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. તે મીઠું અને સ્વાદિષ્ટ તો હોય જ છે, સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે. તો ચાલો આજે ફળોના રાજા કેરી વિશે વિગતે માહિતી પ્રાપ્ત કરીએ. દરેક વસ્તુની જેમ કેરીનો પણ એક ઇતિહાસ છે. કેરીની ખેતી દુનિયાભરમાં માત્ર ભારતીય ઉપખંડમાં જ સૌથી પહેલાં થતી હતી. એવું કહેવાય છે કે છેલ્લા 5000 વર્ષોથી ભારતમાં કેરીની ખેતી થાય છે અને ભારતમાં ઉગાડવામાં આવતા ફળોમાં કેરી સૌથી જૂનું ફળ છે. તે સૌથી પહેલાં નોર્થ ઇસ્ટના રાજ્યોમાં ઉગાડવામાં આવતી હતી. તે ક્ષેત્ર વર્તમાન મ્યાનમારની નજીક છે, જ્યાં સૌપ્રથમ કેરીના બગીચા બનાવવામાં આવ્યા હતા. 5મી શતાબ્દી આવતા સુધી તો આખા એશિયામાં કેરીની ખેતી થવા લાગી. ત્યારબાદ 10મી શતાબ્દી સુધીમાં પૂર્વ આફ્રિકાના લોકોને કેરી વિશે જાણવા મળ્યું. આ રીતે 14મી શતાબ્દીમાં તે બર્મુડા, વેસ્ટ ઇન્ડિઝ, બ્રાઝિલ તથા મેક્સિકોમાં પહોંચી. આજે દુનિયાના ઘણા દેશોમાં કેરીની ખેતી થાય છે. દર વર્ષે 22 જુલાઈના રોજ નેશનલ મેંગો ડે ઉજવવામાં આવે છે. કેરીનું વૈજ્ઞાનિક નામ મેગીફેરા ઇન્ડિકા છે. તમને નવાઈ લાગશે, પણ કેરીના ફળનું નામ પહેલા ન તો આમ હતું કે ન તો મેંગો. હિન્દીમાં આ ફળનું નામ સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવ્યું છે. સંસ્કૃતમાં તેને આમ્ર કહેવાય છે. આ આમ્ર શબ્દ પરથી જ હિન્દીમાં તેનું નામ આમ એવું પડ્યું છે. ભારતમાં લગભગ બધા જ રાજ્યોમાં તેને આમના નામથી ઓળખવામાં આવે છે, પરંતુ કેરળમાં તેને મંગા નામથી ઓળખવામાં આવે છે. હવે અહીંથી જ શરૂ થાય છે મેંગો નામ પડવા પાછળની સ્ટોરી. ઈસવીસન 1498માં જ્યારે પોર્ટુગલો કેરળથી મસાલા લઈને જતા હતા, ત્યારે તેઓ પોતાની સાથે કેરીને પણ લઈને જતા હતા. તેમણે પણ કેરીનું નામ મંગા જ રાખ્યું છે. ઈસવીસન 1510માં આ ફળ સફર કરતું ઇટલી સુધી પહોંચી ગયું અને ઇટલીમાં પણ તેનું નામ મંગા જ રહ્યું. ઇટલી ભાષામાંથી તેનો અનુવાદ ફ્રાન્સની ભાષામાં થયો. ફ્રાન્સની ભાષામાં અનુવાદ અંગ્રેજીમાં થયો. આમ અનુવાદ થતાં થતાં અંગ્રેજીમાં તેનું નામ મેંગો પડી ગયું. જોકે મેંગોમાં ઓનું ઉચ્ચારણ કેવી રીતે કરવામાં આવે છે તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું. એટલે ઘણા દેશોમાં મેંગો શબ્દ બોલવામાં ઘણા બધા લોકોને તકલીફ પડે છે. તેથી એવું કહી શકાય કે મેંગો શબ્દ કેરળની મલયાલમ ભાષા પરથી જ લેવામાં આવ્યો છે. કેરીનું ઉત્પાદન ભારતમાં સૌથી વધારે થાય છે. ભારતમાં દર વર્ષે 2.5 કરોડ ટન કેરીનું ઉત્પાદન થાય છે. સાથે જ ભારતમાં લગભગ 1500થી વધારે પ્રકારની કેરી મળી આવે છે. આ બધામાં શરીરને જરૂરી એવા બધા જ પોષક તત્વો મળી આવે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી જ કેરીને ફળોના રાજા કહેવામાં આવે છે. તે ઉનાળામાં લૂથી રક્ષણ આપે છે. યુવા મિત્રો, વિશ્વભરમાં 1500 પ્રકારની કેરી મળે છે. તેમાંય કેરીનો એક પ્રકાર તો બહુ પ્રખ્યાત છે, જેનું નામ છે હાફૂસ. તેનું ઉત્પાદન સૌથી વધુ મહારાષ્ટ્રમાં જ થાય છે. આ કેરી સુંદર અને સ્વાદિષ્ટ હોય છે. તેની ગુણવત્તા અને સ્વાદ વિદેશમાં પણ લોકપ્રિય છે. હાફૂસ અન્ય કેરીના પ્રકારો કરતાં ખૂબ જ મોંઘા પ્રકારની કેરી છે. તેનું ફળ નંગના ભાવે વહેંચાતું હોય છે. આ ઉપરાંત ભારતની સૌથી 10 લોકપ્રિય કેરીની વાત કરીએ તો દશહરી, લંગડા, ચોસા, સફેદ કે બંગનપલ્લી, હિમસાગર, કેસર, ગુલાબખાસ,
તોતાપુરી અને કિશનભોગ પ્રકારની કેરીઓ ભારતમાં ખૂબ જ ખવાય છે અને ખૂબ જ વખણાય છે. આ બધી કેરીઓની પોતાની વિશેષતાઓ હોય છે. આ વિશેષતા ફળનો રંગ, સ્વાદ, સુગંધ વગેરે હોય છે. ભારતમાં સૌથી પહેલા આંબાનું વૃક્ષ 5000 વર્ષ પહેલા ઉગાડવામાં આવ્યું હતું. આ વૃક્ષની ઊંચાઈ 100 થી 130 ફૂટ હોઈ શકે છે. કેરીનો રંગ માત્ર પીળો જ નહીં, નારંગી, લાલ, લીલો પણ હોય છે. પીળી કેરી જ પાકેલી હોય તેવું પણ જરૂરી નથી, ગ્રીન કેરી પણ પાકેલી હોય છે. કેરી માત્ર ભારતનું રાષ્ટ્રીય ફળ નથી, તે પાકિસ્તાન અને ફિલિપાઈન્સનું પણ રાષ્ટ્રીય ફળ છે, જ્યારે બાંગ્લાદેશનું તો રાષ્ટ્રીય વૃક્ષ જ આંબો છે. ભારતમાં શુભ પ્રસંગે આંબાના પાનથી તોરણ બનાવીને ઘરનો દરવાજો સજાવાય છે તથા પૂજા કળશને સજાવવા પણ તેનો ઉપયોગ થાય છે. દુનિયાની સૌથી મોંઘી કેરી મિયા ઝાકી છે. તેના એક ફળની કિંમત 21,000 રૂપિયાથી પણ વધુ છે. દુનિયાની સૌથી મોટી કેરી નૂરજહાં છે. તેના એક ફળનું વજન 3 કિલો જેટલું હોય છે. બૌદ્ધ ધર્મમાં એવી માન્યતા છે કે ભગવાન ગૌતમ બુદ્ધ કેરીના વૃક્ષની નીચે આરામ કે ધ્યાન કરતા હતા, તેથી તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભારતમાં મુઘલ શાસન આવ્યું ત્યારે આંબાની ખેતીને પ્રોત્સાહન મળ્યું. એક એવો સમય પણ હતો જ્યારે કેરી સોનાના ભાવે વેચાતી હતી, તેથી તેની ખેતી માત્ર રોયલ ગાર્ડન્સમાં જ થતી હતી. પરંતુ શાહજહાંના શાસનકાળમાં આ પ્રતિબંધ પણ હટી ગયો. હિસ્ટોરિકલ ડિક્શનરી ઓફ ઇન્ડિયા નામના પુસ્તકમાં પ્રખ્યાત ઇતિહાસવિદ કેટી અચાયા ઉલ્લેખ કરે છે કે મુઘલોના શાસનમાં ભારતમાં તોતાપુરી, રાતોલ અને કેસર જેવી વેરાયટીની કેરી ઉગાડવામાં આવતી હતી. કેરીમાં વિટામિન એ ભરપૂર હોય છે, જે આંખો માટે વરદાનરૂપ હોય છે. આંબાનું વૃક્ષ 4 વર્ષ પછી ફળ આપવાનું શરૂ કરે છે અને લગભગ 300 વર્ષ સુધી તે ફળ આપે છે. આમ દુનિયામાં સૌથી વધારે જીવિત રહેતા વૃક્ષોમાંથી એક આંબાનું વૃક્ષ પણ છે. યુવા મિત્રો, વર્ષો પહેલા લક્ઝરી વસ્તુ ગણાતું રેફ્રિજરેટર અત્યારે રોજિંદી જિંદગીની જરૂરિયાત બની ગયું છે. દૂધ, પાણી, શાકભાજી સહિતની વસ્તુઓને ઠંડી રાખવા અને બરફ તથા આઈસ્ક્રીમને રાખવા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. તો ચાલો ઉનાળામાં આપણે જેના ભરપૂર વપરાશ કરીએ છીએ એવા રેફ્રિજરેટરની વિવિધ માહિતી પ્રાપ્ત કરીએ, રેફ્રિજરેટરની શોધ અને તેના પ્રકારો વિશે જાણીએ. જેમ દરેક વસ્તુને માપવાનો એકમ હોય છે, તેમ રેફ્રિજરેટરને માપવાનો એકમ લીટર છે. આમાં લીટરનો અર્થ રેફ્રિજરેટરની ખાલી જગ્યા હોય તેને કહેવામાં આવે છે. રેફ્રિજરેટરની લંબાઈ, પહોળાઈ અને ઊંડાણ મળીને જે ખાલી જગ્યા બને છે તેને લીટર તરીકે ઓળખવામાં આવે છે. બજારમાં વિવિધ પ્રકારના લીટરના રેફ્રિજરેટર મળતા હોય છે. જેમ લીટર વધારે તેમ રેફ્રિજરેટર મોટું. રેફ્રિજરેટરની શોધ ઓલિવર ઇવાન્સે કરી હતી. તેના પહેલાં લોકો વસ્તુઓને ઠંડી રાખવા માટે બરફઘરનો ઉપયોગ કરતા હતા, પરંતુ તે કોઈ ઠંડા કે બરફીલો પ્રદેશોમાં જ બનતા હતા. ઈસવીસન 1755માં એક પ્રોફેસરે પહેલીવાર ફ્રીજની ડિઝાઇન કરી હતી, પરંતુ કોઈએ તેના પર ધ્યાન આપ્યું ન હતું. જે બાદ ઈસવીસન 1876માં કાર્લ વોન નામના એક વૈજ્ઞાનિકે રેફ્રિજરેટર બનાવવાની પદ્ધતિમાં સુધારો કર્યો અને પછી તો તેની પેટન્ટ પણ કરાવી લીધી. પહેલું એબોર્ડેશન રેફ્રિજરેટર ઈસવીસન 1922માં બાલ્ટન વોન પ્લોન્ટ્સ અને કાર્લ મુનવર દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેઓ સ્વીડનના રહેવાસી હતા. આમ રેફ્રિજરેટર બનાવવાની પદ્ધતિમાં પેઢી દર પેઢી ફેરફાર થતા રહ્યા અને રેફ્રિજરેટરની શોધમાં અનેક લોકોનું યોગદાન પણ ભળ્યું. આમ આજે આપણે તેનો સુખેથી વપરાશ કરી શકીએ છીએ. સામાન્ય રીતે રેફ્રિજરેટરને ફ્રીઝ કહેવામાં આવે છે. તેના 2 કમ્પાર્ટમેન્ટ હોય છે, જે વસ્તુઓની જરૂરિયાત મુજબ અલગ અલગ ટેમ્પરેચરમાં રાખે છે. સરળ શબ્દોમાં કહીએ તો ફ્રીઝ અને ફ્રીઝરમાં મુખ્ય તફાવત ટેમ્પરેચરનો હોય છે. રેફ્રિજરેટરના બહુ ઓછા તાપમાનવાળા ભાગને ફ્રીઝર કહેવામાં આવે છે. રેફ્રિજરેટરનો મોટો કમ્પાર્ટમેન્ટ પાણી ઠંડુ કરવા, શાકભાજી, ફળો, દૂધ વગેરેને રાખવા માટે ઉપયોગમાં લેવાય છે. તેનું ટેમ્પરેચર આશરે 3 થી 5 ડિગ્રી જેટલું હોય છે, જ્યારે રેફ્રિજરેટરના નાના કમ્પાર્ટમેન્ટને ફ્રીઝર કહેવાય છે, કારણ કે તેનું તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટથી નીચું હોય છે. તેથી જ બરફ જમાવવા કે આઈસ્ક્રીમ રાખવા માટે તેનો ઉપયોગ થાય છે.
ફ્રીજને 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે ભોજન કે અન્ય વસ્તુઓ રાખવા માટે ડિઝાઇન કરવામાં આવે છે, જ્યારે ફ્રીઝરને લાંબા સમય સુધી વસ્તુને રાખવા માટે -ડિગ્રી પર રાખવામાં આવે છે. યુવા મિત્રો, હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ ગરમ મસાલાનું ગીત ફલક દેખું, જેને સ્વરબદ્ધ કર્યું છે સોનુ નિગમે. આ ગીતનું લેખન કર્યું છે સમીરે અને તેને સંગીતબદ્ધ કર્યું છે પ્રીતમે. ચાલો માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો ગીત સાંભળવાની મજા આવી ને, તો ચાલો જ્ઞાનની સફરને આગળ વધારીએ. યુવા મિત્રો, દુનિયાના મોટા ભાગના લોકોની સવાર ચાની ચુસ્કી સાથે થાય છે. ચા આપણા જીવનનો અભિન્ન અંગ બની ગઈ છે. જ્યારે આપણે ત્યાં સવાર હોય કે મોડી રાત, આખો દિવસ ચા પીવાનું ચલણ છે. બસ ચા પીવાનું બહાનું જોઈએ. આટલી લોકપ્રિય ચા કઈ રીતે શોધાઈ અને ભારતમાં તેની ખેતી કઈ રીતે શરૂ થઈ, ચાલો તેની રસપ્રદ માહિતી પ્રાપ્ત કરીએ. ચાનો ઇતિહાસ તો હજારો વર્ષ પુરાણો છે. આજથી આશરે 4700 વર્ષ પહેલા ઈસવીસન પૂર્વે 232-237 ના સમયગાળામાં ચીનના શાસક શેન નિંગુએ ચાની શોધ કરી હતી. તેઓ હંમેશા ઉકાળેલું પાણી જ પીતા હતા. એકવાર તેઓ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓ આરામ કરવા માટે રોકાયા હતા. એ દરમિયાન તેમના પીવા માટે પાણી ઉકાળવામાં આવી રહ્યું હતું. તે સમયે કેટલાક પાન ઉડીને તે પાણીમાં પડ્યા અને પાણીનો રંગ બદલાઈ ગયો તથા સુગંધ પણ સારી આવવા લાગી. જ્યારે તેમણે આ પાણીનું સેવન કર્યું તો તેનો ટેસ્ટ તેમને ગમ્યો. થોડી વારમાં જ તેમને તાજગી અનુભવાઈ. આ પીણાનું નામ તેમણે યા પાડ્યું હતું. વાસ્તવમાં યા નામના ચીની અક્ષરનો અર્થ શોધવું એવો થાય છે. ચીનમાં અનેક શાસકો આવ્યા પણ કોઈએ ચાનું નામ ન પાડ્યું કે કોઈએ ન બદલ્યું. બધા તેને યા નામથી જ ઓળખતા હતા. 7મી સદી આવતા આવતા યા નામનું આ પીણું લોકપ્રિય થઈ ગયું. યુવા મિત્રો, એવું કહેવાય છે કે 6ઠી શતાબ્દીમાં ચીનના હુનાન પ્રાંતમાં એક ભારતીય બૌદ્ધ ભિક્ષુક ઊંઘ્યા વગર સાધના કરતા હતા. જાગવા માટે તેઓ એક ખાસ છોડના પાન ચાવતા હતા જે ચાના પાન હતા. બૌદ્ધ ભિક્ષુ દ્વારા એ વખતે ચાનો પ્રસાર જાપાન અને કોરિયામાં થયો હતો. યુવા મિત્રો, ઈસવીસન 1854માં ગવર્નર લોર્ડ વિલિયમ બેન્ટિકે પ્રથમવાર ભારતમાં ચાના છોડ હોવાની શોધ કરી હતી. બન્યું એવું કે તેમની એક ટીમ આસામના જંગલોમાં પહોંચી હતી અને ત્યાં તેમને ચાના છોડ મળી આવ્યા હતા. એક વર્ષની મહેનત બાદ તેમણે આસામમાં ચાનો બગીચો બનાવ્યો હતો, જે બાદ અંગ્રેજો દ્વારા ભારતમાં ચાના ઉત્પાદનની શરૂઆત થઈ હતી. ભારતમાં ચાનું ઉત્પાદન વાસ્તવમાં તો બ્રિટનના બજારોમાં ચાની માંગ પૂરી કરવા માટે થતું હતું. અંગ્રેજો ઈસવીસન 1947માં ભારત છોડીને ચાલ્યા ગયા, જે બાદ ભારત સરકારે ચાનો વ્યાપાર ચાલુ રાખ્યો. ઈસવીસન 1953માં ટી બોર્ડની રચના કરવામાં આવી. તેના દ્વારા ભારતીય ચાને વિદેશો સુધી પહોંચાડવાનું સરળ બન્યું હતું. સાથે સાથે ચાના ક્ષેત્રમાં રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ બની હતી. આજે દુનિયામાં ભારત અને ચીન સૌથી મોટા એવા દેશો છે કે જે ચાનું ઉત્પાદન કરી રહ્યા છે, જેના ઉત્પાદનથી 70% વપરાશ તો માત્ર ભારતમાં જ થઈ જાય છે. યુવા મિત્રો, અહીં તમને એક સવાલ થતો હશે કે ચીનમાં જ્યારે ચાની શોધ થઈ ત્યારે તેનું નામ યા એ રીતે પડ્યું અને ભારતમાં જ્યારે ચા આવી ત્યારે તે ચા તરીકે ઓળખાવા લાગી, તો વર્ણમાલાના આ બે અક્ષરોનું અંતર કઈ રીતે આવ્યું એ તમને ન પ્રશ્ન થયો? પ્રશ્ન થયો ને? તો ચાલો હવે તેની માહિતી આપણે પ્રાપ્ત કરીએ. જે બૌદ્ધ ભિક્ષુક ચીનમાં રહીને હુનાન પ્રાંતમાં પોતે સાધના કરી રહ્યા હતા, એ સમયે જ્યારે આ પાન તેમની પાસે આવ્યા ત્યારે અન્ય ચીનની પ્રજાએ તેમને પ્રશ્ન કર્યો હતો કે બૌદ્ધ ભિક્ષુક કયા પાનથી આ પ્રકારનું ગરમ પીણું બનાવી રહ્યા છે. અને એ બૌદ્ધ ભિક્ષુકે ત્યારે આ પીણાનું નામ ચા સ્વરૂપે આપ્યું હતું, જે બાદ સમગ્ર વિશ્વએ યા નામના શબ્દને તેમની શબ્દકોશમાંથી કાઢી નાખ્યો અને ચા નામના શબ્દને અપનાવી લીધો. યુવા મિત્રો, ટી બેગની શોધનો પણ એક રસપ્રદ ઇતિહાસ છે. ટી બેગની શોધનો શ્રેય ન્યુયોર્કના ચાના વેપારી થોમસ સુલિવનને આપવામાં આવે છે. એવું કહેવાય છે કે ઈસવીસન 1904માં સુલિવન પોતાના ગ્રાહકોને ચાના નમૂના રેશમની નાની નાની થેલીમાં ભરીને મોકલતા હતા. હવે થયું એવું કે કેટલાક આળસુ ગ્રાહકોએ ચા બનાવવા માટે થેલી ખોલવાની તસ્દી જ ન લીધી અને આખી થેલીને ઉકળતા પાણીમાં મૂકી દીધી. આ રીતે પણ ચા તૈયાર થઈ ગઈ, તેને ગાળવાની પણ જરૂર ન રહી. આ રીતે ટી બેગની શોધ થઈ. ગ્રાહકોને ટી બેગ ખૂબ જ ગમી. તેને સુલિવન પાસે ચાને થેલીઓમાં લેવાની જ ગમતી હતી, જેથી ટી બેગનું પ્રચલન પણ વધવા લાગ્યું. સુલિવને ઈસવીસન 1920માં ટી બેગનું વ્યાવસાયિક ઉત્પાદન પણ શરૂ કરી દીધું.
ટી બેગ આખા અમેરિકામાં લોકપ્રિય થઈ ગઈ. ઈસવીસન 1940ના દશકાની શરૂઆતમાં ટી બેગ નાની નાની ગોળ રેશમની કે કોટનની થેલીઓમાં ભરવામાં આવતી હતી અને તેને વહેંચવામાં આવતી હતી. અત્યારે જે ટી બેગનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ તેની શરૂઆત 1944માં થઈ હતી. યુવા મિત્રો, તમને ખબર છે ભારતમાં મીઠા પાણીનું સૌથી મોટું સરોવર કયું છે? ચાલો તેનો ઉત્તર પ્રાપ્ત કરીએ. ભારતના મણિપુરના મોઇરિંગ નજીક આવેલું લોકટાક તળાવ સૌથી મોટું મીઠા પાણીનું તળાવ છે. આ તળાવમાં અનેક પ્રકારની વિશિષ્ટ વનસ્પતિ તરતી જોવા મળે છે. લોકટાક તળાવ 35 કિલોમીટર લાંબુ અને 13 કિલોમીટર પહોળું છે અને 9 ફૂટ ઊંડું છે. તળાવ વચ્ચે નાનકડા ટાપુઓ આવેલા છે. મણિપુરના નદીના પાણીના સ્ત્રોતમાંથી આ તળાવ મીઠા પાણીનું બન્યું છે. પ્રાચીન કાળથી જાણીતા આ તળાવના વૈજ્ઞાનિક સંશોધનો થયા છે. તળાવમાં માત્ર પાણી પીને ઉછરતી, પાણીમાં તરતી 233 પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. તળાવના વિસ્તારમાં 28 પ્રકારના યાયાવર પક્ષીઓ અને 57 પ્રકારના જળચર પ્રાણીઓ જોવા મળે છે. જાત જાતના હરણ ઉપરાંત 425 પ્રકારના પ્રાણીઓ અને 176 પ્રકારના જળચર પ્રાણીઓ જોવા મળે છે. તળાવ વચ્ચે ટાપુઓ ઉપર સહેલાણીઓના સ્થળ વિકસ્યા છે. મણિપુર આવતા પ્રવાસીઓ આ સરોવરની સહેલગાહ અચૂક મેળવે છે. તો યુવા મિત્રો, હવે ફરી સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ રાજનીતિનું ગીત ભીગી સી ભાગી સી, જેને સ્વરબદ્ધ કર્યું છે મોહિત ચૌહાણ અને અંતરા મિત્રાએ. આ ગીતનું લેખન કર્યું છે ઇરશાદ કામિલે અને તેને સંગીતબદ્ધ કર્યું છે પ્રીતમે. માણીએ આ સુંદર ગીત. ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ રાજનીતિનું ગીત ભીગી.

ખબર જ ન પડી, હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે આપને ઘણી જ્ઞાનસભર માહિતી પ્રાપ્ત થઈ હશે. હવે મને એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. આપણે ફરી મળીશું જ્ઞાનની સફરમાં, જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું. તો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ યુવાણી આકાશવાણી. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી. નિર્માણ સુધીર દત્તા.

0: આ હતો યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
3: સાંભળો સાંભળો, એક પરિવારની કહાની, ડોક્ટરની સામે જેમનાથી થઈ નાદાની. આપણે રિપોર્ટ્સ લાવ્યા છે ને?
4: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
3: ભૂલક્કડ છે તું.
4: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
3: લડો નહીં, જાણો આભા વિશે.
4: આભા?
3: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા, એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1447.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
5: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો.
6: વાહ, દિવસ સુધરી ગયો.
7: ફસાણો.
8: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
9: RBI કહે છે,
8: જાણકાર બનો, સતર્ક રહો.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.

0: સોનુ નિગમને આપ સાંભળી રહ્યા હતા.
1: શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
0: ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 7:10 સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા. નમસ્કાર. પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી રાજ્યની બે દિવસની મુલાકાતે જામનગર, સોમનાથ અને વડોદરાની મુલાકાત લેશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ અને જામનગર ખાતે યોજાનાર પ્રધાનમંત્રીના કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરી. અમદાવાદ સિવિલ હોસ્પિટલની મા વાત્સલ્ય મિલ્ક બેંકમાં માતાઓના દૂધના દાન દ્વારા 451 નવજાત શિશુઓને નવજીવન મળ્યું. રાજ્યભરમાં ગરમીમાં વધારો. આવતીકાલથી અમદાવાદ સહિતના વિસ્તારમાં 6 દિવસ ગરમીનું ઓરેન્જ એલર્ટ. અને આઈપીએલમાં જયપુર ખાતે રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતની 2 દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર શ્રી મોદી આવતીકાલે રાત્રે જામનગર ખાતે આવશે, જ્યાં લાલ બંગલો સર્કલ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે. અહીં રાત્રિ રોકાણ કર્યા બાદ બીજા દિવસે શ્રી મોદી સવારે સોમનાથ જશે, જ્યાં તેઓ સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત અમૃત મહોત્સવના ભાગરૂપે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વિશેષ મહાપૂજામાં પણ ભાગ લીધા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સોમવારે વડોદરા ખાતે સરદારધામ સંકુલનું લોકાર્પણ કરશે અને જાહેરસભાને સંબોધશે. તેઓ સરદારધામ પરિસરની મુલાકાત પણ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 2 દિવસની ગુજરાતની મુલાકાતને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સોમનાથ અને જામનગર ખાતે યોજાનાર કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરી. તેમણે સોમનાથ અમૃત પર્વને લઈને સોમનાથ મંદિર પરિસર અને પ્રધાનમંત્રીના રોડ શોના માર્ગનું પગપાળા નિરીક્ષણ કરી સાગર દર્શન ખાતે વિવિધ કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરી. શ્રી સંઘવીએ સમીક્ષા બેઠક યોજી પ્રધાનમંત્રીના આગમન અને પ્રસ્થાનના માર્ગો, સભાસ્થળ અને રોડ શોના કાર્યક્રમ સ્થળે વિવિધ વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરીને અધિકારીઓને કાર્યક્રમના સુચારુ આયોજન અંગે જરૂરી સૂચનો આપ્યા. નાયબ મુખ્યમંત્રીએ જામનગરમાં પણ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી. આ પ્રસંગે તેમણે આ મુજબ જણાવ્યું.
1: પ્રધાનમંત્રી શ્રી જયારે જામનગર પધારી રહ્યા છે તો જામનગરના લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને સૌ લોકો સાથે મળીને આદરણીય પ્રધાનમંત્રીજીની સ્વાગતની તૈયારીઓ કરી રહ્યા છે. આજે સૌ લોકોને મળવાનો અવસર પ્રાપ્ત થયો. સૌ લોકોમાં ઉત્સાહ બી છે, ઉમંગ બી છે અને લોકો એક ઐતિહાસિક સ્વાગતની તૈયારીમાં આજે ખાસ કરીને લાગી પડ્યા છે. શહેરમાં ચારે ઉપર સામાજિક સંસ્થાઓ અને સૌ લોકો સાથે મળીને આ ઉત્સાહ અને ઉત્સવની તૈયારી કરી રહ્યા છે.
0: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં આજથી પાઠાત્મક અતિરુદ્ર સાથે 5 દિવસીય સોમનાથ અમૃત પર્વ 2026નો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. આજથી 3 દિવસ હોમાત્મક મહારુદ્ર યજ્ઞનો પ્રારંભ થયો છે. 51 બ્રાહ્મણો દ્વારા અમૃત પર્વના 5 દિવસ સુધી સવાર સાંજ 3-3 કલાક પાઠાત્મક અતિરુદ્ર કરવામાં આવશે. સોમનાથના ઇતિહાસમાં પહેલીવાર મંદિર પરથી 11 તીર્થોના જળથી કુંભાભિષેક કરાશે. 90 મીટર ઊંચી ક્રેનથી વિશાળ કુંભને શિખર સુધી લઈ જવાશે અને મંત્રોચ્ચાર સાથે અભિષેક કરાશે. સોમનાથ અમૃત પર્વની ઉજવણીના ભાગરૂપે 11 મેના રોજ સોમનાથમાં પહેલીવાર વાયુસેના દ્વારા 6 ફાઇટર જેટ સાથે સૂર્યકિરણ એર શો યોજાશે. ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર જનમિત શર્માએ જણાવ્યું કે એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સવારે 11 કલાકથી સૂર્યકિરણ એર શો યોજાશે. સોમનાથ મંદિર પરિષદમાં આકાશમાં તિરંગાની પ્રતિકૃતિ રચાશે. આવતીકાલે એર શોનું રિહર્સલ યોજાશે. વિશ્વભરમાં આવતીકાલે માતૃદિવસની ઉજવણી કરવામાં આવશે, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મા વાત્સલ્ય બેંક મિલ્ક બેંક માતૃત્વની કરુણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. અત્યાર સુધીમાં 2042 માતાઓના દૂધના દાન થકી 451 નવજાત શિશુઓને નવજીવન મળ્યું છે. ગત વર્ષે 28 ઓગસ્ટે શરૂ થયેલી આ મિલ્ક બેંકમાં અત્યાર સુધીમાં 434 લીટર ધાવણ દાન મળ્યું છે. રાજ્ય સરકારના પ્રોત્સાહનથી આ મિલ્ક બેંક અધૂરા માસે જન્મેલા અનેક બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. કેન્દ્રીય મંત્રીમંડળે તાજેતરમાં ગુજરાતને નવા સેમિકન્ડક્ટરના 2 પ્રોજેક્ટની મંજૂરી આપી, જે અંતર્ગત ધોલેરામાં ક્રિસ્ટલ મેટ્રિક્સ દ્વારા 3,068 કરોડ અને સુરતમાં સૂચી સેમિકોન દ્વારા 868 કરોડ સહિત કુલ 3,936 કરોડનું રોકાણ કરાશે. આ અંગે પ્રતિભાવ આપતા રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું, સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને વેગ આપવા ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન સિંગલ વિન્ડો સુવિધા આપી રહ્યું છે.
2: ભારતની અંદર જે કુલ 12 જેટલા સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે એ પૈકીના 6 પ્લાન્ટ માત્ર ગુજરાતમાં સ્થાપાઈ રહ્યા છે, ત્યારે આપણું રાજ્ય છે એ દેશની અંદર આ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમનું નેતૃત્વ કરી રહ્યું છે એનો મને ખૂબ આનંદ છે. અને આ જે નવા જનરેશનના ઉદ્યોગો આવશે એને કારણે આપણા હજારો યુવાનોને યુવતીઓને આમાં નોકરી મળશે અને આ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ક્ષેત્રની અંદર આપણા યુવાનો દેશનું નેતૃત્વ કરશે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગઈકાલે સાંજે ભુજ તાલુકાના કોડકી ગામે એક પેડ માકે નામ અભિયાનને વેગવંતુ બનાવવા ગામના બાગ ખાતે વૃક્ષારોપણ કર્યું. તેમણે ગ્રામજનોને પર્યાવરણના જતનનો સંદેશ આપી ગામને હરિયાળું બનાવવા અનુરોધ કર્યો હતો.
3: તો બહુત ખુશી હૈ કે હર વર્ગ કે લોગ ઇસ ગાંવ મે બડે સુખ શાંતિ એકતા ઓર પ્રેમ સે નિવાસ કરતે હૈ. તો આજકલ મે પૂરે ગુજરાત મે હર તાલુકા મે જા રહા હું ઓર દરેક તાલુકા મે રાત કો ઉસી ગાંવ કે સરકારી સ્કૂલ મે મે રુકતા હું ઓર જિસ ગાંવ મે જાતા હું વહાં સબસે પહેલે કમ સે કમ એક એકડ ભૂમિ મે વૃક્ષારોપણ કરાતા હું, પેડ લગાતા હું ઓર વો પેડ લગા કરકે યું નહીં છોડતા, ઉનકે પાલને કે લિયે જિમ્મેદારી ભી લગાતે હૈં તાકી પેડ પનપે મરને ના પાએ.
0: રાજ્યપાલે આજે સવારે ભુજ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કેન્દ્રીય શ્રમ રોજગાર અને રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ આજે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત કરી. મુલાકાત દરમિયાન રાજ્યપાલ અને કેન્દ્રીય મંત્રી વચ્ચે દેશ અને રાજ્યના વિકાસ સાથે જોડાયેલા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટના ભડલી ગામે ઘેલો નદી પર 1,79,00,000 રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા ભડલી ચેકડેમ સહ કોઝવેનું ખાતમુહૂર્ત કર્યું. આ યોજનાના નિર્માણથી ભડલી 1 ડેમમાં અંદાજે 57,00,000 લીટરથી વધુ પાણીનો સંગ્રહ થશે, જેનાથી ભડલી અને તેની આસપાસના ગામોની આશરે 35-40 હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઈનો લાભ મળશે. આ ઉપરાંત

0: હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું.
1: आने वाले 6 दिनों के लिए हीट वेव की वार्निंग है गुजरात रीजन में और साथ में सौराष्ट्र और कच्छ रीजन में. मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 43 और गांधीनगर में 42.8 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर पिछले 24 घंटे में रियलाइज हुआ है. अहमदाबाद के लिए हम वार्निंग की बात करेंगे तो अहमदाबाद सिटी के लिए येलो अलर्ट जारी है और कल से लेकर आने वाले 6 दिनों के लिए अहमदाबाद सिटी के लिए ऑरेंज अलर्ट जारी. और जो विंड की डायरेक्शन रहेगी गुजरात स्टेट के लैंड रीजन पे वो विंड के डायरेक्शन वेस्टर्ली टू नॉर्थ वेस्टर्ली विंड प्रिवेल करेगी.
0: IPL માં જયપુર ખાતે રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. મેચ થોડી ક્ષણોમાં શરૂ થશે. રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં 4 જ્યારે ગુજરાત ટાઇટન્સ 5 ક્રમે છે. જામનગરની 7 વર્ષની કરાટે ખેલાડી માયરા મશીહે ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપ 2026માં રાજ્યકક્ષાએ સુવર્ણચંદ્રક જીત્યો છે. આ સાથે માયરા હવે કરાટેની રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં દહેરાદૂન ખાતે રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી રાજ્યની 2 દિવસની મુલાકાતે જામનગર, સોમનાથ અને વડોદરાની મુલાકાત લેશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ અને જામનગર ખાતે યોજાનાર પ્રધાનમંત્રીના કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરી. અમદાવાદ સિવિલ હોસ્પિટલની મા વાત્સલ્ય મિલ્ક બેંકમાં માતાઓના દૂધના દાન દ્વારા 451 નવજાત શિશુઓને નવજીવન મળ્યું. રાજ્યભરમાં ગરમીમાં વધારો. આવતીકાલથી અમદાવાદ સહિતના વિસ્તારમાં 6 દિવસ ગરમીનું ઓરેન્જ એલર્ટ. અને IPLમાં જયપુર ખાતે રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ખેડ ખાતર પાણી બિયારણ આધુનિક કૃષિ ટેકનોલોજી અને સંશોધન વિશે વાતો કરતો કાર્યક્રમ કિસાન વાણી. પ્રાયોજક છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર. કિસાન વાણી કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રોને પિંકી દમણિયાના નમસ્કાર. મિત્રો, આજના કિસાનવાણી કાર્યક્રમ અંતર્ગત વેલાવાળા શાકભાજી પાક દૂધીમાં માવજત એ વિશે કાંતિભાઈ વાડુની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત હવે આપ સાંભળશો.
1: શ્રોતા મિત્રો, આપણા વિસ્તારની અંદર હવામાન અનુસાર જુદા જુદા ખેતી પાકો ખેડૂત મિત્રો કરતા હોય છે. ખેતી પાકોની અંદર શાકભાજી વર્ગનો પાક ખૂબ જ મહત્વનો હોય છે અને આ શાકભાજી વર્ગના પાકમાં છોડ પર થતા પાકો અને વેલાવાળા પાકો એમ બે રીતે પાકો લેવામાં આવે છે. વેલાવાળા પાકોની વાત કરીએ તો એની અંદર ટીંડોળા, દૂધી, તુરિયા, ગલકા, કાકડી, કારેલા વગેરેનું વાવેતર ખેડૂત મિત્રો કરતા હોય છે. દૂધી એ પણ એક ખૂબ જ મહત્વનો પાક છે અને એનું ઔષધીય રીતે પણ ઘણું બધું મહત્વ રહેલું છે. દૂધીના પાકમાં મંડપ પદ્ધતિથી એની ખેતી કરવામાં આવે અને જરૂરી કાળજી રાખવામાં આવે તો એનું ઉત્પાદન સારી રીતે લઈ શકાય છે. તો શ્રોતા મિત્રો, આજે આપણે ધરમપુર તાલુકાના કુરગામના પ્રગતિશીલ ખેડૂત એવા કાંતિભાઈ બિરવલભાઈ વાડુને મળીએ અને એમની પાસેથી વેલાવાળા શાકભાજી પાક દૂધીમાં માવજત એ વિશેની માહિતી મેળવીએ. તો સૌપ્રથમ કાંતિભાઈ, આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે.
2: નમસ્તે.
1: કાંતિભાઈ, તમે આ ખેતી કેટલા સમયથી કરો છો?
2: હા, તો મેં તો નાનો હતો ત્યારથી કરતો.
1: તો તમે ખેતીમાં જુદા જુદા પાક કરો?
2: હા, જુદા બધું જ કરીએ. ગલકા કરીએ, ટીંડોળા કરીએ, રીંગણ, કારેલા બધું જ કરીએ.
1: તો અત્યારે તમે જે આ દૂધીનો પાક કરેલો છે તો આ કેટલા જમીન વિસ્તારમાં?
2: આ એક એકર છે.
1: તો તમે જ્યારે આ દૂધીનો પાક વાવવાના હતા તો તે સમયે જે જમીનની પહેલા તૈયારી કરવાની હોય તો જમીનની તૈયારી કયા સમયગાળામાં કરેલી છે અને કેવી રીતે જમીન?
2: એટલે 3 મહિના થયા.
1: તો એમાં જમીનની તૈયારી કરતી વખતે એમાં સપાટ જમીન કરવી પડે ખેડીને?
2: પ્લાવ માર્યો, આખે ડબલ પ્લાવ માર્યો, પછી ખેંચ્યું, પછી પાળિયા કાઢીને રોપ્યા.
1: તો આ જે પાળિયા તમે કાઢો તો આમ કેટલું અંતર હોય એમ પાળિયા વચ્ચે?
2: 6 ફૂટ નું ખરું,
1: બે પાળિયા વચ્ચે. અને
2: આમ 16x22 પર જ બધા રોપેલા.
1: તો આ જે દૂધીની રોપણી તમે કરેલી તો બીજથી કરેલી?
2: નહીં, મેં નર્સરી કરું, ટ્રેમાં ઉગાડું.
1: ટ્રેમાં ઉગાડીને પછી રોપું?
2: પછી રોપું.
1: તો દૂધીમાં તો ઘણી બધી જાત હોય તો આ કઈ જાતનું?
2: માઇક્રો 58 કહે ને,
1: તે રોપેલી છે.
2: થોડો

0: વાયરસ વધારે આવે. આમ જોવા જાય તો અત્યારે આ બિયારણ ફેલ એવું કહેવાય તો ચાલે. આજે મારે લગભગ 30 વર્ષ થઈ ગયા રોપતા, એ જ મેં રોપ, પણ આ વર્ષે પહેલી વાર આટલું વાયરસ થયું. નવું બી બિયારણ ખરું, અત્યારે મેં લાવવાનો છે તે બિયારણ અને ટ્રેમાં ઉગાડવાનો. એ કદાચ બધું જે થઈ જાય ને એ સાફ કરીને એમાં વચ્ચે પાછું રોપવાનું.
1: તો તમે આ બીજ લાવીને ટ્રેમાં ઉગાડો, તો ટ્રેમાં કેવી રીતે ઉગાડો તમે?
0: ટ્રેમાં આ જમીનમાં રોપીએ એ રીતે જ. આ
1: પેલું પણ એમાં જે ટ્રેમાં જે મટ્ટી અને
0: મટ્ટી નહીં,
1: વર્મી કમ્પોસ્ટ અને
0: હા બસ એ લાખી નહીં, જે રીતે નર્સરીમાં ઉગાડે ને
1: એ રીતે કોકોપીટ
0: ને બસ
1: વર્મી કમ્પોસ્ટ
0: હા બસ બસ
1: એ રીતે એમ ટ્રેમાં ઉગાડો. તો આ બી વાવો તમે, પછી એમાં જે પાણી ને સિંચ્યા કરવાનું, તો આ બી માં તમે જંતુનાશક દવા નાખવી પડે
0: છે ને?
1: કઈ દવા?
0: આમ તો મારો છોકરો
1: ક્યારે
0: બનાવે, ખાલી પાણી એમ જ મૂકી દેવાનું નીચે,
1: એટલે અંદર ભરાય.
0: હા ભરાય જાય એટલે બેઠું ઉપર આવી
1: જાય.
0: આપડે સિંચીએ ને ઊંઘવાનું છે ને થોડુંક પેલું રહી, એટલે એમાં તો કોકોપીટ માં તો ઉગી નીકળે, પણ મટ્ટી માં તમે રોપો ને ઉપર થી સિંચે ને નહીં ઉગે, નીચે થી પાણી મૂકે એટલે વ્યવસ્થિત ઉગી નીકળે.
1: તો આ જે છોડ ખરા, તો આમ કેટલા દિવસમાં તૈયાર થઈ જાય?
0: 18-19 દિવસમાં તૈયાર થઈ.
1: ના જે એમાં પાણી તમે મૂકો, જે છોડ ઉગાડો તેમાં, તો આમ દિવસમાં એકવાર આપવું પડે?
0: નહીં, એ છે ને પેલું તો આ કોકોપીટ છે, પેલું આવે ને એટલે સુકાઈ જાય, એટલે બે વાર આપવું,
1: એટલે દિવસમાં બે વાર આપવું.
0: હા, તો મારું રોપી દીધા પછી વાંધો નહીં આવે.
1: તો આ કેટલા દિવસ પછી તમે અહીંયા એને કાઢીને રોપી?
0: 20-22 દિવસ પર રોપાઈ જવા
1: જોઈએ. રોપાઈ જાય
0: માં ઉગાડો તો પછી તો બહુ હારામાં હારું.
1: એટલે જમીનમાં તમે ઉગાડવાના હો તમે, તો એમાં પહેલા અંદર ખાતર કે ઉમેરવું?
0: સાણિયું કે કઈ નહીં લાખીએ, પેલું લાખીએ આપણે દાય.
1: દાય લાખીને પછી ઉપર રોપું,
0: ઢગલી વાળી દેવાની પછી રોપી દેવાના.
1: અને એ રોપ્યા પછી થી અહીંયા જે એમાં પાણી આપવાનું હોય તો એ કેટલા દિવસે આપો?
0: એ તો હવે છોડ પર પછી આ સીઝન પર ચાલે. શિયાળ હોય તો 15 દિવસે આપાય, ઉનાળામાં 4થા દિવસે આપવું પડે પણ એવું થઈ જાય.
1: તો આ તમે રોપી દીધા પછી થી એમાં જે ખાતર તમે પેલા પાયામાં આપ્યું, પછી કેટલા દિવસ પછી ફરી ખાતર આપવું પડે?
0: એ 15-20 દિવસમાં ગોળાવવા પડે પાછા,
1: એટલે પાછું ગોળીને ફરી ખાતર.
0: તમે આ જોઈ લીધું એ રીતે ગોળાવવું પડે અને એને અંદર ખોદીને, એ તો ચોમાસામાં રહી ને બેન, તો આટલું પુરાય શિયાળાનું. આ ઉનાળો છે એટલે પૂર્યું નહીં, બાકી આ ક્યારો બનાવીને એના પર પૂરવા પડે.
1: પૂરવા પડે નહીં તો પછી પાણી બેસે ત્યારે મરી જાય.
0: મરી જાય.
1: તો એમાં તમે પહેલા ડાય આપો પછી પણ ડાય જ આપો?
0: ડાય કોઈ હો આપી શકો, 20-20-0-13 છે, પછી 9-24-24, આ હમણાં 9-24-24 લાખેલું છે ને, આ 2100 કે 2200 રૂપિયાની ગુણ આવે એ નાખીએ. ડાય પોટાશ સલ્ફેટ બધું જ નાખીએ એમ, અને પેલું એક કયું આવે એ નાખીએ.
1: તો આ જે મંડપ કરવામાં આવે તો તમે પહેલાથી કરી રાખો કે પછી કરો?
0: નહીં નહીં પછી
1: પછી મંડપ કરો, એટલે પછી આ મંડપ જે કરો તો એની ઉપર સીધા ચડાવી જ દેવાના
0: હોય? ચડાવી દેવાના.
1: તો આ મંડપ તમે કરો તો એમાં શું વસ્તુઓ જોઈતી હોય? એમાં
0: આવાસ, તાર, સુતલી, ત્રણ વસ્તુ જોઈએ. હા,
1: અને માણસો પણ?
0: માણસો જોઈએ.
1: તો હવે આ
0: હોય તો પોતે કરી લાખી, આ આટલી ખેતીમાં મંડપ પોતે જ મેં કર્યો છે.
1: પણ જાતે કરતા હો ત્યારે વાર લાગે મંડપ કરવાનો?
0: તો વાર લાગે જ ને, ઘણા તો આવીને પૂછે મને, આ જો હવે આખા ક્રોસ છે ને ત્રાસા દેખાય ને, વાંકું દેખાય, રસ્તા પરથી ઉભરાઈ ને આવે એ જરાક સીધા બહુ વાંકા દેખાય, પણ જેટલું ક્રોસ હોય ને એ મંડપ પડવાની દે એમ.
1: તો આજે તમે દૂધી રોપેલી છે તો તે પછી થી એમાં આમ રોગ જીવા કેવું વાતાવરણ હોય ત્યારે?
0: આ વર્ષે તો બહુ રોગ
1: વાતાવરણની એના
0: અસર. વાતાવરણની અસર થાય, આપણા પૈસા આવેલા એમાં જ નાખ્યા કરવાના,
1: એટલે છાટ મારવી પડે.
0: હા, છાટ મારવી પડે.
1: તો એમાં દૂધીનું ઉત્પાદન છે તો કેટલા સમય પછી ચાલુ થાય?
0: એ 2-3 મહિના લાગી જાય
1: ઉત્પાદન શરૂ થાય, અને
0: 2-2.5 મહિના તો પાક્કા જ.
1: અને આ પાક કેટલા સમય સુધી ચાલે?
0: હવે વર્ષ સુધી બી ચાલે,
1: ને પછી પાછો આ મંડપ ખોલી દે?
0: ના, એ તો પછી એમાં કઈ બીજું કરવામાં ના આવે,
1: એટલે વેલા વાળો પાક આ સાફ કરીને પછી બીજો
0: આટ મહેનત કરેલી તો પછી એમાં કઈ તો કરવું પડે ને.
1: હા, એટલે જે બીજા ડાંગર કે એવું કરતા હોય ત્યારે ખોલી નાખતા હોય,
0: ત્યારે ખોલી નાખીએ. હા, વેલા વાળી કોઈ વસ્તુ હવે ચાલ આજેન કર્યું તો પછી રોપાય એમ, તુરિયા છે, ગલકા છે, કારેલા છે.
1: તો આ દૂધીનું જે ફળ છે તો તમે કેવા પ્રકારનું ફળ તોડો બજારમાં લઈ જવા માટે?
0: હવે માર્કેટમાં વેચવાનું એટલે માણસ છે ને શું કરે મોટું કરે, પણ અમે દરરોજ તોડીએ, ગેપ એક દિવસ ની પડે, એટલે અમુક આવે આ દૂધી તૂટી જાય, આ પેલી છે, આ છે, આ બધી.
1: તો આ કેટલું ઉત્પાદન મળી રહી તમને?
0: અત્યારે તો આ રોગ છે એટલે બાકી એમાં વચ્ચે મારે નીકળેલી 22-23 માં નીકળેલી દરરોજ, પણ આ વાતાવરણના લીધે બાકી તો એમાં આ 400 ની ઉપર ખાડા છે, આ વેલા છે છોડ, રોજ ની 50 મણ દૂધી નીકળે એ ઓછી કેવાય. પેલા વર્ષે મેં ત્યાં નદી પાસે રોપેલી 200 ખાડામાં 40-42 ડેલી નીકળે, એમાં એનાથી એમ તેમ થાય.
1: તો આ જે દૂધીનો આપણે છોડ રોપી દીધો પછી એમાં જે નિંદણ ઉગે તો કેટલી વાર નિંદણ કરવું પડે?
0: એ તો હવે કચરો જમીન પર ચાલે, જમીન જો દર વર્ષે પિયત થતી હોય તો એમાં વધારે કચરો નીકળે, અને આ આવી હોય તો આ તો હવે પડતલ એટલે આ દાબડો ખરો ને
1: એ વધારે ઉગે,
0: એ ઉગે એમ,
1: એટલે એમાં કાઢતા રહેવું પડે નિંદણ,
0: જંતુ વધી જાય.
1: તો આ દૂધીને તમે કેવી રીતે તોડવામાં આવે અને પેકિંગ કરવામાં આવે અને બજાર સુધી લઈ જાવ?
0: ઝબલામાં
1: અને બ્લેડ થી કાપવું પડે. 20 કિલોના ઝબલામાં તમે પેકિંગ કરીને પછી બજાર સુધી લઈ જાવ તો નજીકના ક્યાં બજારમાં આપો?
0: નાના પોંઢા.
1: તો એના ભાવો તમને કઈ રીતના મળી રહે?
0: ભાવો તો બધું નાના પોંઢા તો અત્યારે 200 રૂપિયા ચાલતા છે, 10 રૂપિયા કિલો. આજ દૂધી 20-25 રૂપિયા થઈ જાય ને એક જ મહિનાની જરૂર ખેડૂતને, એક મહિનો ખાલી ચાલી ને બસ 2-5 લાખ રૂપિયા બની જાય એવું.
1: સારામાં સારો દૂધીનો ભાવ કઈ સીઝન માં હોય?
0: આજ હા હમણાં આ વરસાદ પડ્યો ને એટલે 99% ની 100% છે ને 1000 ની નજીક પહોંચી જાય. મેં અત્યારે પછી હમણાં રોપા તે બાજુ સે જગ્યા તૈયાર જ છે, એટલે એ વરસાદમાં એક મહિનો ખાલી આપણને મળે તો બહુ થઈ ગયો એમ.
1: તો આ દૂધીને તોડવા માટે આમ તમારે માણસો લેવા પડે કે જાતે તોડી
0: જાતે,
1: અને એને બજાર સુધી લઈ જવાનું હોય તો પછી વાહન કરવું પડે?
0: કો કરવું પડે.
1: તો આ ખેતી સિવાય તમે બીજા કોઈ કાર્યમાં જોડાયેલા ખરા? ખેતી જ કરો. તો આપના પરિવારમાં કેટલા સભ્યો છે?
0: 2 છોકરા, વહુ છે, મારી મીસી, છોકરાના 2 છોકરા છે.
1: તો આ દૂધીમાં જે રોગ જીવાત આવે આમ કયા રોગ જીવાત વધારે આવતા હોય અને કેવા ચિહ્ન દેખાય?
0: એ તો એ ચુસિયા જ આવે, ચુસિયા એ લીલી પોપટી કહેવામાં આવે સૌથી વધારે. એ
1: કેવું નુકસાન થાય?
0: એના પર ડાગા પડે, એના પર બેસે ને એટલે ડંખ મારે. એ જે ફળ માખી આવે એ અલગ આવે અને લીલી પોપટી આવે ને એ અલગ આવે, એનો આખું ચીક કાઢે ને આ લાલ થઈ જાય.
1: એટલે વેલા ઉપર
0: નહીં થાય, એ દૂધી પર જ. વેલા પર થાય એ ફળ માખી આવે, એનાથી એ ડંખ મારે એટલે એના પર ગુંદ થાય.
1: એટલે એના માટે દવાનો તમે સ્પ્રે કરો? તો આ સ્પ્રે જ્યારે જીવાત આવેલો હોય તો તમે કેટલી વાર સ્પ્રે કરવો પડે?
0: 12 દિવસમાં ફરજિયાત મારવા જ પડે.
1: એકવાર સ્પ્રે કરવો જ પડે
0: 12 દિવસ એવો વધારે.
1: તો એમાં જે ખાતર આપવાનું હોય તો આમ ખાતર આપવાનો સમયગાળો કેટલા દિવસે તમે દરરોજ તોડો? તો
0: અઠવાડિયે
1: તમે ખાતર આપી
0: દે.
1: તો એક છોડ દીધ તમે કેટલું ખાતર આપો?
0: એ તો હવે અંદાજે જ લાગે,
1: અંદાજે એમ એક મુઠ્ઠી કે
0: હા આટલું લાગે.
1: તો અહીંયા જે આ દૂધીનો પાક કરેલો છે તો પછી આ પાક નીકળી જાય પછી કયો પાક તમે અહીંયા કરવા માંગો એમ બીજો બદલીને?
0: આ જો ચાલે ને શ્રાવણ સુધી ચાલે કદાચ આ દૂધી તો મંડપ ખોલીને એમાં ભીંડા શ્રાવણ સુધી ચાલે, તો નહીં ચાલ્યો એના પહેલા વરસાદ પડતા કદાચ આ પૂરું થઈ જાય તો પછી વેલા વાળી કોઈ પણ
1: શાકભાજી કરી.
0: હા એવું પ્લાન પહેલેથી રાખવું જ પડે.
1: હા અને આ જે મંડપ ખરો તો આમ તમે કેટલા સમય સુધી આ મંડપ ચાલી રહી?
0: 3 વર્ષ સુધી ચાલે.
1: તો જયારે આ મંડપ તમે કરો તો આ મંડપ નો કેટલો ખર્ચ થઈ જતો હોય?
0: બહુ થાય
1: વિસ્તાર હિસાબે.
0: આ હવે જો 8 લાખ મંડપમાં 35,000 ની ખાલી તાર ગઈ અને 22,000 ના ટોકરા વેચાતો લાગ્યો અને 20-25,000 તો મજૂરી આમ બધું આ નિંદણ ને આ તે કરતા ટ્રેક્ટર છે એ તો 1.5 લાખ ને પાઈ ચાલી ગયું છે.
1: તો પછી આ ખેતીમાં આમ ફાયદો મળી રહે ખરો?
0: મળે પણ અત્યારે ભાવ જોઈએ,
1: ભાવ જોઈએ, ભાવ હોય તો ફાયદો મળે.
0: બધું થાય, નાનું જ કામ એટલો ભલે ખર્ચ કરી લાખો પણ દરરોજ 25 મણ જ નીકળે, 500 રૂપિયા ભાવ રહે તો દરરોજ 10,000 ડેલી આવે. હવે માં 50 મણ જે ડેલી નીકળે અને 500 રૂપિયા ભાવ રહે તો કાં જાય, 25,000 નું બિલ બને ને એવું, એમાં હિંમત જોઈએ. બાકી ચાલ આજે તો 100 રૂપિયાનો જબલો ગયો હવે કાઢી લખું કે એ વસ્તુ એમાં નહીં આવે,
1: ભાવ ચઢ ઉતર થતા.
0: હા પેલું ધમાલ વાળું થયું, બધા બંધ થઈ ગયા એવું.
1: તો તમે આ એમ જ તોડીને એને જબલામાં આપો?
0: પેલામાં આપીએ ત્યારે પછી કોથળીમાં ભર્યું,
1: જયારે એક્સપોર્ટ કરતા હોય ત્યારે, એટલે એક દૂધીને એક કોથળીમાં ભરીને
0: ઉપર જ છે ને આ ભેરવી દેવાની કાપી લેવાની.
1: હા પછી કાપવામાં આવે,
0: એ બોક્સમાં ભરવામાં આવે. એવી કરતા અમે આજથી 20 વર્ષ પહેલા દરરોજ આઈસર ટેમ્પો ભરતો મેં. અહીંયા કુરગામમાં એક પાણીનો પ્લાન્ટ છે, તમારી 8 એકર જગ્યા છે, આખી દૂધી લગાવી દીધી.
1: તો કાંતિભાઈ આપે અમારા મિત્રોને આ વેલાવાળા શાકભાજી પાક દૂધીમાં માવજત એ વિશેની જે માહિતી આપી તે બદલ આપનો આભાર.
0: આભાર.
2: મિત્રો હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વેલાવાળા શાકભાજી પાક દૂધીમાં માવજત એ વિશે કાંતિભાઈ વાડુની ધર્મેષ્ઠા પટેલે લીધેલી મુલાકાત.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર હર્ષદા રાવળ અને જનાર્દન રાવળના સ્વરમાં ગીત.
1: આકાશવાણી એટ 90 સાલ કી આવાઝ દિલ સે દિલ તક નોન સ્ટોપ ધમાલ પુરાની યાદેં નયા જોશ હૈ દેશ કા રેડિયો અબ ભી બોસ હૈ આકાશવાણી કે ગૌરવમય 90 સાલ.

0: મિત્રો, હવે સાંભળીએ પિંકી દમણિયા પાસેથી ખેતીનું અવનવું.
1: મિત્રો, ખેતીનું અવનવું અંતર્ગત આજે આપણે ગરમીથી બચવાના ઉપાયો વિશેની માહિતી જાણીશું. દેશમાં વધતી જતી ગરમીના કારણે દરેકના હાલ બેહાલ છે. રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ઉનાળો કેર વર્તાવી રહ્યો છે, આકરો તડકો પડી રહ્યો છે. શહેરો જાણે અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યા છે, ત્યારે આ બળબડતા તાપમાં લૂ લાગવાના બનાવો પણ વધ્યા છે. ભયંકર ગરમી અને આકરા તડકામાં લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. હીટ સ્ટ્રોક અથવા સન સ્ટ્રોકને સામાન્ય ભાષામાં લૂ લાગવી કહી શકાય છે. જ્યારે લૂ લાગે છે ત્યારે શરીરનું તાપમાન ઝડપથી વધી જાય છે અને ઓછું નથી થઈ શકતું. જ્યારે લૂ લાગે છે તો શરીરનું સ્વેટિંગ મેકેનિઝમ એટલે કે પરસેવાનું તંત્ર પણ ફેલ થઈ જાય છે અને બિલકુલ પરસેવો નથી થતો. મિત્રો, હીટવેવથી બચવા માટે દરેક વ્યક્તિએ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. જરૂર વિના તડકામાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને બાળકો, સગર્ભા સ્ત્રીઓ તેમજ વૃદ્ધ અને બીમાર લોકોએ વિશેષ કાળજી રાખવી જોઈએ. શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ORS અથવા છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નારિયેળ પાણી વગેરે પીવું જોઈએ. હળવા પ્રકારના સુતરાઉ વસ્ત્રો પહેરવા જોઈએ. જો ઘરની બહાર હોવ તો માથાનો ભાગ છત્રી, કપડાં કે ટોપીથી ઢાંકી રાખવું જોઈએ. આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવવું જોઈએ. મિત્રો, ઉનાળામાં લૂથી બચવા માટેનો ઘરગથ્થુ અને સરળ ઉપાય છે ડુંગળી અને તેના રસનું સેવન. શાક તેમજ સલાડમાં આપણે ડુંગળીનો ઉપયોગ તો કરીએ છીએ. જ્યારે લૂ લાગે ત્યારે ડુંગળીનો રસ કાઢી તેને હાથ તેમજ પગના તળિયે લગાવવાથી શરીરનું તાપમાન ઘટે છે. કોથમીર તેમજ ફુદીનાનો રસ પણ લૂ લાગી હોય ત્યારે એટલો જ અસરકારક છે. આ બંનેની પ્રકૃતિ ઠંડી હોવાથી એને મિક્સ કરી શરબત બનાવીને પી શકાય છે, જેથી શરીરમાં પણ ઠંડક રહે છે. ઉપરાંત આ બંનેની ચટણી બનાવીને પણ આરોગી શકાય છે. મિત્રો, ઉનાળાનું સૌથી શ્રેષ્ઠ ડ્રિંક એટલે લીંબુ શરબત, જે વિટામિન સીથી ભરપૂર હોવાથી શરીરને તુરંત જ એનર્જી મળે છે તથા ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે. છાશનું સેવન પણ ગરમીમાં એટલું જ ઉપયોગી છે. છાશ એ પ્રોબાયોટિક્સનો સારો સ્રોત છે અને એ શરીરને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ પૂરા પાડે છે. વરિયાળીનું શરબત ગરમીમાં ઠંડક પ્રદાન કરે છે તેમજ તાપમાન જાળવી રાખે છે. નાળિયેરનું પાણી આપણા શરીરને જરૂરી વિટામિન્સ અને ખનિજોથી ભરપાઈ કરવામાં મદદ કરે છે. તે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સને કુદરતી રીતે સંતુલિત કરે છે. તો મિત્રો, ખેતીનું અવનવું અંતર્ગત આજે બસ આટલી માહિતી. વધુ અને રસપ્રદ માહિતી અમે આપને આવનાર કાર્યક્રમમાં જણાવીશું.
2: અરે અરે અરે, ક્યા કર રહા હૈ? ઇધર ઇધર ઇધર હમ બોલ રહા હૈ તેરે બીજુ કા.
3: પુતલા બોલ લે.
2: હા, પક્ષીઓ સે તો હમ ખેત કો બચા લેતે હૈ, પર ઇન ઘાતક રસાયનો સે કૈસે બચાએ?
3: મતલબ?
2: દેખ બેટા, તું જો યે અંધાધુન રસાયન મિલાતા હૈ ના, મિટ્ટી કી સેહત બિગડને લગી હૈ, ઓર જબ માટી હી કમઝોર પડ જાયેગી તો ઉપજ કૈસે સેહતમંદ હોગી? હૈ? અરે પહેલે એસા નહીં થા, પૂછના અપને બડે બુઝુર્ગો સે, કૈસે ફસલ લહેલાતી થી, શુદ્ધતા ઝલકતી થી. હાં, માટી ભી તંદુરસ્ત ઓર લોગ ભી. અરે પહેલી વાલી બાત કહાં?
3: પર હમ તો સભી ડાલે હૈ.
2: સબ નહીં, આજ ભી લાખો જાગરૂક કિસાન પરંપરાગત વિધિ સે ફસલ ઉગા રહે હૈ, ખર્ચા કમ ઓર ઉપજ કી કીમત ભી બહેતર પા રહે હૈ.
3: સચ હૈ?
2: રે બેટે, એક્સપિરિયન્સ સે બતા રહે હૈ, ધૂપ મે બાલ સફેદ નહીં કિયે હૈ. હાં,
3: ઠીક હૈ ભાઈ, મેં ભી આજ તો જૈવિક ખેતી શુરૂ કરૂંગા.
4: માટી સે પ્રેમ કી પરંપરા હૈ પરંપરાગત ખેતી.
1: મિત્રો, હવે સાંભળીશું ગાયક કલાકાર સોલી કાપડિયાના સ્વરમાં ગીત.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સોલી કાપડિયાના સ્વરમાં ગીત. મિત્રો, મોસમ અંગેની જાણકારી મેળવીએ. મોસમ વિભાગ તરફથી મળેલ જાણકારી અનુસાર દક્ષિણ ગુજરાતમાં અને દમણ, દીવ તેમજ દાદરા નગર હવેલી વિસ્તારમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. આ કાર્યક્રમના પ્રસ્તુતકર્તા હરેશ પટેલ. આ હતો કૃષિની વૈજ્ઞાનિક

સમજ આપતો ખેડૂતો માટેનો વિશેષ કાર્યક્રમ કિસાન વાણી. આ કાર્યક્રમના પ્રાયોજક હતા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.

આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા પક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તમિલનાડુમાં સી જોસેફ વિજયની આગેવાની હેઠળની ટીવીકેને સરકાર રચવા 120 ધારાસભ્યોનો ટેકો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કર્ણાટક અને તેલંગાણાની એક દિવસની મુલાકાત બાદ બે દિવસ ગુજરાતની મુલાકાતે. કથિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પંજાબના કેબિનેટ મંત્રી સંજીવ અરોડાની ધરપકડ કરી. અને આઈપીએલમાં જયપુર ખાતે રાજસ્થાન રોયલ્સ સામે ગુજરાત ટાઇટન્સ બેટિંગ કરી રહ્યું છે. સમાચાર વિગતવાર. ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા પક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રી સાથે 5 કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા. રાજ્યપાલ આરએન રવિએ મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. કેબિનેટ મંત્રીઓમાં દિલીપ ઘોષ, અગ્નિમિત્ર પોલ, અશોક કીર્તાનિયા, નિશિત પ્રમાણિક અને ખુદીરામનો સમાવેશ થાય છે. શ્રી મોદીએ શ્રી અધિકારી અને 5 મંત્રીઓને અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ અને ગુજરાત સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. અગાઉ પ્રધાનમંત્રીએ બ્રિગેડ ગ્રાઉન્ડ પહોંચતા પહેલા રોડ શો કર્યો હતો. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 207 અને ટીએમસીને 80 બેઠકો મળી છે. આ સાથે મમતા બેનર્જીના 15 વર્ષના શાસનનો અંત આવ્યો છે. તમિલનાડુમાં સી જોસેફ વિજયની આગેવાની હેઠળની તમિલગા વૈતરિક અઝગમ ટીવીકેએ દાવો કર્યો છે કે તેમની પાર્ટીએ રાજ્યમાં નવી સરકાર બનાવવા માટે 120 ધારાસભ્યોનો ટેકો મેળવ્યો છે. તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં 108 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલી ટીવીકેને નવી સરકાર બનાવવા માટે 234 સભ્યોની તમિલનાડુ વિધાનસભામાં 118નો બહુમતી આંકડો જરૂરી હતો. ચેન્નાઈમાં પત્રકારો સાથે વાત કરતા ટીવીકે નેતા અધવ અર્જુને જણાવ્યું કે વીસીકેએ પાર્ટીને ટેકો આપ્યો છે. ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ IUML પણ ટેકો આપવાની ખાતરી આપી છે. 2 વિધાનસભા મતવિસ્તારમાંથી જીત મેળવનાર વિજયને 1 બેઠક ખાલી કરવી પડશે, જેનાથી ટીવીકેની સંખ્યા ઘટીને 107 થઈ જશે. કોંગ્રેસ અને સીપીઆઈ, સીપીઆઈએમ, વીસીકે અને IUML સહિત 2 ધારાસભ્યો સાથે સમર્થક પક્ષોની બેઠકોની સંયુક્ત સંખ્યા 13 છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે એક દિવસ માટે કર્ણાટક અને તેલંગાણાની મુલાકાતે જશે. તેઓ આર્ટ ઓફ લિવિંગની 45મી વર્ષગાંઠની ઉજવણી અને તેના સ્થાપક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરના 70મા જન્મદિવસમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી પરિસરમાં એક નવા ધ્યાન મંદિર, ધ્યાન હોલનું ઉદઘાટન કરશે. HAL એરપોર્ટ પર પહોંચ્યા પછી પશ્ચિમ બંગાળ અને આસામમાં પાર્ટીની ચૂંટણીમાં જીત બદલ કર્ણાટક રાજ્યના ભાજપ નેતાઓ દ્વારા પ્રધાનમંત્રીનું સન્માન કરવામાં આવશે. પ્રધાનમંત્રી આવતીકાલે તેલંગાણામાં આશરે 1535 કરોડ રૂપિયાના મુખ્ય રેલવે માળખાગત પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી

118 કિલોમીટર લાંબા કાઝીપેટ વિજયવાડા મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટ અને કાઝીપેટ રેલ અંડર રેલ બાયપાસના ઉદ્ઘાટન સહિત અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ સિકંદરાબાદના પરેડ ગ્રાઉન્ડમાં એક જાહેરસભામાં કાર્યકરોને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા મુજબ શ્રી મોદી આવતીકાલે રાત્રે જામનગર આવશે, જ્યાં લાલ બંગલો સર્કલ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે. અહીં રાત્રિ રોકાણ કર્યા બાદ બીજા દિવસે શ્રી મોદી સવારે સોમનાથ જશે, જ્યાં તેઓ સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત અમૃત મહોત્સવના ભાગરૂપે આયોજિત વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વિશેષ મહાપૂજામાં ભાગ લીધા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી સોમવારે વડોદરા ખાતે સરદારધામ સંકુલનું લોકાર્પણ કરશે અને જાહેરસભાને સંબોધશે. તેઓ સરદારધામ પરિસરની મુલાકાત પણ લેશે. હેમ્પ્ટન સ્કાય રિયલ્ટી લિમિટેડ સાથે સંકળાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ પંજાબના કેબિનેટ મંત્રી સંજીવ અરોરાની ધરપકડ કરી છે. અગાઉ ઈડીએ આ કેસના સંદર્ભમાં દિલ્હી, ગુરુગ્રામ અને ચંદીગઢમાં 5 સ્થળોએ કાર્યવાહી કરી હતી. આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આવતીકાલે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના PMGSYની રજત જયંતિ અને યોજનાના 4થા તબક્કાના રાષ્ટ્રીય ઉદ્ઘાટન નિમિત્તે મધ્યપ્રદેશના સિહોર જિલ્લાના ભેરુંડામાં કાર્યક્રમ યોજાશે. ગ્રામીણ વિકાસમંત્રી શિવરાજસિંહ ચૌહાણ નાણાકીય વર્ષ 2026-27 માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માટે 18,907 કરોડ રૂપિયાની પ્રતિકાત્મક ફાળવણીની જાહેરાત કરશે. મંત્રાલયે જણાવ્યું કે આમાંથી 830 કરોડ રૂપિયા મધ્યપ્રદેશના વિકાસ માટે ફાળવવામાં આવ્યા છે. શ્રી ચૌહાણ મધ્યપ્રદેશમાં કુલ 2,100 કિલોમીટરથી વધુ લંબાઈના 973 રસ્તાઓ માટે PMGSY 4 હેઠળ મંજૂરીપત્રો અને નાણાકીય ફાળવણી રાજ્યના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવને સોંપશે. ઓડિશાના ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેડ રી એન્ટ્રી વ્હીકલ MIRV સિસ્ટમ સાથે એડવાન્સ અગ્નિ મિસાઇલનું સફળ ફ્લાઇટ ટ્રાયલ ગઈકાલે કરવામાં આવ્યું. સોશિયલ મીડિયા સંદેશમાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ મિસાઇલનું ફ્લાઇટ ટ્રાયલ બહુવિધ પેલોડ સાથે કરવામાં આવ્યું, જે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં વિશાળ ભૌગોલિક વિસ્તારમાં વિતરિત વિવિધ લક્ષ્યોને લક્ષ્ય બનાવે છે. સરકારે રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો 2025ના વિજેતાઓની જાહેરાત કરી છે, જેમાં દેશભરમાંથી 42 પંચાયતોને પસંદ કરવામાં આવી છે. એવોર્ડ વિતરણ સમારોહ આગામી મહિનાની 3 તારીખે નવી દિલ્હીમાં યોજાશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર કર્ણાટકને સૌથી વધુ પુરસ્કારો મળ્યા છે, જેમાંથી 6 પંચાયતો પસંદ કરવામાં આવી છે. ત્યારબાદ આંધ્રપ્રદેશ અને ઓડિશા 5-5 પુરસ્કારો સાથે બીજા ક્રમે છે. આ પુરસ્કારો 2 શ્રેણીઓ હેઠળ આપવામાં આવી રહ્યા છે. સાહિલ જાદવે આજે ચીનના સાંઘાઈમાં આયોજિત તીરંદાજી વિશ્વકપ 2026ના બીજા તબક્કામાં પુરૂષોની વ્યક્તિગત કમ્પાઉન્ડ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. મહારાષ્ટ્રના 25 વર્ષીય આર્ચરે પ્લેઓફમાં ડેનમાર્કના અનુભવી ખેલાડી અને કોચ માર્ટિન ડેમ્સબોર્નને 147-144 હરાવીને ચાલુ સ્પર્ધામાં ભારતનો પ્રથમ ચંદ્રક નિશ્ચિત કર્યો છે. ભારતે ગયા વર્ષે સાંઘાઈમાં 5 કમ્પાઉન્ડ ચંદ્રક જીત્યા હતા. ભારત હવે રવિવારે અંતિમ દિવસે રિકર્વ વિભાગમાં વધુ 2 ચંદ્રક જીતવાની આશા રાખશે. ભારતીય કુસ્તી મહાસંઘ WFIએ આજે વિનેશ ફોગાટને કારણદર્શક નોટિસ પાઠવી છે, જેમાં તેમના પર શિસ્તભંગ અને એન્ટી ડોપિંગ નિયમોના ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો છે. 15 પાનાની આ નોટિસમાં WFIએ જણાવ્યું કે યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગના એન્ટી ડોપિંગ નિયમો હેઠળ નિવૃત્તિમાંથી પરત ફરતા રમતવીરો માટે જરૂરી ફરજિયાત 6 મહિનાનો નોટિસ પીરિયડ પૂર્ણ ન કરવા બદલ વિનેશને આ વર્ષના 26 જૂન સુધી સ્થાનિક સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે અયોગ્ય ઠેરવવામાં આવે છે. આઈપીએલ ક્રિકેટમાં આજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ મુજબ ગુજરાત ટાઇટન્સની ટીમે 4 ઓવરમાં વિના વિકેટે 56 રન કર્યા છે. રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં 4થા, જ્યારે ગુજરાત ટાઇટન્સ 5મા ક્રમે છે. હવામાન વિભાગે ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનના છૂટાછવાયા સ્થળોએ હીટવેવની સ્થિતિની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 2-3 દિવસ દરમિયાન
કેરળ, લક્ષદ્વીપ, દક્ષિણ કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિશ્વ આરોગ્ય સંગઠનના વડા ટેડ્રોસ અધનામ ગેબ્રેસિયસે આજે સ્પેન પહોંચ્યા હતા, જ્યાં તેઓ હન્ટા વાયરસ ફાટી નીકળેલા ક્રૂઝ જહાજમાંથી 140થી વધુ મુસાફરો અને ચાલકદળના સભ્યોને બહાર કાઢવાની કામગીરીનું નિરીક્ષણ કરશે. તેઓ સ્પેનિશ સરકારી અધિકારીઓ સાથે સ્પેનિશ ટાપુ ટેનરાઇફ જશે અને મુસાફરો, ચાલકદળના સભ્યો અને આરોગ્ય નિષ્ણાતોને સુરક્ષિત રીતે નીચે ઉતારવાની દેખરેખ રાખશે. ક્રૂઝ જહાજ એમવી હોન્ડિયસ આવતીકાલે ટેનરાઇફ પહોંચે તેવી અપેક્ષા છે. આજે ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરની 165મી જન્મજયંતિ છે. આ પ્રસંગે પશ્ચિમ બંગાળની શાળાઓ અને સાંસ્કૃતિક સંગઠનોએ વહેલી સવારે પ્રભાત ફેરી શોભાયાત્રાનું આયોજન કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ગૃહમંત્રી અમિત શાહે પોચીસે વૈશાખના અવસરે ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા પક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તમિલનાડુમાં સી જોસેફ વિજયની આગેવાની હેઠળની ટીવીકેને સરકાર રચવા 120 ધારાસભ્યોનો ટેકો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કર્ણાટક અને તેલંગાણાની એક દિવસની મુલાકાત બાદ બે દિવસ ગુજરાતની મુલાકાતે. કથિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પંજાબના કેબિનેટ મંત્રી સંજીવ અરોડાની ધરપકડ કરી. અને આઈપીએલમાં જયપુર ખાતે રાજસ્થાન રોયલ્સ સામે ગુજરાત ટાઇટન્સ બેટિંગ કરી રહી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આવતીકાલે સવારે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.